नमस्कार, सुप्रभात। 354.6 दशांश मीटर्स એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે। શ્રોતા મિત્રો, આજે રવિવાર, જ્યેષ્ઠ દિનાંક 17, શક સંમત 1948, અધિક જેઠ વદ 7, વિક્રમ સંમત 2082, તારીખ 7 જૂન 2026। અત્યારે સવારના 5:53 થઈ છે। અમારી આજની પ્રથમ સભાનું શરણાઈના સૂરો સાથે મંગળ પ્રારંભ કરીએ।

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. સવારે 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા, 6:35 શ્રી રામચરિત માનસ ગાન, 6:45 સુરસરિતા, 7:00 માણશું

શ્રોતા મિત્રો, અર્ચના કાર્યક્રમના આરંભમાં સાંભળી કલ્યાણી કોઠારકરના કંઠે આ શિવ સ્તોત્ર.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે હેમંત ચૌહાણના કંઠે દાસ દાયોની રચના સાંભળી અને કાર્યક્રમના અંતમાં સાંભળીએ હસમુખ પાટડિયાના કંઠે આ ધૂન.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે લઘુ ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. આવો આજે સાંભળીએ વક્તા ડૉક્ટર લવકુમાર દેસાઈને. વિષય છે કુતૂહલ.
1: કુતૂહલ, બાળક જેવું કુતૂહલ સતત સચવાય, જીવાય, પોષાય અને આનંદાય તો જીવંત ઉત્સવ જેવું લાગે. જેનામાં કુતૂહલ વૃત્તિ બચી નથી તેને જીવતી લાશ જેવો માનવો. માર્ગમાં નાનું સરખું ટોળું જોઈને પગપાળા જતો રાહદારી કે તેજ ગતિએ દોડાવતો વાહનનો અધિપતિ ત્યાં રોકાય છે અને શું બન્યું તે જોવા, સમજવા, પામવા લલચાય છે. બાળકોમાં તો કુતૂહલ વૃત્તિ ભારોભાર પડી હોય છે. ઘરમાં નાના ભાઈ બહેનનું આગમન થાય કે કોઈ વડીલની ચીરવિદાય થાય તો બાળક અનેકવિધ પ્રશ્નો પૂછી સૌને મૂંઝવી નાખે છે. માનસશાસ્ત્ર તો કહે છે કે બાળકને ગમે તેવા ઉડાવ જવાબ આપવાને બદલે તેમને જેટલું સમજાય તેટલું સરળતાથી મૂકી આપવું. વચ્ચે ચિકનગુનિયાનો ખૂબ ત્રાસ વધી ગયો. અનેક લોકોને આ રોગના પ્રેમમાં ફરજિયાત પડવું પડ્યું. નાના બાળકે દાદાને પૂછ્યું, દાદા તમને ચિકનગુનિયા થયો છે? હા બેટા. તો આ રોગ ગમે તેને થાય? દાદાએ સંમતિ આપતા કહ્યું, હા બેટા. તો પછી ભગવાનને પણ થાય? દાદા મૂંઝાયા, કહ્યું, ના બેટા, ભગવાનને ના થાય. બાળકે વળતી દલીલ કરી, દાદા તમે તો કહેતા હતા કે સૌમાં ભગવાન છે, તો પછી ભગવાનને ચિકનગુનિયા કેમ ના થાય? 21મી સદીના ચરણમાં પગ મૂકતો માનવી પશુ, પંખી, પ્રકૃતિ અને આસપાસની જીવંત સૃષ્ટિ વિશે કુતૂહલ વૃત્તિ ગુમાવતો જતો હોય તેમ લાગે છે. તૃણના અંકુરની અને તેના પ્રાગટ્ય અને વિકાસની લીલા જોવા માટે કેટલા લોકો સમય ફાળવી શકે છે? આકાશમાં ફેલાયેલી તારા અને ગ્રહોની સૃષ્ટિને માણનારા કેટલા? કવિ કાળિદાસે તો સર્વમ પ્રિયમ ચારુતરમ વસંતે કહીને વસંતને ઋતુરાસ તરીકે વધાવ્યો છે. દલપતરામ જેવા કવિએ રૂડો જુઓ આ ઋતુ

0: રાજા આવ્યો, મુકામ તેણે વનમાં જમાવ્યો કહીને તેની રમ્યતાને બિરદાવી છે. તો રમેશ પારેખ જેવો કવિ ઈશ્વરની આ પેદાશને આ રીતે વધાવે છે. વસંત ઈશ્વરના ગુના માફ કરવાની ઋતુ છે. વસંત ઈશ્વરના ગુના માફ કરવાની ઋતુ છે. ઋતુઓમાં થતા પરિવર્તનને આપણે પંચેન્દ્રિયથી માણવાનું ચૂકતા ગયા છે. આ ઋતુઓ ઓળખાય છે મેલેરિયા, ન્યુમોનિયા, ટાઇફોઇડ જેવા રોગોના આગમનથી. ગરમ સ્વેટર, મફલર અને શાલ લઈને રસ્તા પર બેઠેલા નેપાળીઓને જોઈ શિયાળો યાદ આવે છે. અમી વર્ષન ચંદ્રરાજને શરદ પૂનમે માણીએ છીએ, પણ તે પાર્ટી પ્લોટ કે હોટલોની ઝાકઝમાળ લાઇટના અજવાળામાં. પ્રવાસથી દેશને કે વિદેશને ઓળખીએ છીએ, પણ ટ્રાવેલિંગ એજન્સીઓની સંપૂર્ણ સુવિધાવાળી ટૂરમાં. નદી, સમુદ્ર, પર્વત, સ્થાનિક સંસ્કૃતિ, ભાષા, શિલ્પ, સ્થાપત્ય વગેરેનો પરિચય ઉપલકીઓ બનીને અટકી જાય છે. નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ જેવો જિજ્ઞાસાને પોષતો વિસ્મય ભાવ અદૃશ્ય થતો લાગે છે. આધુનિક સંસ્કૃતિ પર વ્યંગ કરતા કવિ ભગવતી કુમાર શર્મા કહે છે, હલો, હાય, એક્સક્યુઝ મી, થેન્ક્સ લોટ, છે શબ્દોનું પોકડ નગર ફ્લેટમાં. કુદરતે વેરેલી અગાધ સૌંદર્ય સૃષ્ટિને ભોગવવાનું જો આપણે ચૂકી જઈશું તો નથી લાગતું કે દુનિયાવી સુખ સંપત્તિની વચ્ચે સૌંદર્ય બોધ પામવાનું ચૂકી જઈશું.
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપે કુતૂહલ આ વિષય પર વક્તા ડૉક્ટર લવકુમાર દેસાઈને સાંભળ્યા. કાર્યક્રમ અમૃતધારાનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન. આજના કલાકાર છે મહેન્દ્ર કપૂર અને મિતાલી સિંહ.
3: शोक, संताप और ग्लानि के सागर में डूबते उतराते सुमंत्र ने सारा दिन अयोध्या नगरी के बाहर एक पेड़ की छांव में बैठकर बिताया. जब शाम का अंधकार घिरने लगा तो उन्होंने नगर में प्रवेश किया. महामंत्री का अकेले वापस आना सुनकर रनिवास व्याकुल हो गया. राजमहल प्रेतों के निवास स्थल जैसे लगने लगे. सुमंत्र को मौन तथा व्याकुल देखकर रानी कौशल्या उन्हें अपने महल में लिवा ले गईं. वहां का दृश्य अत्यंत हृदय विदारक है. आभूषण रहित मलिन राजा दशरथ धरती पर पड़े हैं. वाणी के नाम पर हा राम, हा लक्ष्मण, हा जानकी मात्र यही शब्द सुनाई पड़ते हैं. सुमंत्र ने जय जीव कहकर प्रणाम किया तो राजा ने उठकर उन्हें हृदय से लगा लिया.

શ્રોતા મિત્રો, આ સાથે શ્રીરામચરિત માનસ ગાન સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ સુરસરિતા. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ ધૂલ કા ફૂલ ફિલ્મનું ગીત આશા ભોસલે અને મહેન્દ્ર કપૂરના યુગલ સ્વરમાં.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ સુર સરિતા કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 6:45 આપ સાંભળશો સંસ્કૃતમાં સમાચાર.

શ્રોતા મિત્રો, આ સાથે જ સદાબહાર ગીત અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. ભાવનગર પોલીસે 16.83 કરોડ રૂપિયાના સાયબર કૌભાંડમાં એક આરોપીની ધરપકડ કરી. વલસાડ ટાસ્ક ફોર્સે ઉમરગામ પારડી જીઆઈડીસીમાંથી 25 બાળમજૂરોને મુક્ત કરાવ્યા. અંબાજી નજીકના તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત. અને વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારત 22 સુવર્ણચંદ્રકો સાથે ટોચના સ્થાને. રીતુ મંડલ 2 સુવર્ણ જીતનાર પ્રથમ ભારતીય બની. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિવિધ જિલ્લામાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આવતીકાલથી 21 જૂન દરમિયાન વિવિધ કાર્યક્રમ યોજાશે. જે અંતર્ગત પ્રગતિપથ યાત્રા, જનકલ્યાણ શિબિર, વિકસિત ભારત સંકલ્પ સંમેલન, પ્રાકૃતિક ખેતી માટે કાર્યશિબિર, વૃક્ષારોપણ, સ્વચ્છતા ઝુંબેશ સહિતના કાર્યક્રમો યોજાશે. આ અંગે આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં વધુ માહિતી આપતા મંત્રી જીતુ વાઘાણીએ આ મુજબ જણાવ્યું.
1: 12 વર્ષ વિશ્વાસના વિકાસના ને જનકલ્યાણ સેવા સેતુ ટાઈપ, આયુષ્માન ભારત કાર્ડ હોય, વૃદ્ધ પેન્શન યોજના હોય, શ્રમ કાર્ડ હોય, આવા અનેકવિધ યોજનાઓ સ્થળ ઉપર જ એમને એ મળી જાય એ પ્રકારનો પ્લાનિંગ ના આયોજન થયું છે. મેમોગ્રાફી મશીનો એટલે કે બહેનો માટેના જે કેન્સર બાબતો છે, એ જ રીતે અલગ અલગ પ્રકારના તપાસો કેસીપી ત્યાં લોકોને માટે થાય આરોગ્યની સુવિધાઓમાં, નગરમાં, મહાનગરમાં અને જિલ્લામાં થશે. પ્રાકૃતિક ખેતી કાર્યશાળા, આત્માનો પ્રોજેક્ટ, ખેતીવાડી, બાગાયત, પશુપાલન વિભાગ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આ બધા જ લોકોને સાથે જોડીને આ એક કૃષિ પ્રદર્શન પણ યોજાશે.
0: પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે યોજાનાર વિવિધ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે જામનગર કલેક્ટર પીબી પંડ્યાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં કલેક્ટર દ્વારા વિવિધ આયોજનો અંગે સંબંધિત વિભાગોની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કલેક્ટરે તમામ સરકારી વિભાગોને પરસ્પર મજબૂત સંકલન સાધી આ કાર્યક્રમોને સાચા અર્થમાં સફળ, પરિણામલક્ષી અને લોકાભિમુખ બનાવવા આદેશ આપ્યા હતા.
2: પથ અંતર્ગત જામનગર શહેર ઓર ડિસ્ટ્રિક્ટ કે 13 સ્થાનો પર 8 જૂન સે લેકે 14 જૂન દરમિયાન અલગ અલગ લોક જાકે ઉસકા વિઝિટ કરેંગે. 8 સે 14 જૂન દરમિયાન જન કલ્યાણ શિબિર કા ભી આયોજન જામનગર મહાનગર ઓર ડિસ્ટ્રિક્ટ મેં કિયા ગયા હૈ. ઇસમે 15 જીતની કેન્દ્ર સરકાર કી યોજનાએ ઓર 55 જીતની ગુજરાત સરકાર કી યોજનાઓ કા લાભ સ્થળ પર હી નાગરિકો કો દિયા જાયેગા. ઇસકે સિવા પ્રબુદ્ધ નાગરિક સંમેલન કા ભી આયોજન 15 જૂન કો કિયા ગયા હૈ.
0: ઉર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ અમરેલી ખાતે 25 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું, જેમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રીશ્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં 20 કરોડથી વધુના ખર્ચે કોન્ક્રીટ રોડ, ડ્રેનેજ લાઇન અને સ્ટ્રીટ લાઇટના કામો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત 4.72 કરોડના ખર્ચે અમરેલી શહેરના 3 મુખ્ય માર્ગો, સિવિલ હોસ્પિટલ રોડ, સેન્ટર પોઇન્ટથી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તરફનો માર્ગ તેમજ ભીડભંજનથી બાયપાસ સુધીના માર્ગને આઇકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવશે. મંત્રીશ્રીએ પ્રાંત કચેરી, મામલતદાર ગ્રામ્ય કચેરી અને મોડેલ સબ રજિસ્ટ્રાર ઓફિસના આધુનિક સંયુક્ત વહીવટી સંકુલનું ખાતમુહૂર્ત કર્યું હતું. અમરેલી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે ડાયટ સેન્ટર ઓફ એક્સલન્સના યોજના અંતર્ગત નવા ભવનના નિર્માણ કાર્યોનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું. રાજકોટ જિલ્લાના

0: ગ્રામ્ય વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો અટકાવવા સુપર ક્લોરિનેશન અભિયાન હાથ ધરાયું. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો અટકાવવા દર મહિને પાણીનું શુદ્ધિકરણ કરવા માટે પીવાના પાણીના સંપમાં સુપર ક્લોરિનેશન કરવામાં આવે છે, જેથી ઝાડા, ઉલટી, ટાઇફોઇડ, હિપેટાઇટિસ જેવા પાણીજન્ય રોગ અટકાવી શકાય. આ પ્રસંગે લોકોને પાણીજન્ય રોગ અંગે માહિતગાર કરાયા હતા, તેમજ જનજાગૃતિ માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા હતા. ભાવનગર પોલીસે 16,83,00,000 રૂપિયાના સાયબર કૌભાંડમાં એક આરોપીની ધરપકડ કરી છે. ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે એક મોટા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ થયો છે. ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસે ડીસીબી બેંક ખાતા દ્વારા દેશભરમાં સાયબર ગુનામાં પૈસાની ઉચાપત કરનાર આરોપી સુમિત પરમારની ધરપકડ કરી છે. આરોપીના આ બેંક ખાતામાં વર્ષ 2025માં કુલ 9 કરોડથી વધુ અને વર્ષ 2026માં 7 કરોડથી વધુ એમ કુલ 16,83,00,000થી વધુના શંકાસ્પદ વ્યવહારો થયા હતા. આરોપીઓ પોતાના અંગત આર્થિક ફાયદા અને કમિશન માટે સાયબર ફ્રોડની આ કમાણી પોતાના ખાતામાં મંગાવતો હતો. ત્યારબાદ તે આ નાણાંને આઈબીએફટી, આરટીજીએસ, આઈએમપીએસ અને યુપીઆઈ જેવા ડિજિટલ માધ્યમો દ્વારા અન્ય બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી નાખતો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAT ફોલો કરશો.
1: વલસાડ ટાસ્ક ફોર્સે ઉમરગામ પારડી જીઆઈડીસીમાંથી મહારાષ્ટ્રના 23 સહિત 25 બાળમજૂરને મુક્ત કરાવ્યા. વલસાડ જિલ્લામાં બાળમજૂરી વિરુદ્ધ વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ હતી. સંયુક્ત ટાસ્ક ફોર્સે ઉમરગામ અને પારડી જીઆઈડીસી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. આ વિશેષ તપાસ 5 અને 6 જૂન દરમિયાન હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન ઉમરગામની અરુણોદય સિરામિક કંપનીમાંથી સૌથી વધુ 19 તરુણ શ્રમયોગી મળી આવ્યા હતા. મુક્ત કરાયેલ કુલ 25 તરુણોમાંથી 23 મહારાષ્ટ્ર રાજ્યના હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે માત્ર 2 તરુણો ગુજરાતના રહેવાસી છે. જિલ્લા તંત્રે તમામ મુક્ત કરાયેલા તરુણોની સુરક્ષા અને પુનર્વસનની પ્રક્રિયા શરૂ કરી છે. બાળમજૂરી કરાવનારા એકમોના માલિકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ઉમરેઠ ખાતે અનાજ સંગ્રહ માટે નવા ગોડાઉનનું 2,80,00,000ના ખર્ચે ખાતમુહૂર્ત કરાયું હતું. આ ગોડાઉનના બાંધકામથી જાહેર વિતરણ પ્રણાલી વધુ સુદૃઢ બનશે, તો સાથે જ અનાજ સંગ્રહ અને વિતરણ વ્યવસ્થામાં ગુણાત્મક સુધારો થશે. આ પ્રસંગે ઉપસ્થિત કેબિનેટ મંત્રી રમણ સોલંકીએ વધુ માહિતી આપી હતી.
2: અનાજની સારી રીતે સંગ્રહ કરી શકાય, ખેડૂતોનો MSP દ્વારા અનાજ સારી રીતે ખરીદી શકાય અને જે લાભાર્થીઓ છે એને સારું અનાજ અહીંયાથી પહોંચાડી શકાય એ માટેનું પહેલા અગાઉ 2,000 મેટ્રિક ટનનું ગોડાઉન હતું એને એક્સપાન્ડ કરીને બીજું આ 1,500 મેટ્રિક ટનનું ગોડાઉન ખાતમુહૂર્ત કર્યું છે અને લગભગ 7-8 મહિનાની અંદર આ ગોડાઉન તૈયાર થઈ અને આ વિસ્તાર માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.
1: અંબાજી ખાતે 72 કડવા પાટીદાર સમાજ દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં સમાજની એકતા અને વિકાસને કેન્દ્રમાં રાખીને વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ યોજાઈ હતી. આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય હાર્દિક પટેલે આ મુજબ જણાવ્યું હતું.
3: અલગ અલગ વર્ષે ધાર્મિક કાર્યક્રમોના માધ્યમથી બહેનોને અને ખાસ કરીને સમાજના વડીલોને આધ્યાત્મિક દર્શનોના કાર્યક્રમોના આયોજન કરવામાં આવતા હોય છે. આવા સમયે 3,500 થી વધુ 3,100 બહેનો અને 400 થી વધુ સ્વયંસેવકો સાથે આ સુંદર મજાનો કાર્યક્રમ અંબાજી ખાતે કર્યો છે, એનો સહભાગી થવાનો અમને અવસર મળ્યો છે. પણ સાથે સાથે આધ્યાત્મિક ચેતનાનું કામ થાય તે પ્રકારનું સુંદર આયોજન સમાજ દ્વારા વારંવાર થતું હોય છે.
1: અંબાજી નજીકના તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત થયા છે. મૃતકોમાં 2 સગા ભાઈઓ હતા. પાંસા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી કિરણ ચૌધરીએ બનાવ અંગે વધુ માહિતી આપી હતી.
4: પાંસા ગ્રુપ ગ્રામ પંચાયતના રીંછડી ગામે જે રીંછડીના અંદર તળાવ આવેલ છે એ તળાવના અંદર 3 બાળકો નાહવા માટે ગયેલ છે અને અમને ગામ લોકોના જણાવ્યા અનુસાર સ્થળ સ્થિતિ ઉપર આવ્યા ત્યારે 3 બાળકોનું મૃત્યુ પામેલ હતું. બાળકોની ઉંમર અંદાજિત શક્તુભાઈની ઉંમર 7 વર્ષ છે, વિપુલભાઈની ઉંમર 10 વર્ષ છે અને બચુભાઈની ઉંમર 8 વર્ષ છે.
1: રાજ્યમાં ગરમી અને વરસાદ બંનેનો મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આજે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે નવસારી, વલસાડ, ડાંગ, સુરત, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, અમરેલી, ભાવનગર તેમજ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ થઈ શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.
5: गुजरात स्टेट में आने वाले 7 दिनों के लिए।

0: रिलेटेड प्लेसेस पे लाइव टू मॉडल ट्रेन का पूर्वानुमान है, जिसमें गुजरात रीजन में और सौराष्ट्र और कच्छ में डे वन और डे टू में आइसोलेटेड प्लेसेस पे लाइव टू मॉडल ट्रेन है। उसके बाद डे थ्री, डे फोर और डे फाइव ड्राइवर दर प्रिवेल करेगा। फिर उसके बाद डे सिक्स और डे सेवन में आइसोलेटेड प्लेसेस पे लाइव टू मॉडल ट्रेन का पूर्वानुमान है सौराष्ट्र और कच्छ के लिए।
1: હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં 15 જૂન આસપાસ ચોમાસું બેસી શકે. અમદાવાદમાં એકા એરેના ખાતે રમાઈ રહેલ પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપના ત્રીજા દિવસે યજમાન ભારતે 22 સુવર્ણ, 5 રજત અને 1 કાંસ્ય ચંદ્રક જીત્યા છે. પશ્ચિમ બંગાળની રીતુ મંડલે પરંપરાગત યોગાસન સિનિયર એ મહિલા વર્ગમાં ભારતનો પ્રથમ સુવર્ણ ચંદ્રક જીત્યા બાદ ટીમ સ્પર્ધામાં પણ સુવર્ણ મેળવીને 2 સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડીનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. આર્જેન્ટિનાની નાબિલા સોલ બરાઝાએ 3 દિવસમાં બીજો સુવર્ણચંદ્રક જીતતા આર્જેન્ટિનાના 2 સુવર્ણ અને 2 રજતચંદ્રક સાથે બીજા સ્થાને, જ્યારે 2 સુવર્ણ અને 2 કાંસ્યચંદ્રક સાથે સિંગાપોર ત્રીજા સ્થાને છે. પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. ભાવનગર પોલીસે 16,83,00,000 રૂપિયાના સાયબર કૌભાંડમાં એક આરોપીની ધરપકડ કરી. વલસાડ ટાસ્ક ફોર્સે ઉમરગામ પારડી જીઆઈડીસીમાંથી 25 બાળ મજૂરોને મુક્ત કરાવ્યા. અંબાજી નજીકના તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત. અને વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારત 22 સુવર્ણચંદ્રકો સાથે ટોચના સ્થાને, ઋતુમંડળ 2 સુવર્ણ જીતનાર પ્રથમ ભારતીય બની. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આરંભે સાંભળીએ મનહર ઉદાસના કંઠે બરકત વિરાણી એટલે કે બેફામની આ રચના.

શ્રોતા મિત્રો, આકાશવાણીના ગૌરવશાળી તથા ભવ્ય 90 વર્ષની ઉજવણીના અવસરે પ્રસ્તુત છે શ્રી ધ્રુવકુમાર સિંહ, કે જે

0: ચીફ કંટ્રોલર ઓફ અકાઉન્ટ્સ એટલે કે માહિતી અને પ્રસારણ મંત્રાલયના મૂવી છે. આવો સાંભળીએ તેમનો આ સંદેશ.
1: નમસ્કાર. આકાશવાણી કે શ્રોતાઓ કા હાર્દિક અભિનંદન. આકાશવાણી કે સાથ હમ સબકી સુનહરી યાદે જુડી હુઈ હૈ. આકાશવાણી પ્રસારણ કી દુનિયા મેં અપને ગૌરવશાળી ઇતિહાસ કે 90 વર્ષ સફળતાપૂર્વક પૂરા કરને જા રહા હૈ. વિકસિત ભારત કે સપનો કો સાકાર કરને મેં આકાશવાણી કી અપ્રતિમ ભૂમિકા અપેક્ષિત હૈ. આકાશવાણી નિરંતર રોચક જ્ઞાનવર્ધક પ્રસારણ કરતી રહેગી ઓર શ્રોતા ઇસસે જુડે રહેંગે ઓર ભારત કી સક્સેસ સ્ટોરી કો આગે બઢાતે રહેંગે. બહુજન હિતાય બહુજન સુખાય કે અપને સૂત્ર પર આકાશવાણી સદૈવ અગ્રસર રહે યહી શુભકામના હૈ.
0: શ્રોતા મિત્રો, હમણાં જ આપે શ્રી ધ્રુવકુમાર સિંહનો સંદેશ સાંભળ્યો. આવો હવે સાંભળીએ મનહર ઉદાસના કંઠે કૈલાશ પંડિતની આ રચના.

શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર અને આપ માણી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમમાં સાંભળીએ મનહર ઉદાસના જ કંઠે આદિલ મંસૂરીની આ રચના.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીના ગૌરવશાળી તથા ભવ્ય 90 વર્ષની ઉજવણીના અવસરે પ્રસ્તુત છે શ્રી તુષાર શુક્લ, જે આકાશવાણીના ભૂતપૂર્વ સ્ટેશન ડાયરેક્ટર તથા પદ્મશ્રી પુરસ્કૃત છે. આવો સાંભળીએ તેમનો આ સંદેશ.
1: નમસ્કાર, હું તુષાર શુક્લ. ચરત ભિક્ખવે ચારિકમ, એમાં ભગવાન બુદ્ધે પોતાના શિષ્યોને વિદાય આપતી વખતે એમ કહ્યું, જે સંદેશ રૂપે, એમાંથી આ વાક્ય અમે લીધું છે. બહુજન હિતાય બહુજન સુખાય, એ મંત્ર અમારે માટે, અમારા કામને માટેનો પણ એ મંત્ર, આ સંસ્થાનો હેતુ પણ એ. અહીંયા સૌ સરખા, કામ કરનારા પણ, એને સાંભળનારા પણ.

0: એવી સંસ્થા 90 વર્ષની થઈ. અમે માહિતી, મનોરંજન અને શિક્ષણ ત્રણેય ક્ષેત્રોમાં કામ કર્યું. અમે લોકપ્રિયતા પણ ભરપૂર મેળવી, જવાબદારી પણ એવી જ અદા કરી. મેનમેડ અને નેચરલ કેલેમિટીઝ વચ્ચે આકાશવાણીએ પોતાની ઓળખ ઊભી રાખી. આજે હવે આજે મુકામ પર આકાશવાણી છે, એના જૂના ચાહકો એના ગૌરવને જાણે છે, નવી પેઢી હવે એના તરફ વળે એ માટે નવી પેઢીના જે સંચાલકો છે એ લોકો એવા આયોજનો કરે કાર્યક્રમને લગતા, થોડુંક જૂનાનું અદ્ભુત લઈને પ્રસારણમાં પુનઃ ઉમેરે અને થોડીક નવી વાતો, નવા અવાજો, નવી કલમ, નવા સ્વર એને પણ જોડે સાંકળે તો કંઈક સરસ એવું વાતાવરણ રચાય કે વળી પાછા એ સુવર્ણ દિવસો આકાશવાણીની જે નવી શ્રોતા પેઢી છે એને મળે અને તો એમને આ જે સંસ્થા છે એના સામર્થ્યનો પણ પરિચય થશે. તમે સૌ આકાશવાણી સાથે આ ક્ષણે જોડાયેલા છો ને એ જ રીતે હંમેશા જોડાયેલા રહેજો.
1: થોડી જ વારમાં સાંભળશું ગુજરાતીમાં સમાચાર.

નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગૃહમંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સરહદો પર નાણાકીય વ્યવહાર, મકાન બાંધકામ અને મિલકત ખરીદ વેચાણ પર કડક દેખરેખ રાખવા આહવાન કર્યું. ભારતે પુનઃનિર્માણ કાર્યક્રમના ભાગરૂપે નેપાળને 72 આરોગ્ય સંભાળ સુવિધાઓ અને 12 વારસાગત પ્રોજેક્ટ સોંપ્યા. એનટીએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા પ્રશ્નપત્રના કથિત લીકની અફવાઓ ફગાવી. વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારત 22 સુવર્ણચંદ્રકો સાથે ટોચના સ્થાને. રીતુ મંડલ 2 સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય બની. અને ભારતે SAFF મહિલા ચેમ્પિયનશીપ 2026ની ફાઇનલમાં બાંગ્લાદેશને 3-1 હરાવી ખિતાબ જીત્યો. સમાચાર વિગતવાર. ગૃહમંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સરહદો પર નાણાકીય વ્યવહારો, મકાન બાંધકામ અને મિલકતોની ખરીદી અને વેચાણ પર કડક દેખરેખ રાખવા આહવાન કર્યું છે. શ્રી શાહની અધ્યક્ષતામાં ત્રિપુરા સ્થિત સરહદ સુરક્ષા દળના બોર્ડર હેડક્વાર્ટરમાં પૂર્વોત્તર રાજ્યના સરહદી વિસ્તારો અંગે મળેલી બેઠક દરમિયાન આ નિર્દેશ જારી કરાયો. ગૃહમંત્રીએ છેલ્લા 5 વર્ષથી જમીનના રેકોર્ડનું ઓડિટ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. શ્રી શાહે જણાવ્યું હતું કે ડ્રગ્સ અને હથિયારોની હેરાફેરી સામે સતત ઝુંબેશ ચાલુ રાખવી અને ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે સરહદી જિલ્લાઓમાં નાણાકીય શિસ્ત સુનિશ્ચિત કરવાની જવાબદારીઓ રાજ્યોની છે. શ્રી શાહે જિલ્લા કલેક્ટર, GST અધિકારીઓ અને કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ CBDTને નકલી ચલણ સર્વેક્ષણ કરવા તાલીમ આપવાનો પણ નિર્દેશ આપ્યો હતો. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ડ્રગ્સ અને હથિયારોના ખતરાનો સામનો કરવા માટે સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને તાલીમ આપવા માટે શિબિરોનું આયોજન કરવું જોઈએ. બેઠકમાં ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક શાહ સહિત રાજ્યના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે નવી દિલ્હીમાં નેપાળના વિદેશમંત્રી શિશિર ખનાલ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ ડોક્ટર જયશંકરે 2015ના ભૂકંપ બાદ પુનઃનિર્માણ કાર્યક્રમના ભાગરૂપે વર્ચ્યુઅલી 72 આરોગ્ય સંભાળ સુવિધાઓ અને 12 સાંસ્કૃતિક વારસાના પ્રોજેક્ટ્સ નેપાળને સોંપ્યા હતા. બંને નેતાઓએ બંને દેશો વચ્ચે વ્યક્તિગત નાણાં વ્યવહારોને સરળ બનાવવા માટે સંયુક્ત રીતે UPIનો આરંભ કરાવ્યો. બંને નેતાઓએ ડિજિટલ ઇન્ડિયા ભાષીની અને કાઠમંડુ યુનિવર્સિટી વચ્ચે નેપાળ માટે વોઇસ ફર્સ્ટ ભાષા અનુવાદ પ્લેટફોર્મ માટે રાષ્ટ્રીય ડિજિટલ માળખાગત સુવિધા સહનિર્માણ કરવા માટે સમજૂતીપત્રનું પણ આદાન પ્રદાન કર્યું. ડોક્ટર જયશંકરે બંને દેશોના લોકોની પરસ્પર પ્રગતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે નેપાળ સાથે મળીને કામ કરવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

0: सुरक्षा बनाए रखने के लिए मिलकर काम करना होगा। दोनों देश आवश्यकता के समय हमेशा एक दूसरे के साथ खड़े रहे हैं। पश्चिम एशिया और मध्य पूर्व में जारी संकट के बावजूद हमने नेपाल को ईंधन की सप्लाई बिना किसी रुकावट के जारी रखी है। दोनों पक्षों की ओर से इस रिश्ते को जो महत्व दिया जाता है वह हाल ही में सामने आया है।
1: डॉक्टर जयशंकरे नेपाળમાં વર્તમાન યુઆર સરકારને સફળતાની શુભેચ્છા પાઠવી હતી। શ્રી ખનાલે જણાવ્યું હતું કે ભારત નેપાળનું સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર છે અને નેપાળે ભારતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે। રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનટીએ સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મ પર ફેલાતી નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા પ્રશ્નપત્રના કથિત લીક એડવાન્સ એક્સેસ અથવા વેચાણ અંગેની અફવાઓનું ખંડન કર્યું છે। એજન્સીએ જણાવ્યું કે ઉમેદવારો માટે નિષ્પક્ષ અને સલામત પરીક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી સુરક્ષા પગલાં લેવામાં આવી રહ્યા છે। એજન્સીએ જણાવ્યું હતું કે વાંધાજનક ચેનલો, એકાઉન્ટ્સ અને સામગ્રીની સક્રિયપણે ઓળખ કરાઈ રહી છે અને તાત્કાલિક કાર્યવાહી માટે સંબંધિત પ્લેટફોર્મ અને સાયબર ક્રાઇમ અધિકારીઓને માહિતી પૂરી પાડવામાં આવી રહી છે। એજન્સીએ તમામ ઉમેદવારોને અફવાઓથી દૂર રહેવા અને ચકાસેલ વોટ્સઅપ અને ચેનલો દ્વારા પ્રકાશિત સત્તાવાર માહિતી પર જ આધાર રાખવા વિનંતી કરી હતી। હવામાન વિભાગે કર્ણાટકના દરિયાકાંઠાના ભાગો, કેરલમ અને માહેમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગો, અંડમાન અને નિકોબાર ટાપુઓ, કર્ણાટક, કોંકણ અને ગોવા, લક્ષદ્વીપ, મહારાષ્ટ્ર, ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તમિલનાડુ અને પુડુચેરીમાં પણ દિવસ દરમિયાન વરસાદ પડવાની સંભાવના છે। વિભાગે આજે આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક સ્થળોએ વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી છે। તો આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના ભાગો અને ઓડિશામાં આજે ગરમીનું મોજું રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abadને ફોલો કરશો। ગુજરાતના અમદાવાદમાં એકેના એરેના ખાતે રમાઈ રહેલી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપના ત્રીજા દિવસે યજમાન ભારતે 22 સુવર્ણ, 5 રજત અને 1 કાંસ્ય ચંદ્રક જીત્યા છે। પશ્ચિમ બંગાળની રીતુ મંડલે પરંપરાગત યોગાસન સિનિયર મહિલા વર્ગમાં ભારતનો પ્રથમ સુવર્ણચંદ્રક જીત્યા બાદ ટીમ સ્પર્ધામાં પણ સુવર્ણચંદ્રક મેળવીને 2 સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું। આર્જેન્ટિનાની નાબલિયા સોલ બરાઝાએ 3 દિવસમાં બીજો સુવર્ણચંદ્રક જીતતા આર્જેન્ટિના 2 સુવર્ણ અને 2 રજત ચંદ્રક સાથે બીજા સ્થાને, જ્યારે 2 સુવર્ણ અને 2 કાંસ્ય ચંદ્રક સાથે સિંગાપોર ત્રીજા સ્થાને છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય પુરૂષ અને મહિલા ટીમ હોકી ટીમોને અંડર 18 એશિયા કપ 2026માં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા છે। સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે પુરૂષોની ટીમે ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો, જ્યારે મહિલા ટીમે કાંસ્યચંદ્રક જીતીને દેશનું ગૌરવ વધાર્યું। રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે આ પરિણામો દેશના યુવા ખેલાડીઓના સમર્પણ, શિસ્ત અને દ્રઢ નિશ્ચયને પ્રતિબિંબ કરે છે। રાષ્ટ્રપતિએ કહ્યું કે બંને ટીમોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન દેશના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત તરીકે કામ કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે પુરૂષ ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં અસાધારણ કૌશલ્ય અને ટીમવર્કનું પ્રદર્શન કર્યું છે। પ્રધાનમંત્રીએ અંડર 18 એશિયા કપ 2026માં કાંસ્યચંદ્રક જીતવા બદલ ભારતીય મહિલા અંડર 18 હોકી ટીમને પણ અભિનંદન પાઠવ્યા હતા। ભારતે SAFF મહિલા ચેમ્પિયનશીપ 2026ની ફાઇનલમાં વર્તમાન ચેમ્પિયન બાંગ્લાદેશને 3-1થી હરાવીને રેકોર્ડ 6ઠી વખત ટાઇટલ જીત્યું છે। આ મેચ ગઈકાલે ગોવામાં રમાઈ હતી। 7 વર્ષ બાદ ભારતીય મહિલા ટીમે ફરી એકવાર ટ્રોફી જીતી છે। એક અહેવાલ
2: गोवा के मडगांव में खेले गए सैफ महिला चैंपियनशिप 2026 के फाइनल में भारत ने बांग्लादेश को 3-1 से हराकर रिकॉर्ड 6ठी बार खिताब अपने नाम कर लिया। खिताबी मुकाबले की शुरुआत में ही दोनों टीमों के बीच जोरदार टक्कर देखने को मिली। पहले हाफ में भारत की ओर से प्यारी झाकसा गोल करके टीम को बढ़त दिलाई। दूसरे हाफ में भारतीय टीम पूरी तरह हावी नजर आई। संतफिदा ने शानदार गोल कर भारत को फिर बढ़त दिलाई, जबकि लिंडा कॉम ने तीसरी गोल दागकर जीत पर मुहर लगा दी। आकाशवाणी समाचार के लिए पणजी से निखिल उपाध्याय।
1: રશિયાના અધિકારીઓએ જણાવ્યું છે કે યુક્રેને સેન્ટ પીટરબર્ગ અને તેની આસપાસના

0: વિસ્તારો પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. રશિયાએ ગ્રીનગ્રાન્ડ પ્રદેશની આસપાસ 140થી વધુ ડ્રોનને તોડી પાડ્યા છે. ગવર્નર એલેક્ઝાન્ડરે યુદ્ધ શરૂ થયા બાદ પહેલીવાર રહેવાસીઓને ઘરની અંદર રહેવા વિનંતી કરી છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
1: આજે મોટાભાગના અખબારોએ અલગ અલગ સમાચારો પ્રથમ પાને છાપ્યા છે. દિવસકરે લખ્યું, કોકરોચ શક્તિ પ્રદર્શન. ગુજરાત સમાચાર લખે છે, હોર્મુઝ બંધ રખાવી અમેરિકન ઓઇલ કંપનીઓને ઘી કેળા. નવગુજરાત સમય લખે છે, વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન સૂર્યાની હકાલપટ્ટી, વૈભવ ટીમમાં. આ ઉપરાંત સ્થાનિક સમાચારોમાં રાજ્યના પોલીસ વડા તરીકે અમદાવાદ કમિશનર જીએસ મલિકની નિયુક્તિના સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: ગૃહમંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સરહદો પર નાણાકીય વ્યવહાર, મકાન બાંધકામ અને મિલકત ખરીદ વેચાણ પર કડક દેખરેખ રાખવા આહવાન કર્યું. ભારતે પુનઃનિર્માણ કાર્યક્રમના ભાગરૂપે નેપાળને 72 આરોગ્ય સંભાળ સુવિધાઓ અને 12 વારસાગત પ્રોજેક્ટ સોંપ્યા. એનટીએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા પ્રશ્નપત્રના કથિત લીકની અફવાઓ ફગાવી. વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારત 22 સુવર્ણચંદ્રકો સાથે ટોચના સ્થાને. રીતુ મંડલે 2 સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય બની. ભારતે SAFF મહિલા ચેમ્પિયનશીપ 2026ની ફાઇનલમાં બાંગ્લાદેશને 3-1 હરાવી ખિતાબ જીત્યો. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા.

0: countries along international borders. National Testing Agency dismisses claims of NEET UG 2026 re-exam paper leak as false, warns of strict action against those spreading such content. West Bengal government to undertake major development initiatives to upgrade facilities at key religious sites across the state. India hands over 72 health facilities and 12 cultural heritage projects to Nepal. IATA says India will be a significant player to air traffic boom in Asia-Pacific region by 2044. And in football, India beat defending champions Bangladesh 3-1 to win SAF Women's Championship for record sixth time. And with that, we end the morning news. Have a great day.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત કરીએ છીએ સદાબહાર ગીતો. શ્રોતા મિત્રો, આ કાર્યક્રમ અંતર્ગત આપણે સાંભળીશું કેટલાક સુમધુર ગીતો. કાર્યક્રમનો આરંભ કરીશું જબ વી મેટ ફિલ્મનું ગીત મોહિત ચૌહાણના સ્વરમાં. શબ્દ રચના ઇરશાદ કામિદ અને સંગીત છે પ્રીતમનું.

કાર્યક્રમમાં હવે સાંભળીએ બરફી ફિલ્મનું ગીત અરિજિત સિંહના સ્વરમાં. સંગીત છે પ્રીતમનું અને શબ્દરચના છે સ્વાનંદ કિરકિરેની.

શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર અને આપ માણી રહ્યા છો સદાબહાર ગીતો કાર્યક્રમમાં. હવે સાંભળીએ આઈ હેટ લવ સ્ટોરીઝ ફિલ્મનું ગીત રાહત ફતેહ અલીના સ્વરમાં. શબ્દ રચના કુમારની અને સંગીત છે વિશાલ શેખરનું.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે રોજ આ ફિલ્મનું ગીત સાંભળ્યું મિની મિનીના સ્વરમાં. અને કાર્યક્રમમાં હવે સાંભળીએ જબ હેરી મેટ સેજલ ફિલ્મનું ગીત અરિજિત સિંઘના સ્વરમાં. સંગીત આપ્યું છે પ્રીતમે અને શબ્દરચના ઇરશાદ કામિલની.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે સદાબહાર ગીતો અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ સવારે સવારે.

0: સવારે સવારે.
1: સુપ્રભાત, ગુડ મોર્નિંગ દોસ્તો. તો આપણે ફરી મળ્યા આ સવારે સવારે કે માહિતી અને મનોરંજનના દૈનિક કાર્યક્રમમાં. આશા છે આપ સૌ મજામાં હશો અને રવિવારની સવાર સરસ મજાની આદુવાળી ચા પીને ફ્રેશ થઈને બેસી ગયા હશો આ કાર્યક્રમ સાંભળવા. તો આવું કરીશું ખૂબ બધી વાતો અને સાંભળીશું સરસ મજાના સુરીલા ગીતો. જી હા દોસ્તો, આજે આપણે વાત કરીશું 7 જૂન ઉપર. શ્રોતા મિત્રો, દર વર્ષે 7 જૂનના રોજ વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ એટલે કે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે ઉજવવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ અસુરક્ષિત ખોરાક અને દૂષિત પાણીથી થતા રોગો અટકાવવા, લોકોમાં પૌષ્ટિક આહાર અંગે જાગૃતિ લાવવી અને ખાદ્ય સુરક્ષાનું મહત્વ સમજાવવાનું. તો આવો કરીશું બહુ બધી વાતો, માહિતી મેળવતા રહેશું અને સાંભળતા રહેશું ગીતો. સાંભળીએ જુવાર ભટ્ટા ફિલ્મનું ગીત લતા મંગેશકર અને કિશોર કુમારના યુગલ સ્વરમાં, શબ્દરચના રાજેન્દ્ર કિશનની અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું.
2: સમજો સમજાવો થોડી.

0: શ્રોતા મિત્રો, આ કાર્યક્રમમાં આપણે સાંભળીશું ખાદ્ય પદાર્થ વિશેની માહિતી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એટલે કે યુએનજીએ દ્વારા ડિસેમ્બર 2018માં પસાર કરાયેલા ઠરાવ બાદ દર વર્ષે 7 જૂનને સત્તાવાર દિવસે આ દિવસને જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસની ઉજવણી સૌ પ્રથમ 7 જૂન 2019ના રોજ શરૂ થઈ હતી. વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO અને સંયુક્ત રાષ્ટ્રનું ખાદ્ય અને કૃષિ સંગઠન એટલે કે FAO મળીને આ વૈશ્વિક ઝુંબેશનું સંચાલન કરે છે. આવો સાંભળીએ ડોન ફિલ્મનું આ ગીત.
1: अरे तुम का क्या बताई भैया हमरा हाल का है.
2: बता दे।
1: निकले थे हम हलवा खाने, मुंह ही जल गया है.

अच्छा रहा, अच्छा रहा।

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપે ડોન ફિલ્મનું ગીત સાંભળ્યું, ઉદિત નારાયણ અને સાથીઓના સ્વરમાં. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ એક વિજ્ઞાપન.
1: વિડીયો લાઈક કરવાના પૈસા મળશે, સો ઈઝી. વસાણો
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
0: કાર્યક્રમમાં હવે સાંભળીએ કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં આ ગીત. ફિલ્મ છે કુલી નંબર 1.

શ્રોતા મિત્રો, દરેક વર્ષે એક ચોક્કસ થીમ પર આધારિત આ દિવસ ઉજવાય છે. આ વર્ષની થીમ ફ્રોમ બર્ડન ટુ સોલ્યુશન, સેફ ફૂડ એવરીવેર છે, જેનો અર્થ એ છે કે ખોરાકજન્ય બીમારીઓના ભારણામાંથી બહાર આવીને દરેક જગ્યાએ સુરક્ષિત ખોરાક મળે તો દિશામાં નક્કર ઉકેલ શોધાય. ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વેન દ્વારા સતત ખાદ્ય પદાર્થનું મોનિટરિંગ કરવામાં આવે છે. આવો સાંભળીએ હમ આપકે હૈ કૌન ફિલ્મનું ગીત, લતા મંગેશકરના સ્વરમાં, શબ્દરચના દેવ કોહલી અને રામ સંગીત છે રામ લક્ષ્મણનું.

0: જલ્દી ટિફિન પેક કર રાજુ, મોબાઈલ છોડ.
1: અરે દીદી, બેંક નો નંબર જોઈએ છે, રિફંડ જ નથી આવ્યું. મળી ગયું, અત્યારે જ કોલ કરું છું. દીદી,
0: નંબર તપાસ્યા વગર હંમેશા દગાબાજો બેંક ની નકલી વેબસાઈટ અને નકલી નંબર થી પૈસા ની છેતરપિંડી કરતા હોય છે.
1: તો પછી સાચો નંબર
0: બેંક ની ઓફિશિયલ વેબસાઈટ અથવા કાર્ડ પર.
1: તમે તો બચાવી લીધો દીદી.
0: કામ થી નહીં
1: કરું છું. આરબીઆઈ કહે છે,
2: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
3: શ્રોતા મિત્રો, ખોરાકની સુરક્ષા એ માત્ર એક પ્રથા કે આદત નથી, પરંતુ તે એક એવી જવાબદારી છે જે આપણે દરરોજ નિભાવી છીએ. ખોરાકને સંભાળતી વખતે, એટલે કે રાખતી વખતે અને બનાવતી વખતે પણ આપણે જે સરળ પગલાં લઈએ છીએ તે આપણા સ્વાસ્થ્યનું રક્ષણ કરી રહ્યું છે. ખોરાકથી બીમારીઓને અટકાવી શકાય છે અને આપણા પરિવારોને સુરક્ષિત રાખી શકીએ છીએ. શ્રોતા મિત્રો, આટલી વાતો કરી તો એક કપ ચાય તો બને જ છે ને. આવો સાંભળીએ હર દિલ જો પ્યાર કરેગા ફિલ્મનું ગીત અનુ મલિક અને સાથીઓના સ્વરમાં.

0: સવારે સવારે કાર્યક્રમનું પ્રસારણ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા.
1: સવારે સવારે.

0: વાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ. શ્રોતા મિત્રો, આ કાર્યક્રમનો આરંભ કરીએ તે પહેલા સાંભળીએ આ વિજ્ઞાપન.
1: બેન, નોકરી મળી ગઈ.
2: અરે બાપ, અભિનંદન. હવે બહુ બધી શોપિંગ.
1: હા, નવો મોબાઈલ, જીન્સ, જેકેટ.
2: ખૂબ રાજકુમાર, સેલરી ની પહેલા જ ખર્ચા.
1: ઇન્સ્ટન્ટ લોન પણ તો મળે છે.
2: પહેલા બજેટ બનાવતા શીખ, પછી ખર્ચો કર.
1: પણ બેન,
2: જો કમાણીનો એક ભાગ હંમેશા બચાવવો, પણ પાર્ટી દેવાથી નહીં બચે તું.
1: હા બેન, પાર્ટી મારી, બજેટ તમારું.
2: અચ્છા,
3: આરબીઆઈ કહે છે
4: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
0: શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોના આરંભે સાંભળીએ વિરાજના કંઠે સાથ આપ્યો છે બીજલ જોશીએ. વિરાજ અને બીજલ જોશીના કંઠે ઉમાશંકર જોશીની આ રચના.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીના ગૌરવશાળી તથા ભવ્ય 90 વર્ષની ઉજવણીના અવસરે પ્રસ્તુત છે શ્રી જે કે ચંદારિયા, જે આપણા નિવૃત્ત એડીજી એઆઈઆર મુંબઈના કર્મચારી છે, તેમનો સંદેશ આપણે સાંભળીએ.
1: દેશ કા લોક સેવા પ્રસારક આકાશવાણી અબ 90 સાલ કમ્પ્લીટ કર રહા હૈ. ઇસ 90 સાલ મેં દેશ કી સંસ્કૃતિ ઓર લોક કલા કો સંજો કે આગે બઢાને મેં આકાશવાણી કા બહોત હી મહત્વપૂર્ણ યોગદાન રહા હૈ. દેશ કે હર વ્યક્તિ કી આકાશવાણી સે અપની યાદે જુડી હુઈ હૈ. પિછલે 90 દશક મેં આકાશવાણી ને અપને નેટવર્ક ઓર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કા બહોત હી બડા વિસ્તાર કિયા હુઆ હૈ. લેટેસ્ટ ટેકનોલોજી કા અડોપ્શન કરકે આજ આકાશવાણી દુનિયા કે એક બડે નેટવર્ક મેં સે એક હૈ. આકાશવાણી કા પ્રસારણ દેશ કી 99% પોપ્યુલેશન કો પહોંચ રહા હૈ. ઇસ ઉપલક્ષ્ય પે આકાશવાણી સે જુડે સારે કલાકાર, આકાશવાણી કે સ્ટાફ ઓર આકાશવાણી કે સલાહકાર ઓર દેશ કે સભી જનતા કો મેં બહોત બધાઈ દેતા હું. ઇસ અવસર પર આકાશવાણી રાષ્ટ્રીય સ્તર પર સુગમ સેવા સભા, વોકેથોન ઓર કઈ એસે પ્રોગ્રામ્સ કર રહા હૈ. આકાશવાણી સે જુડે હુએ સબ લોગો કો મેરી શુભકામના હૈ ઓર મેં આશા કરતા હું આકાશવાણી અગલે કઈ સદીઓ તક દેશ કી ઇસી તરહ સે સેવા કરતા રહેગા ઓર ભારતીય સંસ્કૃતિ ઓર લોક કલા કા પ્રચાર ઓર પ્રસાર કરતા રહેગા. ધન્યવાદ.
0: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર ને આપ માણી રહ્યા છો ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ. સાંભળીએ આસિત દેસાઈના કંઠે સુધીર દેસાઈની આ રચના.

અને શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ રૂપકુમાર રાઠોડના કંઠે કમલેશ સોનાવાલાની આ રચના.

શ્રોતા મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 10 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ગૃહમંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સરહદો પર નાણાકીય વ્યવહાર, મકાન બાંધકામ અને મિલકત ખરીદ વેચાણ પર કડક દેખરેખ રાખવા આહવાન કર્યું. ભારતે પુનર્નિર્માણ કાર્યક્રમના ભાગરૂપે નેપાળને 72 આરોગ્ય સંભાળ સુવિધાઓ અને 12 વારસાગત પ્રોજેક્ટ સોંપ્યા. એનટીએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા પ્રશ્નપત્રના કથિત લીકની અફવાઓ ફગાવી. અમેરિકામાં ગઈકાલે રાત્રે ઓહિયોના ટોલેડોમાં એક કોમ્યુનિટી સ્ટ્રીટ ફેસ્ટિવલ નજીક કરાયેલા ગોળીબારમાં અનેક ઘાયલ. યુક્રેને રશિયાના સેન્ટ પીટર્સબર્ગ અને તેની આસપાસના વિસ્તારો પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો. રશિયાએ લેનિનગ્રાડ પ્રદેશની આસપાસ 140થી વધુ ડ્રોનને તોડી પાડ્યા. આંતરરાષ્ટ્રીય હવાઈ પરિવહન સંઘે એશિયા પેસિફિક ક્ષેત્રમાં ઉડ્ડયનના વિકાસમાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ. 2044 સુધીમાં હવાઈ ક્ષેત્રમાં મુસાફરોની સંખ્યા 4.1 અબજ સુધી પહોંચવાનો અંદાજ. વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારત 22 સુવર્ણચંદ્રકો સાથે ટોચના સ્થાને. રીતુ મંડલ 2 સુવર્ણ જીતનાર પ્રથમ ભારતીય બની. ભારત ન્યૂ ચંદીગઢમાં અફઘાનિસ્તાન સામેની ટેસ્ટની પહેલી ઇનિંગ 3 વિકેટે 368 રનથી આજે બીજા દિવસે શરૂ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય પુરૂષ અને મહિલા હોકી ટીમોને અંડર 18 એશિયા કપ 2026માં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. ભાવનગર પોલીસે 16 કરોડ 83 લાખ રૂપિયાના સાયબર કૌભાંડમાં એક આરોપીની ધરપકડ કરી. વલસાડ ટાસ્ક ફોર્સે ઉમરગામ પારડી જીઆઈડીસીમાંથી 25 બાળમજૂરોને મુક્ત કરાવ્યા. અંબાજી નજીકના તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત. ઉર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ અમરેલી ખાતે ₹25 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું. અને ઘરેલું એલપીજીના ભાવમાં 14.2 કિલોગ્રામના સિલિન્ડર દીઠ 29 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે બાળકોનો વિશેષ કાર્યક્રમ રંગ રંગ વાદળિયા.
2: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર પ્રસ્તુત છે બાળ મિત્રો માટેનો કાર્યક્રમ રંગ રંગ વાદળિયા.
1: કાર્યક્રમમાં સાંભળશો મણિલાલ શ્રીમાળી દ્વારા લઘુ વાર્તા.
3: દોસ્તો આપ સૌ મજામાં છો, આપ સૌને ખૂબ ખૂબ પ્રેમ અને શુભકામનાઓ. બાળ દોસ્તો, તમે બધા તમારા ઉનાળાના વેકેશનનો આનંદ માણી રહ્યા છો. આ દિવસોમાં બહાર ખૂબ ગરમી હોય છે અને તમે લોકો તમારી જાતની સારી સંભાળ રાખશો, પુષ્કળ પાણી પીઓ, સૂર્યપ્રકાશમાં બહાર ફરો નહીં અને તમારી રજાઓને આનંદથી યાદગાર બનાવો. બાળ દોસ્તો, રસપ્રદ વાર્તાઓ વિના વેકેશન ગાળવું અશક્ય છે અને જ્યારે આપણને વાર્તાઓ સાથે સુંદર કવિતાઓ સાંભળવા મળે છે ત્યારે મજા બમણી થઈ જાય છે. તો બાળકો, આજે આપણી સાથે છે ખાસ મહેમાન. તેમની મીઠી વાતો, રસપ્રદ બાળ વાર્તાઓ અને સુંદર કવિતાઓ દ્વારા તમને તેઓ મળવા આવી રહ્યા છે. બાળ દોસ્તો, આજે આપણી સાથે છે શ્રી મણિલાલ શ્રીમળી, જે તમને મનોરંજક બાળ વાર્તાઓ અને સુંદર કવિતાઓ કહેશે. તો કલ્પના, હાસ્ય, શિક્ષણ અને આનંદથી ભરેલી સુંદર દુનિયાની શોધખોળ કરવા તૈયાર થઈ જાઓ. ચાલો સાંભળીએ શ્રી મણિલાલ શ્રીમાળીને.
4: નમસ્કાર મિત્રો, કેમ છો બાળ દોસ્તો? મજામાં ને? મજામાં હો ને, કારણ કે હાલ હમણાં વેકેશન ચાલુ થઈ ગયેલ છે. વેકેશનમાં રજા એટલે મજા, મજાને મજા. બાળ દોસ્તો, સાથે એ પણ ધ્યાન રાખવાનું હોય છે કે હાલ અસહ્ય કાળ ઝાળ ગરમી હોવાથી તેમાંથી બચવાનું પણ છે. વેકેશન હોવાથી તમારામાંથી ઘણા મિત્રો મામા માસીને ઘેર ગયા છે, કોઈ હવાખાના સ્થળે ફરવા ગયા છે, વળી કોઈક સમર કેમ્પમાં વિવિધ કાર્યક્રમમાં ગોઠવાયા છે. આજે આપણે વેકેશન પર નિમિત્તે વેકેશનની રજા એટલે મજા જ મજા કેટલીક વાતો કરવાની છે. તો બાળ વાર્તા બાળ કાવ્યના પઠન દ્વારા આપણે સર્વે મોજ માણીશું. તો ચાલો થઈ જાઓ તૈયાર વાલા ભૂલકાઓ, સાંભળીએ મણિલાલ શ્રીમાળી દ્વારા પ્રસ્તુત બાળગીતો બાળ વાર્તાની રમઝટ, જે આપણા આકાશવાણી અમદાવાદ પરથી નિયમિત પ્રસ્તુત થતા રંગરંગ વાદળિયા કાર્યક્રમમાં પધારો. આપ સર્વેને ભાવભીનું આમંત્રણ સાથે સ્વાગત કરું છું. તો બાળ મિત્રો, આપણે સૌ પ્રથમ વેકેશન વિશેનું કાવ્ય પઠન કરીશું. શીર્ષક છે વેકેશન. હાસ, વેકેશનની ભાઈ રજા પડી. વાહ, મજા પડી ભાઈ મજા પડી. હાસ, વેકેશનની ભાઈ રજા પડી. વાહ, મજા પડી ભાઈ મજા પડી. દફતર

ने एक खूना मार नाखी दीधु ने लेशन ने तो कोई चिंता नहीं। दफ्तर ने एक खूना नाखी दीधु ने लेशन ने तो कोई चिंता ज नहीं। वहला उठीने शाळा में जवानू नहीं ने मोड़े सुधी ऊंघवानी मजा पड़ी। मित्रों साथे रमवानी पण मजा पड़ी। हाश वेकेशन ने तो रजा पड़ी। बपोरे लीमड़ाना छाड़े सुवानू ने वडलानी वड़वाए हिंचवानू। बपोरे लीमड़ाना छाड़े सुवानू ने वडलानी वड़वाए हिंचवानू। बरफना गोला ने आइसक्रीम खावा। मामा ने घेर जवानी मजा पड़ी। भाई मजा पड़ी। रजा पड़ी भाई रजा पड़ी। टेटी तड़बूच ने ताड़फड़ी खावानी। टेटी तड़बूच ने ताड़फड़ी खावानी। शेरडीनो रस ताजो लोटो भरी पीवानी। ठंडी मसाला वाली छाश पी लेने राजानी मौज माज माणवानी। मजा पड़ी भाई मजा पड़ी। हास वेकेशन ने भाई रजा पड़ी। वाह रजा पड़ी भाई मजा पड़ी। वाह रजा पड़ी भाई मजा पड़ी। वेकेशन ने भाई रजा पड़ी। बाल मित्रों आपने एक बाल वार्ता सांभळीशुं। कहेवत कथा क्या राजा भोज अने क्या गांगोतेली। गुजराती में एक सुंदर कहेवत छे के क्या राजा भोज ने क्या गांगोतेली। आनी पाछळ एक सरस बोधपाठ छुपायेलो छे जे वार्ता उपरथी आप समझी शकशो। घणा वर्षो पहेलानी वात छे। धारा नगरी में राजा भोज नामे एक खूब ज दयालु अने प्रतापी राजा राज करता हता। તેઓ પોતાની પ્રજાને સંતાન સમાન ગણતા અને ન્યાય કરવામાં ખૂબ જ કુશળ હતા। પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી એવા પરદુઃખ ભંજન રાજા એટલે રાજા ભોજ। તેમના જ રાજ્યના એક છીવાડાના ગામમાં ગાંગા નામનો એક તેલી રહેતો હતો। ગાંગાનું કામ ઘાણી ચલાવીને તેલ કાઢવાનું હતું। આમ તો ગાંગો સ્વભાવે ઘણો ભોળો પણ થોડો અભિમાની પણ ખરો। તેને લાગતું કે તે પોતાના કામમાં એટલો નિપુણ છે કે તેના જેવો કોઈ નથી। બસ જાણે હું જ બધા કામમાં હોશિયાર ને ભાવ છું એમ જ માનતો। એક દિવસની વાત છે, થયું એવું કે એક વાર ગાંગા તેલીને રાજ્યના દરબારમાં જવાનો મોકો મળી ગયો। ગાંગો તેલી દરબારમાં ગયો ત્યાં જ રાજા ભોજને સિંહાસન બેઠેલા જોઈ તેના મનમાં વિચાર આવ્યો, રાજા તો શું એ પણ માણસ છે જ ને, અને હું પણ માણસ છું। જો મારી પાસે પણ આવું મોટું સિંહાસન હોય તો હું પણ રાજા જેવો જ દેખાઈશ કેમ નહીં, એવું મનમાં વિચારતો પછી તો ગાંગો ગામમાં જઈને લોકો પાસે બડાસ મારવા લાગ્યો કે તે પોતે પણ રાજા ભોજ જેટલો જ હોશિયાર અને શક્તિશાળી છે। આ વાત ધીરે ધીરે આખા ગામમાં ફેલાઈ ગઈ। ગામના લોકો પણ હસતાને કહેતા પણ ખરા કે અરે ગાંગા ક્યાં રાજા ભોજ ને ક્યાં તું। આ બાજુ રાજા ભોજને આ વાતની ખબર પડી ત્યારે તેમણે ગુસ્સે થવાને બદલે ગાંગાને દરબારમાં બોલાવવાની યુક્તિ કરી। પાસે બોલાવ્યો રાજા એસને કહ્યો, ગાંગા મેં સાંભળ્યું છે કે મારી બરાબરી એટલે સમકક્ષ તું કરવા માંગે છે, કંઈ વાંધો નહીં તો ચાલ આજે કસોટી કરી દઉં, જોજો હું પાછો પડતો નહીં, સમજી વિચારીને જવાબ આપજે। ગાંગો કહે, જી હજોર, જો તું આ રાજ્યના ન્યાયના એક પ્રશ્નનો ઉકેલ લાવી દઈશ તો હું માની લઈશ કે તું મારા જેવો જ છે એમ રાજા બોલ્યા। રાજાએ ગાંગા સામે એક જટિલ કિસ્સો મૂક્યો જેમાં પાડોશીઓ વચ્ચે જમીનનો ઝઘડો હતો। ગાંગો તો મૂંઝાઈ ગયો, ભાઈ તો ભરાઈ પડ્યા, હવે શું ઉકેલ લાવો, કારણ કે ગાંગાને તો માત્ર ઘાણી ચલાવી તેલ કાઢતા જ આવડતું હતું પણ ન્યાય તોડવાની શક્તિ એની પાસે નહોતી। તે પરસેવે રેબઝેબ થઈ ગયો અને છેવટે માફી માગીને બોલ્યો, મહારાજ મારી ભૂલ થઈ ગઈ, સાચે જ મારે મારા કામમાં જ ધ્યાન આપવું જોઈએ। મહારાજ હવે મને સમજાયું કે મોટા સાથે નાનાની સરખામણી ન થાય, મોટો તેનું મોટપણ દાખવે અને નાનો નાના બતાવે એમાં જ સમજણ ભરેલી છે। સાચી જ વાત છે મહારાજ, ક્યાં તમે અને ક્યાં હું, તમે પ્રતાપી રાજા ભોજ અને હું સામાન્ય તેલી, ઘાણી ચલાવીને તેલ કાઢનારો, એટલી જ કહેવત પડી છે કે ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી। બાળ મિત્રો બાળ કાવ્ય ગરમી। અત્યારે આકરા ઉનાળાની આકરી ગરમી એવી બધી પડી છે કે જેના વિશે હું તમને એક ગીત સંભળાવીશ જે આપ સાંભળશો। આકરા ઉનાળાની આકરી ગરમી, આકરા ઉનાળાની આકરી ગરમી, લખ લખ કરતી આવી ગરમી, આકરા ઉનાળાની આકરી ગરમી, લખ લખ કરતી આવી ગરમી, ગામની ગલીઓ ગામના ગોંદરા ભાષે ભેંકાર સુના સુના, શેકાઈ રહી શહેરની ગલીઓ, શેકાઈ રહી શહેરની ગલીઓ, કાળ ઝાળ કરતી

આવી ગરમી. નદી નાળા સર્વ સુકાણા, પશુ પંખી જ્યાં ત્યાં સંતાણા. નદી નાળા સર્વ સુકાણા, પશુ પંખી જ્યાં ત્યાં સંતાણા. ત્રાહિમામ ત્રાહિમામ પોકારે લોકો ધૂમ દખંતી આજ આવી ગરમી. ધરતી તો આગ વાકવા લાગી, ધરતી તો આગ વાકવા લાગી. ઝાડ પાનની એ બાળવા લાગી, કંઈક પારેવડા તરફડી મરાણા. લૂ વરસાવતી આવી ગરમી, આકરા ઉનાળા.

એ બાળવા લાગી. કંઈક પારેવડા તરફડી મરાણા લૂ વરસાવતી આવી ગરમી, આકરા ઉનાળાની આકરી ગરમી, લખ લખ કરતી આવી ગરમી. ખાવા પીવામાં ધ્યાન બહુ રાખજો, ખાવા પીવામાં ધ્યાન બહુ રાખજો, હરવા ફરવાનું ઓછું કરી નાખજો. વિશેષ વાંચનના આવ્યા ટાણા, લખ લખ કરતી આવી ગરમી, આવી ગરમી, લખ લખ કરતી આવી ગરમી, આકરા ઉનાળાની આકરી ગરમી, લખ લખ કરતી આવી ગરમી. બાળમિત્રો, એક બાળ વાર્તા, એ પણ કહેવત આધારિત, કીડીને કણ અને હાથીને મણ. નાની બિચારી કીડલી, નાની બિચારી કીડલી. આમ જોઈએ તો જીવ જંતુઓમાં કીડી ઘણી જ નાની ગણાય. નાના નાના પણ રાયના દાણા જેમ કીડી, જંતુ નાનું પણ નામ કામ એનું મોટું. સાચે જ કીડી નાની હોવા છતાં એની મહેનત ને દાદ આપી ઘટે જ, કારણ કે કીડી ખૂબ મહેનતુ અને સમજદાર હોય છે. કીડીઓ હંમેશા પોતાના પરિવાર સાથે જ રહે છે. એમનું ઘર તે દર, એમનામાં સંગઠન શક્તિ ગજબની હોય છે. કીડીઓનો મોટામાં મોટો અને સારામાં સારો ગુણ એ છે કે કણ કણ ભેગું કરીને એના દરમાં સંગ્રહ કરતી હોય છે. એ હંમેશા પોતાના ભવિષ્યનો વિચાર કરે છે. એક દિવસ આ નાનકડી કીડી અનાજના એક નાના કણને ખેંચતી ખેંચતી જતી હતી. એ ખૂબ જ મહેનત કરી રહી હતી. એમાં એક મોટો હાથી ડોલતો ડોલતો આવતો હતો. એ આ કીડીને જોઈને હસવા લાગ્યો અને કહ્યું કે અરે કીડી, તું આ એક નાનકડો કણ ખેંચી રહી છે, હું તો એક મણ લાવી શકું, એટલી મારામાં તાકાત છે. કીડી શાંત પ્રિય અને સમજુ હતી. એણે હાથીને શાંતિથી કહ્યું, હા હાથી ભાઈ, તું તો મોટો જાડો પાડો છે, એટલે મણ ઉચકી શકે છે, વળી તારે ખાવા પણ જોઈએ મણ. મને ખબર છે કે મારી જરૂરિયાત માત્ર કણની જ છે, એટલે હું ઉપયોગમાં આવે એટલું જ ઉચકી લાવું છું. બસ એટલા માટે હું આટલી મહેનત કરું છું. હું નાની ને તું મોટો, એમાં મારી ઉપર હસવા જેવું શું છે? કોઈ દિવસ મોટાએ નાના ઉપર હસવું જોઈએ નહીં. નાનાને તો તમારે સમજીને મદદ કરવી જોઈએ, જ્યારે તમે તો મારી હાંસી ઉડાવો છો, આ યોગ્ય ન કહેવાય હાથીભાઈ. અમે પણ જો ધારીએ તો બધી મળીને ભલભલા મોટા સાપને પણ ડસી જઈએ છીએ. વળી જો અમે બધી મળી ચટકા ભરવા માંડીએ તો તમે પણ અહીં ઉભા ના રહો, સમજી હાથીભાઈ? ભગવાને જીવતર આપ્યું છે, એટલે તો એણે બધા જ જીવ માત્ર માટે ખાવા પીવા રહેવાની સગવડ કરી આપી છે. ક્યારેય અભિમાન ન કરવું જોઈએ. મોટા માણસે તો મોટાથી જ વર્તવું જોઈએ. આ સાંભળી હાથી પણ થોડો શરમાયો. એને મન સમજાયું કે નાની સી કીડીની વાત સાચી છે, કારણ કે દરેક જીવની પોતાની જરૂરિયાત અને ક્ષમતા હોય છે. મોટાથી નહીં પણ સમજદારથી જીવ મોટો ગણાય છે. સમજ્યા ને હાથીભાઈ? હાથીભાઈ સમજી ગયા અને કીડીભાઈની વાહ વાહ કરવા લાગ્યા. હવે બાળમિત્રો, એક બાળ ગીત જેનું શીર્ષક છે મોરલાને મળવું છે. મમ્મી

છે, એ મારે ફર ફરતી કલગે જોવી છે, એ મારે ફર ફરતી કલગે જોવી છે, મારે ટહુકતી ડોકને જોવી છે, હે મને

જાળવો છે. બાળમિત્રો, એક એવું જ મજાનું ગીત, હાલ જંબુરિયા લંગુરિયા. આજ જાંબુડી ના વાડે માં જઈશું લાલ, હાલ જંબુરિયા લંગુરિયા. હે આજ જાંબુડી ની વાડે માં જઈશું લાલ, હાલ જંબુરિયા લંગુરિયા. હે આજ સીડી રાખી જાંબો તોડીશું લાલ, હાલ જંબુરિયા લંગુરિયા. આજ જાંબુડી ની વાડે માં જઈશું લાલ, હાલ જંબુરિયા લંગુરિયા. આજ તાજા માજા, હે આજ તાજા માજા.

કાનુડાતને કેમ સાચવું હું કેમ સાચવું, હાથન લાગતો લગાર કાનુડાતને કેમ સાચવું હું કેમ સાચવું. કાલિંદીને કાંઠડે ઘેનું રે ચરાવતો, કાલિંદીને કાંઠડે ઘેનું રે ચરાવતો, કદંબ ડાળે મીઠી બંસીરે બજાવતો, ગોપીઓના ચીર ચોરનાર કાનુડા તને કેમ સાચવું હું કેમ સાચવું, કેમ રે સાચવું.

0: ಕಾಣುಡಾತನೆ ಕ್ಯಾಮ ಸಾಚವು ಹ್ಞೂ ಕ್ಯಾಮ ಸಾಚವು ಕ್ಯಾಮ ಸಾಚವು ತನ್ನೆ ಕ್ಯಾಮ ಸಾಚವು ಕ್ಯಾಮರಿ ಸಾಚವು ರೇ ಮಾರ ನಟ ಖಟ ಕನೋಡಾತನೆ ಕ್ಯಾಮ ಸಾಚವು ಹ್ಞೂ ಕ್ಯಾಮ ಸಾಚವು ಹ್ಞೂ ಕ್ಯಾಮ ಸಾಚವು ಬಾಲ್ಮಿತ್ರ ಎವಿಜೆ ಸುಂದರ್ ಮಜಾನಿ ಬಾಳಭಾರತ ಶೀರ್ಷಕ್ ಛೆ ಝಾ ಝಾ ಹಾತ್ ರಳಿಯಮಣ શહેરની એક મોટી સોસાયટી સોસાયટીમાં રહેતા મોટાભાગના લોકો સરકારી કે અન્ય ખાનગી કંપનીઓમાં ઓછ હુદ્દા પર ફરજ બજાવતા બધા જ ખાનદાની એકબીજાને મદદરૂપ થતા બધા સમજી રહેતા સ્વભાવ છે કે આ કારણે એમના બાળકો પણ સમજુ સાણેને કહ્યા કરા ઉપરાંત ભણવા ગણવા લખવા અને વાંચવા પણ હોશિયાર આજ સોસાયટીના બાળકોની આ વાત છે શહેરોમાં ગામડા જેવા મોટા ખુલ્લા મેદાનો કે જગ્યા હોતી નથી શહેરી જીવન અને ગ્રામ્ય જીવનનો ઘણો ફરક હોય છે શહેરી જીવનમાં ઉઠ્યા ત્યારથી ઊંઘ્યા સુધી દોડધામ ટેન્શન અને યંત્રવત દોડધામ જેવું જીવન યંત્ર ચાલતું હોય છે જ્યારે ગ્રામ્ય જીવનમાં એનાથી ઉલટું શાંતિમય જીવન નો ટેન્શન દોડધામ વિનાનું હોય વળી અહીંના હવા પાણી ખોરાક શુદ્ધ અને સાત્વિક હોવાથી શરીર સ્વસ્થ પણ સારું રહે છે અને આનંદથી જીવન વ્યતીત કરે છે એક દિવસની વાત છે હું અચાનક એ જ સોસાયટીમાં જઈ ચડ્યો ત્યારે જોયું કે કોમન પ્લોટમાં ઘણા છોકરા એક જેમાં બંટી બબલુ મોન્ટુ ચિંટુ લાલો વગેરે વિવિધ પ્રકારની રમતો રમતા હતા કોઈ ક્રિકેટ કોઈ ફૂલ રેકેટ તો કોઈ દોડધામ કરતા હતા આ કોમન પ્લોટમાં પણ ત્રણ ચાર ઝાડ હતા જેમાં લીમડાનું ઝાડ પણ ખરું આ લીમડાના ડાળા એવા નીચા ને લટકતા હતા કે જે બાળકોને રમવામાં વારંવાર નડતા હતા આ જોઈ બંટી નામનો એક છોકરો રમત રમતા રમતા અધવચ્ચેથી નીકળી ને લીમડાના ઝાડ પાસે પહોંચી ગયો ડાળીને પકડી તોડવા પ્રયત્ન કરતો હતો એ એકલો હોવાથી ડાળું તૂટી શકે તેમ નહોતું પ્રયત્ન ખૂબ જ કરતો હતો મેં એ બંટીની પાસે બોલાવી કહ્યું દીકરા તારા એકલાથી આ ડાળું ક્યારેય નહીં તૂટે તું નાહકરી મહેનત ના કર થાકીશ નહીં કારણ કે લીમડાનું ડાળું ચીકણું છે જે તોડતા વાર જ લાગશે ને એ પણ તારા એકલાથી તો નહીં તૂટે તું એક કામ કર તારી સાથે રમતા અન્ય મિત્રને બોલાવી લાવ બંટી બોલ્યો દાદા તમારી વાત તો સાચી હમણાં જ હું મારા મિત્રો બબલુ મોન્ટુ ચિંટુ લાલાને બોલાવી લાવું છું બંટીએ જોરથી બૂમ પાડી મિત્રને બોલાવી લીધા ને લીમડાના દાળાને તોડવા માટે મદદ માગી પછી તો બધા જ મિત્રો ભેગા મળી મદદ કરી અને બધા દાળાને હાથ લગાડી જુસ્સાભેર બોલવા લાગ્યા કે દમ લગા કે હૈશ્યો દમ લગા કે હૈશ્યો દમ લગા કે હૈશ્યો દમ લગા કે હૈશ્યો આમ જોર જોરથી બૂમો પાડતા ગયા અને દાળાને ખેંચતા ગયા કોઈ ગોળ ગોળ આંટીમાં વાળતા ગયા ને થોડી જ વારમાં દાળું લીમડાના ઝાડથી છૂટું પડી ગયું એટલે દાળું તૂટી ગયું બધા જ છોકરાઓ ખૂબ જ આનંદમાં આવી ગયા અને દાદાને કહેતા લાગ્યા કે વાહ દાદા વાહ તમારા અનુભવના આધારે ને તમારી સલાહથી અમારું આ કામ સુપેરે પાર પડી ગયું એનો આજે આનંદ છે પછી તો દાદા પણ બોલી ઉઠ્યા અને તરત જ બધા છોકરાને પેલી કહેવત યાદ કરાવી બાળકો ઝાઝા હાથ રળિયામણા પછી તો છોકરાઓ ખુશ ને દાદા પણ ખુશ આ વાર્તા ઉપરથી એમ કહે કે ઝાઝા હાથ રળિયામણા ધન્યવાદ
1: તો બાળ દોસ્તો આજની સુંદર વાર્તાઓ અને સુંદર બાળ કવિતાઓ કેવી લાગી અમને ખાતરી છે કે તમને ખૂબ આ વાર્તાઓ અને કવિતાઓ ગમી હશે અને કેટલુંક નવું તમને શીખવા મળ્યું હશે બાળકો ઉનાળાની રજાઓ છે રમો વાંચો નવી વસ્તુઓ શીખો પરંતુ તમારી સંભાળ રાખવાનું ચૂકશો નહીં પુષ્કળ પાણી પીઓ તડકાથી દૂર રહો અને તમારા માતા પિતાની વાત હંમેશા સાંભળતા રહો આ શુભેચ્છાઓ સાથે આજનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીશું પણ તે પહેલા સાંભળીશું હસમુખ પાટડિયા અને સાથીઓના સ્વરમાં બાળગીતો

0: તો બાળ દોસ્તો, ફરી મળીશું એક નવી વાર્તા અને નવા શિક્ષણ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.
1: આ હતો બાળ મિત્રો માટેનો કાર્યક્રમ રંગ રંગ વાદળીયા, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા.

0: बहुजन हिताय बहुजन सुखाय। 8 जून 1936 થી આપની સેવામાં રહેલી આકાશવાણી 90 વર્ષ થી સમાજમાં સચોટ માહિતી, શિક્ષણ અને સાત્વિક મનોરંજન પૂરું પાડી રહી છે। આજે સમગ્ર ભારતમાં લગભગ 591 સ્ટેશનોનું સંચાલન કરી રહી છે। આકાશવાણીના સૂત્ર બહુજન હિતાય બહુજન સુખાયને સાકાર કરતા આજે આકાશવાણી ભારતના 92% ભૌગોલિક વિસ્તારમાં 99% જેટલી વસ્તીને આવરી લે છે। દેશના ગ્રામીણ, શહેરી અને સરહદી વિસ્તારોમાં 23 ભાષાઓ અને 182 જેટલી બોલીઓ દ્વારા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો પહોંચાડી રહી છે। આધુનિક સમયને માન આપીને DTH મોબાઈલ એપ્સ અને વિવિધ પ્લેટફોર્મ પર 24 કલાક આપની સેવામાં હાજર રહેતી ભારતીય વારસો અને સંસ્કૃતિનું જતન કરતી આકાશવાણીને આજે 90 વર્ષે લાખ લાખ અભિનંદન।
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રંગ રંગ વાદળિયા કાર્યક્રમ, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું। આકાશવાણી અમદાવાદ વડોદરા, બરાબર 10:30 આપ સાંભળશો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ। શ્રોતા મિત્રો, કાર્યક્રમના આરંભે સાંભળીશું રંગીલા ફિલ્મનું ગીત આશા ભોસલેના સ્વરમાં, શબ્દરચના મહેબૂબની અને સંગીત આદિત્ય નારાયણનું।

ફિલ્મ છે દિલ સે, કલાકાર છે સોનુ નિગમ અને કવિતા કૃષ્ણમૂર્તિ. સંગીત છે એ આર રહેમાનનું અને શબ્દરચના ગુલઝારની.

શ્રોતા મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત કરીએ છીએ સુગમ સંગીતનો કાર્યક્રમ. અમારા આજના કલાકાર છે સુરેશ રત્નોતકર. સાંભળીએ તેમના જ કંઠે ગની દહીંવાલાની આ રચના.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે સુરેશ રત્નોતરના કંઠે મીરાબાઈની રચના સાંભળી. આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં સાંભળશો મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ગાંધીનગરમાં આજે સીએમ નિવાસ સ્થાને રાજ્યસભાના ઉમેદવારો સાથે ધારાસભ્યોની બેઠક. પશ્ચિમ એશિયામાં તણાવ વધુ વધ્યો. અમેરિકન સૈન્યએ હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઈરાની ડ્રોનનો નાશ કર્યો તો ઈરાને ગઈકાલે કુવૈત અને બહેરીનમાં અમેરિકી લશ્કરી ઠેકાણાઓ પર બેલેસ્ટિક મિસાઇલો છોડી.

ઇઝરાયેલના હવાઈ હુમલામાં લેબનાનના સૈન્ય પ્રમુખ બ્રિગેડિયર જનરલ રુડોલ્ફ હેકલ સહિત 12 લોકોના મોત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સરહદો પર નાણાકીય વ્યવહારો, મકાન બાંધકામ અને મિલકત ખરીદ વેચાણ પર કડક દેખરેખ રાખવા આહવાન કર્યું. ભારતે પુનર્નિર્માણ કાર્યક્રમના ભાગરૂપે નેપાળને 72 આરોગ્ય સંભાળ સુવિધાઓ અને 12 વારસાગત પ્રોજેક્ટ સોંપ્યા. એનટીએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા પ્રશ્નપત્રના કથિત લીકની અફવાઓ ફગાવી. કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ પહેલમાં ભાગ લીધો. સાયકલિંગના લાભોનો ઉલ્લેખ કરતા નાગરિકોને આ પહેલમાં જોડાવા વિનંતી કરી. રશિયાની મીરા એન્ડ્રીવાએ ફ્રેન્ચ ઓપન ટેનિસ ટુર્નામેન્ટની ફાઇનલમાં પોલેન્ડની ખેલાડીને હરાવી મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. વિશ્વ ખાદ્ય સલામતી દિવસ પર આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ સ્વસ્થ ભવિષ્ય માટે સલામત અને સ્વચ્છ ખોરાક પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી. ઘરેલું એલપીજીના ભાવમાં 14.2 કિલોગ્રામના સિલિન્ડર દીઠ 29 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. સરકારે જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે એલપીજીના ભાવમાં તીવ્ર વધારો થયો હોવા છતાં ભારતીય ઘરોને વૈશ્વિક સ્તરે સૌથી ઓછા ભાવે રસોઈ ગેસ મળી રહ્યો છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જો કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નથી. પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછીના મુખ્ય સમાચાર આપ 12 વાગે સાંભળી શકશો.

શ્રોતા મિત્રો, આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે 354.6 દશાંશ મીટર્સ અને 846 કિલો હર્ટ્ઝ મીડિયમ વેવ પર. સવારના 11:03 થઈ છે. રજૂ કરીએ જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ વિસરાતા સુર. કાર્યક્રમના આરંભે સાંભળીએ આરઝુ ફિલ્મનું આ ગીત મોહમ્મદ રફીના સ્વરમાં, સંગીત શંકર જયકિશન.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ વિસરાતા સુર. કાર્યક્રમમાં હવે સાંભળીએ ઝુક ગયા આસમાન ફિલ્મનું આ ગીત મોહમ્મદ રફીના સ્વર.

0: આ સાથે જ જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ વિસરાતા સૂર અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રને સંગ. રજૂ કરીએ છીએ ગેરફિલ્મી હિન્દી ગીતો. સાંભળીએ અલકા યાજ્ઞિકના સ્વરમાં જાવેદ અખ્તરની આ રચના.
1: समंदर की लहरें अपने सरों पे झाक के ताज सजाए इठलाती हुई साहिलों की तरफ बढ़ती हैं. साहिलों पर चटाने हैं, लहरें चकनाचूर हो जाती हैं. अक्सर सपने भी सच्चाइयों से टकरा के यूं ही टूटते हैं, मगर दिल वो कमबख्त है कि फिर भी उम्मीद करता है.

0: જાવેદ અખ્તરની રચના સાંભળીએ અલકા યાજ્ઞિકના સ્વરમાં.
1: તુમ્હારા નામ મેરી ધડકનો મેં શામિલ હૈ, તુમ્હારા નામ મેરી સાંસો મેં બસા હૈ, તુમ્હારા નામ મેરે તન બદન મેં જિંદગી બન કે રહેતા હૈ. સુન સકો તો સુનો કે ઇન ફિઝાઓ કે હોંટો પર ભી તુમ્હારા હી નામ હૈ. આ સકો તો આ જાઓ કે મેરે સાથ યે ફિઝાએં ભી સદિયોં સે તુમ્હારે ઇંતજાર મેં હૈ.

0: આ સાથે જ હિન્દી ફિલ્મી હિન્દી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સરહદો પર નાણાકીય વ્યવહાર, મકાન બાંધકામ અને મિલકત ખરીદ વેચાણ પર કડક દેખરેખ રાખવા આહવાન કર્યું છે. ભારતે પુનઃનિર્માણ કાર્યક્રમના ભાગરૂપે નેપાળને 72 આરોગ્ય સંભાળ સુવિધાઓ અને 12 વારસાગત પ્રોજેક્ટ સોંપ્યા. એનટીએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા પ્રશ્નપત્રના કથિત લીકની અફવાઓ ફગાવી. અમેરિકામાં ગઈકાલે રાત્રે ઓહિયોના ટોલેડોમાં એક કોમ્યુનિટી સ્ટ્રીટ ફેસ્ટિવલ નજીક કરાયેલા ગોળીબારમાં અનેક ઘાયલ. તેલુગુ દેશમ પાર્ટી ટીડીપીએ 18 જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે તેના 3 ઉમેદવારોની જાહેરાત કરી છે. ઇન્ડોનેશિયાના વિદેશમંત્રી સુગિયોના ભારતના વિદેશમંત્રી ડોક્ટર જયશંકર સાથે 8મી ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત કમિશનની બેઠક ચાલી રહી છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મલયાલમ અભિનેતા સલીમ કુમારનું 57 વર્ષની વયે કોચીમાં અવસાન થયું.

0: પોરબંદર પોર્ટ ખાતે આતંકી ઘૂસણખોરીની મોક ડ્રીલ યોજાઈ. વિશ્વ ખાદ્ય સલામતી દિવસ પર આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ સ્વસ્થ ભવિષ્ય માટે સલામત અને સ્વચ્છ ખોરાક પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી. વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારત 22 સુવર્ણચંદ્રકો સાથે ટોચના સ્થાને, રીતુ મંડલ 2 સુવર્ણ જીતનાર પ્રથમ ભારતીય બની. પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. ભાવનગર પોલીસે 16,83,00,000 રૂપિયાના સાયબર કૌભાંડમાં એક આરોપીની ધરપકડ કરી. વલસાડ ટાસ્ક ફોર્સે ઉમરગામ પારડી જીઆઈડીસીમાંથી 25 બાળ મજૂરોને મુક્ત કરાવ્યા. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ છે. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે વર્તમાન કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા પર વિશેષ કાર્યક્રમ.
2: વર્તમાન કેન્દ્ર સરકારે 12 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે તેના સંદર્ભમાં પ્રસ્તુત છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 અંગે વિશેષ ચર્ચા. ચર્ચામાં ભાગ લેશે ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના વડા પ્રોફેસર સોનલ પંડ્યા અને શ્રી ત્રિલોક સંઘાણી. કાર્યક્રમની પ્રસ્તુતિ દીપશિખા દુર્ગાપાલની.
3: મિત્રો નમસ્કાર. મિત્રો, આપનું સ્વાગત અને આજના આપણા અતિથિનું પણ સ્વાગત કરીએ. સોનલ, આપને નમસ્કાર.
4: આભાર.
3: મિત્રો, કેન્દ્ર સરકારના જે 12 વર્ષ સમાપ્ત થયા છે એ સંદર્ભમાં શિક્ષણ ક્ષેત્રમાં જે નવા નવા પરિવર્તનો આવ્યા છે એ વિશે આપણે ડોક્ટર સોનલ સાથે વાત કરવાની છે. ડોક્ટર સોનલ શિક્ષણ સાથે લગભગ 30 વર્ષથી સંકળાયેલા છે અને ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના અધ્યક્ષ તરીકે તેઓ કાર્ય કરી રહ્યા છે. અલગ અલગ સ્તરો પર એમણે કામ કર્યું છે. આપણે જ્યારે શિક્ષણ નીતિની વાત કરીએ, નવી સરકારને કારણે શિક્ષણ નીતિમાં જે પરિવર્તન આવે એની વાત કરીએ, તો આપણે સૌથી પહેલો ઉલ્લેખ કરવો પડે NEP એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 નો. તો તમારી દ્રષ્ટિએ NEP 2020 એની હાઇલાઇટ શું છે?
4: એટલે જેને વિશેષ શિક્ષણ નીતિ કહેવાય એ બહુ વર્ષો પછી આવી, કારણ કે દુનિયામાં બહુ બધા પરિવર્તનો આવ્યા, મુખ્યત્વે ટેકનોલોજીને લઈને. ભારત જેવા દેશ છે જ્યાં ગ્લોબલાઇઝેશન, આર્થિક ગ્લોબલાઇઝેશન આવ્યું, વૈશ્વિકીકરણ આવ્યું, એટલે એક પાયાના પરિવર્તન વિશ્વના તમામ ક્ષેત્રોમાં આવ્યા. એટલે શિક્ષણ નીતિ માં બદલાવ એ બહુ અનિવાર્ય જરૂરિયાત હતી. અને કોઈ પણ રાષ્ટ્રને મજબૂત બનવા માટે આપણે બધા લોકો સ્વીકારીએ છીએ કે શિક્ષણ એ બહુ મહત્વનું ક્ષેત્ર છે કોઈ પણ દેશને મજબૂત બનાવવા, આગળ લઈ જવા. અને એમાં શિક્ષણ નીતિ એ બહુ નિર્ણાયક પરિબળ છે. એટલે 2017 એનું એક ગઠન કરવામાં આવ્યું અને એનો જે અહેવાલ છે એ 2019 તૈયાર થયો, પણ જેને નીતિ સ્વરૂપે એ 2020 અને એટલા માટે આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020
3: એવું કહીએ છીએ,
4: NEP 2020 તરીકે ઓળખીએ છીએ. એની ત્રણ મહત્વની જેને તમે ધ્યેયો કહી શકો એ છે સમાન શિક્ષણ, સમાવેશી શિક્ષણ અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપતું આંતર વિદ્યાકીય શિક્ષણ, કે જેમાં આપણે એવું જાણીએ છીએ કે સ્પેશિયલાઇઝેશનના નામે બીજા વિષયની આપણને ખબર જ ના હોય. હવે જીવાતું જીવન તો એકબીજા સાથે સંકળાયેલું છે, બરાબર. એટલે તમે કોઈ ગામની વાત કરો તો એમાં ખેતી છે એ વિજ્ઞાનનો પણ વિષય છે, સમાજ વિજ્ઞાનનો વિષય છે, ભાષાનો વિષય છે. તો આમાં મુખ્ય વાત એ છે કે એમાં આંતર વિદ્યા શાખાકીય, જેને ઇન્ટરડિસિપ્લિનરી ટીચિંગ એપ્રોચ કહે છે, એના પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. કે તમે માનો કે હું એન્જિનિયરિંગ ભણું છું એટલે મારે ભાષાની શું જરૂર, એવું નથી.
3: એટલે પહેલા આપણે એને એવું નહોતા માનતા.
4: હા, એ ખાસ કરીને ઉચ્ચ શિક્ષણમાં એવું હતું કે સ્પેશિયલાઇઝેશનના નામ હેઠળ જેમાં તમે ભણો એમાં તમારું જ્ઞાન અને સમજણ હોય, પણ બાકીના વિષયો સાથેનું તમારું અનુસંધાન ઓછું થતું જાય. પણ આમાં એવી તક આપવામાં આવી છે કે તમે આંતર વિદ્યા શાખાકીય અપ્રોચથી ભણી શકો. એટલે તમે મેથેમેટિક્સ ભણતા હો,
3: બરોબર,
4: કે એડવાન્સ સ્ટેટિસ્ટિક્સ ભણતા હોય, તમને એવું લાગે કે મને સંગીત પણ શીખવું છે, તો તમે શીખી શકો, એની ક્રેડિટ પણ મેળવી શકો.
3: ઓકે,
4: એટલા માટે આપણે એને સર્વાંગી વિકાસ સાથે જોડીએ છીએ. મને એવું લાગે છે કે સૌથી વધારે મહત્વની વાત આખા જે NEP 2020 જે છે એમાં આ બાબત છે.
3: બરોબર. તો

0: પાછલી શિક્ષણ નીતિ ને આ શિક્ષણ નીતિમાં એક શિક્ષણવિદ તરીકે સૌથી મોટો તફાવત કયો છે?
1: મારી દ્રષ્ટિએ બે મહત્વના મુદ્દાઓ છે. આપણે માતૃભાષાનું મહિમા ઘણી બધી રીતે ગાયો, પણ માતૃભાષાને એક પસંદગી અથવા એક શિક્ષણનો મેન્ડેટરી ભાગ તરીકે આ નીતિમાં મૂકવામાં આવ્યો છે. અને બીજું કે ભારતની પોતાની એક જ્ઞાનની પરંપરા છે. તમે જો આધુનિક વિજ્ઞાનનો ઇતિહાસ જુઓ તો ભારતમાં એ 200 વર્ષથી 250 વર્ષથી કઈ જૂનો નથી.
0: બરોબર.
1: તો આપણું જે સિવિલાઇઝેશન છે એ તો 5000 વર્ષથી પણ જૂનું છે. તો એ આપણે એક પ્રજા તરીકે, નાગરિકો તરીકે કેવી રીતે વિકસ્યા? આપણી જ્ઞાનની પરંપરા છે, આપણી આરોગ્યની પરંપરા છે, આપણા સામાજિક રિવાજોની પરંપરા છે, આપણી ફિલોસોફીની પરંપરા છે. તો આપણે એના માટે ગૌરવ ચોક્કસ લેતા હતા અને એ શીખવા માટેનું વિશેષ પ્રોવિઝન હતું. પણ આ નીતિમાં એવું છે કે ભારતીય જ્ઞાન પરંપરા જે છે, જેને ઇન્ડિયન નોલેજ સિસ્ટમ IKS તરીકે પણ ઓળખીએ છીએ, એ તમામ વિષય જે છે એની સાથે તમારે સાંકળીને જોવાનું, જેમાં ગીતા, ઉપનિષદ, વેદ, પુરાણ, તમારી ઇન્ડિજિનિયસ વે ઓફ લિવિંગ. એટલે આ બે બાબતો એવી છે કે જે મારી દ્રષ્ટિએ આખી જે શિક્ષણ નીતિ છે, એક માતૃભાષામાં શિક્ષણ અને ભારતીય જ્ઞાન પરંપરા પર વિશેષ ભાર, એ બહુ મહત્વની બાબત છે.
0: અચ્છા, હવે આપણે જે ઉચ્ચ શિક્ષણની વાત કરી ડોક્ટર સુનલ, તો એની ગુણવત્તા સુધારવા પર આમાં NEPમાં શું જોગવાઈ છે અથવા તો એ કઈ રીતે કાર્ય કરે છે?
1: એમાં એમણે ત્રણ બાબતો પર બહુ વિશેષ ભાર આપ્યો છે. એક છે રિસર્ચ, સંશોધન, ઇનોવેશન. તમે કઈક નવી રીતે કઈ વાતને જોઈ શકો,
0: બરોબર,
1: જેને આપણે ક્રિટિકલ થિંકિંગ કહીએ છીએ. પહેલી જ વાત, તમારું તમે ઓરિજિનલ એનો દસ્તાવેજ જુઓ તો એમાં વિશેષ ભાર જે છે એ ક્રિટિકલ થિંકિંગ વિશે આપ્યો છે, કે જેમાં તમે કોઈ પણ વાતને જુદી રીતે જોતા શીખો. સંશોધન એક બીજો એનો મહત્વનો ભાગ છે. અને ત્રીજું જે છે એ છે વિસ્તરણ, જેને આપણે એક્સટેન્શન કહીએ છીએ. હવે એમાં તમે વિસ્તરણની સાથે સાથે તમારા વ્યવસાયિક સ્કિલ એટલે કૌશલ્ય પણ શીખી શકો. આ બંનેને જોડતી જે વાત છે એ છે ઇન્ટર્નશિપ. એટલે ઉચ્ચ શિક્ષણમાં ઇન્ટર્નશિપ દરેક વિષયોમાં એનો ભાગ બનાવી છે.
0: એટલે આપણે એવું કહી શકીએ કે પ્રેક્ટિકલ શિક્ષણ મળે વિદ્યાર્થીને, એની ઉપર ભાર છે.
1: એટલે આપણે ત્યાં એવું હતું કે ભાઈ આપણું જે મોટાભાગનું શિક્ષણ છે વધારે પરીક્ષાલક્ષી અને પુસ્તકલક્ષી છે.
0: બરોબર.
1: એને જીવનલક્ષી અને વધારે વ્યવસાયલક્ષી બનાવવા માટે ઘણા બધા વ્યવસાયો, જેમ કે મેડિકલમાં કે એન્જિનિયરિંગમાં ઇન્ટર્નશિપ હતી, પણ બાકીના વિષયોમાં નહોતી. દાખલા તરીકે BCOM થાય તો એ બેંકમાં ના પણ ગયા હોય અને છતાં એ ફાઇનાન્સનું જોતા હોય. તો એવું નહીં, હવે તમારે ફરજિયાત દરેક વિષયમાં ઇન્ટર્નશિપ કરવાની થશે. એટલે મને એવું લાગે છે કે એને કારણે આપણે જે વિચારીએ છીએ કે એક હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય અને એક ઇન્ટરડિસિપ્લિનરી લર્નિંગ થાય. દાખલા તરીકે તમે બેંક મેનેજર છો તો તમને કોને લોન આપવી જોઈએ અને કોને જરૂર છે એ જાણવા માટે તમારે એની સોશિયોલોજી જાણવી પડે.
0: બરોબર છે.
1: તમારે એમની સાથે વાત કરવા માટે તમને એની ભાષા આવડવી જોઈએ. તો આવા ઘણા બધા મુદ્દાઓ છે કે જેને આપણે વારંવાર આની વાત કરીએ છીએ કે એમ્પ્લોયબિલિટી નથી, તો એ એમ્પ્લોયબિલિટી વધારવા માટે
0: પ્રયાસ ચોક્કસ થયો છે.
1: એટલે આંતરવિદ્યા શાખાકીય જે અભિગમ છે એ માત્ર ને માત્ર કંઈ સૈદ્ધાંતિક નથી, એનો વ્યવહારિક ઉપયોગ છે.
0: બરોબર.
1: તો ઇન્ટર્નશિપ થકી ઉચ્ચ શિક્ષણમાં એને તમે પૂરી શકો. બીજું જે મહત્વનું પાસું ઉચ્ચ શિક્ષણમાં જે છે ને એ છે MEME, મલ્ટીપલ એન્ટ્રી અને મલ્ટીપલ એક્ઝિટ, જેને આપણે ચોઇસીસ કહીએ છીએ.
0: બરોબર.
1: એટલે આપણી ભારતીય જ્ઞાન પરંપરામાં કહે છે ને કે ભાઈ મુક્તિ અપાવે તે વિદ્યા, અને એ મુક્તિનો અર્થ અહીંયા પસંદગીના સંદર્ભે છે.
0: અચ્છા.
1: કે જેમાં તમે 2 વર્ષનો ડિપ્લોમા, 1 વર્ષનો સર્ટિફિકેટ અને 3 વર્ષ પછી ગ્રેજ્યુએશન કરી શકો અને 4 વર્ષ પછી પણ ગ્રેજ્યુએશન પૂરું કરી શકો. અને આ મલ્ટીપલ એન્ટ્રી અને મલ્ટીપલ એક્ઝિટ તમને તક મળે છે કે ભાઈ તમને એવું લાગે કે મારે મારી વ્યવસાયિક સજ્જતા માટે 1 વર્ષનો સર્ટિફિકેટ કરીને છોડી દેવું છે, તો તમે છોડી દઈ શકો.
0: બરોબર છે.
1: અને એને કારણે શું થશે, માત્ર ડિગ્રી માટે નહીં ભણે, જ્યારે એને એવું થશે કે મારી સજ્જતા છે ને હવે હું આમાંથી એક્ઝિટ કરી શકું છું, તો એને ડિગ્રી પણ મળશે અને એની નોકરી કરવાની તક જતી પણ નહીં રહે.
0: બરોબર છે.
1: એવી જ રીતે એક ક્રેડિટ બકેટ તૈયાર કરવામાં આવે છે કે જેમાંથી તમે તમારી માર્કશીટ તૈયાર કરી શકો. દાખલા તરીકે મને એવું લાગે કે ભાઈ મારો વિષય જે છે મીડિયા અને કમ્યુનિકેશન, એ શીખવાની સાથે સાથે મને એવું લાગે છે કે મારે ગુજરાતી સાહિત્ય પણ શીખવું, અને મને એવું લાગે છે કે મારે ફિઝિક્સ પણ શીખવું છે. તો આ તક આપણી પાસે નહોતી.
0: હવે આપણી પાસે
1: હવે ઓન પેપર વસ્તુ

કરી શકશો. એની માટે યુનિવર્સિટીઓને પણ સૂચના અપાઈ છે, ઘણા બધા જેને સ્ટ્રક્ચરલ ચેન્જીસ કહી શકાય એ પણ એમાં કરવામાં આવ્યા છે. તમે 4 વર્ષનો ડિગ્રી કરીને સીધા પીએચડીમાં પણ અપ્લાય કરી શકો છો, એટલે સંશોધનને પણ આ રીતે પ્રોત્સાહન આપી શકો તમે. કારણ કે પહેલા આપ જાણો છો કે પીએચડીમાં એડમિશન મેળવવાનું જ મુશ્કેલ હતું. તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કરો 2 વર્ષ, પછી 55% આવે, પછી તમે આ કરી શકો. એટલે આ પ્રકારની એક ફ્લેક્સિબિલિટી જે

0: એમ કરો 2 વર્ષ પછીમાં 55% આવે પછી તમે આ કરી શકો.
1: જી,
0: એટલે આ પ્રકારની એક ફ્લેક્સિબિલિટી, જે વિદ્યાર્થીઓના હિતની ફ્લેક્સિબિલિટી તમે કહી શકો, એ ઉચ્ચ શિક્ષણમાં છે.
1: હવે આપણે જ્યારે વ્યવસાયિક શિક્ષણની વાત કરીએ તો વ્યવસાયિક શિક્ષણ અને આપણું જે શિક્ષણનો મુખ્ય પ્રવાહ છે એ બંનેને એનઈપી કઈ રીતે જોડે છે એ પણ થોડી વાત કહેશો?
0: આ બહુ મહત્વનો સવાલ છે, કારણ કે આપણે એવું માનીએ છીએ કે વ્યવસાયિક શિક્ષણ એનાથી જે છે એ બાકીના શિક્ષણથી જુદું છે. હું એવું માનું છું કે તમામ શિક્ષણ, વ્યવસાયિક શિક્ષણનો અર્થ શું છે તો કે ભાઈ તમારો વ્યવસાય અને તમારો અભ્યાસક્રમ વચ્ચે ઓછામાં ઓછું અંતર હોય.
1: બરોબર છે,
0: રાઈટ? દાખલા તરીકે તમે સાયકોલોજી ભણો છો તો તમે સાયકોલોજીમાં બાળકોના મનોવિજ્ઞાન પર પીએચડી કર્યું, પણ તમે 3જા ધોરણમાં વાર્તા કહી શકો છો બાળકોને કે જેમાં બાળકને રસ પડે?
1: બરોબર.
0: તો એ મારા જ્ઞાનનું એપ્લિકેશન છે. હું બાળકોની મનોવિજ્ઞાનની નિષ્ણાત હોઈ શકું, પણ મારી આ જ્ઞાન જે છે એ હું જ્યાં સુધી અપ્લાય નથી કરતી ત્યાં સુધી એ જ્ઞાન જે છે એનો અર્થ નથી રહેતો. એટલે મને એવું લાગે છે કે માત્ર વ્યવસાયિક નહીં, તમામ અભ્યાસક્રમો જે છે એને તમારે વ્યવસાય સાથે અને સમાજ સાથે બંને રીતે જોડવા પડે.
1: બરોબર.
0: તો જ એમાંથી ઓટોમેટિકલી એક એમ્પ્લોયબિલિટી વધે. દાખલા તરીકે આપણે ત્યાં લોકો માને છે ગુજરાતી ભાષા, પણ ગુજરાતીમાં પણ આ 3 બાબતો છે ભાષા શિક્ષણની. કારણ કે ભાષામાં આપણે એવું એક જમાના માનતા હતા કે જેને અંગ્રેજી આવડે એને જોબ મળે, અત્યારે એવું નથી, જેને સારું ગુજરાતી આવડે એને જોબ મળે.
1: અચ્છા.
0: કારણ કે અંગ્રેજીમાં તો ઘણા બધા આખા દેશમાંથી યુવક યુવતીઓ મળી જાય, ગુજરાતીમાં અત્યારે એવું છે કે તમારું 80% જે પ્રાઇમરી એજ્યુકેશન છે એ ગુજરાતી માધ્યમમાં થાય છે.
1: બરોબર.
0: એટલે હવે જો તમે સારા લેખકો, સારા મીડિયા કન્ટેન્ટ ક્રિએટર ગુજરાતીમાં ઊભા કરો તો ગુજરાતીમાં તો નોકરી છે જ. કારણ કે ભાષા શિક્ષણની 3 બાબતો છે. વ્યાકરણ, જે આપણે ભણીએ છીએ કોઈ પણ ભાષા ભણતી, બીજું છે સાહિત્ય, અને ત્રીજું છે પ્રત્યાયન એટલે કમ્યુનિકેશન. હવે આપણે જ્યારે થિયરીટિકલ લેંગ્વેજ ભણીએ છીએ ને ત્યારે આપણે મોટા ભાગે સાહિત્ય અને વ્યાકરણ જ ભણીએ છીએ. ભાષાનું મૂળ કામ તો પ્રત્યાયનનું છે,
1: એ આપણે
0: ભૂલી જઈએ છીએ. તો આપણે કેમ ગુજરાતીમાં બીએ થયેલા અભ્યાસક્રમને તમે વ્યવસાય સાથે ના જોડી શકો? જોડી જ શકો. તો આ તક મને એવું લાગે છે કે બહુ મોટા પ્રમાણમાં એ એમનીપીમાં ઊભી થઈ છે. કારણ કે તમે ઇન્ટર્નશિપ કરો એટલે તમને ખ્યાલ આવે કે મારા વર્ગખંડ અને મારું વ્યવસાય આના વચ્ચે જે તફાવત છે, મારે કેટલું સજ્જ થવું પડશે મારા વ્યવસાયમાં ફિટ થવા માટે, એ એક મોટી જે ગેપ છે એને પૂરવાનો પ્રયત્ન
1: શિક્ષણ પ્રથામાં થયો છે. અચ્છા, બીજું એક મહત્વની વાત, ડિજિટલ શિક્ષણની આપણે જયારે વાત કરીએ તો એ કઈ રીતે આમાં એને આવરી લેવામાં આવ્યું છે અને કઈ રીતે આપણા વિદ્યાર્થીઓને ઉપયોગી થશે?
0: હા, એટલે આમાં એવું છે કે જે પરંપરાગત શિક્ષણ અને નવું આધુનિક શિક્ષણ આ બંનેનો સમન્વય આ બંનેમાં કરવામાં આવ્યો છે. એટલે ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ તમે ભારતીય જ્ઞાન પરંપરાની વાત કરો છો, પણ જે સ્ટ્રક્ચર છે તમારું સેમિસ્ટર સિસ્ટમનું ને ક્રેડિટનું એ તો વિદેશનું છે. તો આ આખી નીતિ છે ને સમન્વયની નીતિ છે. માત્ર આપણે આપણું જે છે એને ભૂલી જઈએ એ પણ બરાબર નથી, પણ તમારે વિશ્વ સાથે કદમ મિલાવવા માટે એ પદ્ધતિને અમલમાં મૂકવી પડે. એટલે ઘણા બધા કોર્સમાં 45% સુધી તમે ઓનલાઈન માટેની છૂટ ગવર્મેન્ટ તમને આપશે, જેથી કરીને વિદ્યાર્થીઓ જે છે એ વ્યવસાયની સાથે પણ ભણી શકે. અને આપણે વિશ્વના જ્ઞાનમાં જ્યારે તમે ઓનલાઈન અવેલેબલ છો ત્યારે આપણી એક હાજરી નોંધાવી શકીએ.
1: બરોબર છે.
0: એટલે ટેકનોલોજી ઉપર આમાં વિશેષ ભાર આપવામાં આવ્યો છે, અને ટેકનોલોજીનો ઉત્તમ ઉપયોગ શિક્ષણમાં કઈ રીતે કરી શકાય, અત્યારે એઆઈ એક આપણે એને પડકાર તરીકે જોઈએ છે પણ એક તક પણ છે. અને ઉચ્ચ શિક્ષણમાં બહુ બધા બદલાવ એઆઈ પછી તમારે લાવવા પડશે, તો એની માટેનું સંશોધનની જોગવાઈ નો પ્રસ્તાવ પણ આ ચોક્કસ આપવામાં આવ્યો છે.
1: જી, એટલે આપણે કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિ એટલે એનઈપી 2020ની વાત કરીએ તો ઘણા બધા આપણને સારા સંકેત આપણને મળે છે ભવિષ્ય માટે, એવું આપણે કહી શકીએ. એક શિક્ષણવિદ તરીકે સોનલ, તમારે એનઈપી 2020ને એક વાક્યમાં કહેવી હોય તો તમે કઈ રીતે એને કહેશો?
0: આપણે ઇન્ક્લુઝિવનેસ, અત્યારે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ પર વિશ્વ કામ કરે છે, જેમાંથી આપણે ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ જેને આપણે સમાવેશી વિકાસ કહીએ છીએ, હું એવું માનું છું કે સમાવેશી વિકાસ કરી શકીએ એવી ઘણી બધી તકો આમાં છે.
1: બરાબર.
0: અને હું એને જ મુખ્ય વાત માનું છું, કારણ કે આપણે સર્વાંગી વિકાસ છે એ શિક્ષણનો હેતુ હોવો જોઈએ, માત્ર વ્યવસાયિક નોકરી મળી જાય એવો નહીં હોવો જોઈએ. એટલે સર્વાંગી વિકાસ જે છે અને સમાવેશી વિકાસ

0: આ બંને મુદ્દાઓ સૌથી વધારે એનઈપી દ્વારા તમે એનું સંવર્ધન કરી શકો એવો અવકાશ છે.
1: બરોબર,
0: હું એવું માનું છું કે તમે આ એક પ્લેટફોર્મ છે એને ઉત્તમ રીતે તમારા વિકાસમાં, તમારા પોતાના અંદર ઇન્વેસ્ટ કરવા માટે આનો ઉપયોગ કરો તો હું એવું માનું છું કે ચોક્કસ આપણે સારા નાગરિકો પણ આપી શકીશું અને એકદમ સક્ષમ પ્રોફેશનલ પણ દેશને અને દુનિયાને આપી શકીશું.
1: તો આપણું જે સ્વપ્ન છે 2047 સુધીમાં વિકસિત ભારતનું જે સ્વપ્ન છે એમાં આપણે આ શિક્ષણ પદ્ધતિ એક બહુ મહત્વનો ભાગ ભજવશે એ આશા સાથે. અને ડૉક્ટર સોનલ, આપે બહુ સરળ ભાષામાં નવી શિક્ષણ નીતિ વિશે કેટલીક ઉપયોગી માહિતી આપી બદલ આપનો આભાર. આપને ખૂબ શુભેચ્છા.
0: થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર આકાશવાણીનો.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 અંગે ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના વડા પ્રોફેસર સોનલ પંડ્યા અને શ્રી ત્રિલોક સંઘાણીની વિશેષ ચર્ચા. કાર્યક્રમના પ્રસ્તુતકર્તા દીપશિખા દુર્ગાપાલ.

શું તમે મિત્રો આપ સાંભળી રહ્યા હતા વર્તમાન કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા પર વિશેષ કાર્યક્રમ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રને સંગ. રજૂ કરીએ ગુજરાતી ગેરફિલ્મી ગીતો. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ નિશા ઉપાધ્યાયના સ્વરમાં ભાગ્યેશ જાની રચના

0: મિત્રો, આકાશવાણીના ગૌરવશાળી તથા ભવ્ય 90 વર્ષની ઉજવણીના અવસરે પ્રસ્તુત છે દીપક નારાયણ, એડિશનલ સેક્રેટરી અને ફાઇનાન્શિયલ એડવાઇઝર, માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકારનો શુભેચ્છા સંદેશ.
1: 8 જૂન કો આકાશવાણી કે 90 વર્ષ પૂરે હોને કે ઉપલક્ષ્ય મેં આપ સબકો હાર્દિક બધાઈ દેના ચાહુંગા. ભારત કા લોક સેવા પ્રસારક હોને કે નાતે આકાશવાણી પિછલે 9 દશકો સે જનતા કા જ્ઞાનવર્ધન ઓર મનોરંજન કરને કે સાથ સાથ સંકટ સમય કા સાથી ભી રહા હૈ. ગીત સંગીત, નાટક ઓર ઉચ્ચારિત શબ્દ કી જો અમૂર્ત ધરોહર આકાશવાણી કે પાસ હૈ વો શાયદ કહીં ઓર નહીં હોગી. આકાશવાણી અહેમદાબાદ 1949 સે જનતા કે સાથ, જનતા કે લિયે કામ કર રહા હૈ. ઉચ્ચ કોટી કે કાર્યક્રમો કા નિર્માણ કરને કે સાથ હી સમય સમય પર નવીનતમ સમાચારો કા પ્રસારણ યહાં કિયા ગયા હૈ ઓર સમસામયિક ઘટનાઓ પર વિશેષ ચર્ચા પરિચર્ચા કરકે આકાશવાણી ને હર ઘર કી વાણી કી ભૂમિકા બખૂબી નિભાઈ હૈ. આજ ભી વિકસિત ભારત કે લક્ષ્ય કો હાસિલ કરને મેં આકાશવાણી લગાતાર સેવારત હૈ. આપ સબકો આકાશવાણી અહેમદાબાદ કે માધ્યમ સે શુભકામના દેતે હુએ મુજે બહોત ખુશી હો રહી હૈ કે મેં ભી ઇસ ગૌરવશાલી રેડિયો પરંપરા સે જુડા હું. ભારત કી અમૂર્ત વિરાસત કો આકાશવાણી આગે ભી આને વાલી પીઢીઓ તક પહોંચાને કા કામ અવિરત કરતી રહેગી, ઇસકી મુજે આશા હી નહીં પૂર્ણ વિશ્વાસ હૈ. બહોત બહોત ધન્યવાદ આપ.
0: મિત્રો, હવે સાંભળીએ 90 વર્ષની આ ભવ્ય ઉજવણીના અવસર પર HK વાધવા, નિવૃત્ત એન્જિનિયર અને ચીફ દૂરદર્શનનો શુભેચ્છા સંદેશ.
2: નમસ્કાર, વોર્મ ગ્રીટિંગ્સ ટુ ધ એન્ટાયર આકાશવાણી પરિવાર એન્ડ ઇટ્સ લિસનર્સ. ટુડે 8th June 2026 ઇઝ અ લેન્ડમાર્ક ડે ઇન ધ હિસ્ટ્રી ઓફ આકાશવાણી when it is completing 90 years of glorious service to the nation. Radio is not just technology, it's a lifeline that connects hearts. For 90 years, Akashvani has been the voice of the nation, and Ahmedabad Center has been a stellar pillar of the legacy. Today, Akashvani has a mammoth modern broadcasting network spread across the country, providing service to almost entire population. It is counted among the top leading broadcasting organization of the world. As Akashvani celebrates milestone of 90 years of broadcasting, my heart is filled with immense pride and nostalgia. I stepped into the world of broadcasting in February 1977 with my first posting as assistant engineer at Akashvani Ahmedabad. Though my stay was brief, it left an indelible mark on my life. Memories of the time spent there, warmth of colleagues, and vibrant culture of Gujarat made my first professional steps unforgettable. I spent almost 4 decades serving Akashvani and Doordarshan in various capacities and eventually retiring as engineer in chief of Doordarshan in 2013. Throughout my career, technical discipline and the passion for public service that were ignited at Ahmedabad remained my guiding light. I congratulate all the members of Akashvani Parivar and its listeners on this momentous occasion. May the airwaves continue to resonate with excellence, unity and inspiration for decades to come. Thank you.
3: Akashvani Sasthan.
0: ગૌરવશાળી ઉજવણીના આ અવસર પર પ્રસ્તુત છે રાજેશ જૈન, નિવૃત્ત એડીજીનો શુભેચ્છા સંદેશ.
3: આકાશવાણી સંસ્થાન પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટિંગ કે 90 વર્ષો કી યાત્રા શીઘ્ર હી પૂર્ણ કરને જા રહા હૈ ઓર બડે હી હર્ષ કી અનુભૂતિ હોતી હૈ કે ઇસ સેવાકાલ મેં હમારે આકાશવાણી કે અહેમદાબાદ કેન્દ્ર ને અપના વિશિષ્ટ યોગદાન દિયા હૈ, અત્યંત મહત્વપૂર્ણ યોગદાન દિયા હૈ ઓર એક વિશિષ્ટ પહેચાન પૂરે નેટવર્ક મેં સ્થાપિત કી હૈ. મુજે બહોત ગૌરવ કી અનુભૂતિ હોતી હૈ ઓર મેં અપને આપકો બહોત સૌભાગ્યશાલી માનતા હું કે મુજે

0: ગુજરાતી ગેર ફિલ્મે ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.
1: વિડીયો લાઈક કરવાના પૈસા મળશે, સો ઈઝી.
2: પસાણો
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

નમસ્કાર. રોજ કંઈક નવું શીખવી જાય છે. જિંદગી કેટલા અધૂરા છીએ એ સમજાવી જાય છે. જિંદગી શક્ય અશક્યની સંભાવનામાં રમાડી જાય છે. જિંદગી હથેળીમાં રોજ ચાંદ બતાવી જાય છે. જિંદગી મિત્રો, કંઈક આવી જ જિંદગી આપણે જીવી રહ્યા છીએ. અને આ જિંદગીમાં જ્યારે લાગણીના સંબંધો કે પછી સંબંધોમાં લાગણી મળી જાય ત્યારે મન કંઈક આવું જ કહે છે, શોધે છે મને ત્યાં જ્યાં મારા નિશાન પણ નથી હોતા. ક્યારેક ખુદમાં પણ શોધી જો, લાગણીના સંબંધો ક્યારેય વાહિયાત નથી હોતા. મિત્રો, આપનો અને

0: અમારો સંબંધ પણ આવી જ લાગણીનો છે. આપની વર્ષોથી અવિરત અમને સાંભળવાની આપની લાગણીનો ઉત્તર અમે આપની પસંદગીના વધુને વધુ સારા કાર્યક્રમો બનાવીને આપીએ છીએ. આ લાગણીને વધુ મજબૂત બનાવતા આજના સહિયર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત, અભિવાદન. આપની રેડિયો સખી ભાવના દોશીના સ્નેહસભર નમસ્કાર. મિત્રો, દર વખતની જેમ આજનો કાર્યક્રમ પણ ખાસ છે. એક એવા મહિલાને મળવાના છીએ જે 73 વર્ષની ઉંમરે અન્યની સેવા લેવાના બદલે સેવા કાર્ય કરે છે. તેઓ ચોકલેટ બનાવે છે, અથાણા બનાવે છે, જુદી જુદી વાનગી સ્પર્ધામાં ભાગ લે છે, સ્ટીચિંગ કરે છે અને જીવનને એક ઉત્સવની જેમ માણે છે. એ છે ઉર્મિલાબેન રાજાણી. તેઓ આપણને અથાણા બનાવતા શીખવવાની સાથે સાથે જીવન કેમ જીવવું એ પણ શીખવશે. ઉર્મિલાબેન, આપનું અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે.
1: થેન્ક યુ.
0: ઉર્મિલાબેન, આપ અથાણા બનાવો છો અને તેને તમે પોતાનો બિઝનેસ પણ બનાવ્યો છે, એટલે આજે મોટી સંખ્યામાં બહેનો તમારી પાસે અથાણા બનાવવાનો ઓર્ડર આપે છે અને તમે હોશે હોશે અથાણા બનાવી આપો છો. તો આ જે યાત્રા છે તેની શરૂઆત કઈ રીતે થઈ?
1: મને પહેલેથી જ ઘણા વર્ષોથી અથાણાનો તો નાનપણથી શોખ જ હતો, એટલે હું કાયમ જે સિઝન આવે તો બધા થોડા થોડા અથાણા તો બનાવું છું. પછી ધીમે ધીમે એમ કે મેરેજ ત્યાં સાસરે ગયા, બાળકો, મારે 3 દીકરીઓ છે, તો બે દીકરીઓ સર્વિસ કરતી હતી સ્કૂલમાં, તો દરરોજ એ લોકો ટિફિન લઈ જાય તો ગરમ ગરમ નાસ્તાને સાથે હું અલગ અલગ અથાણા દેતી એમને.
0: બરાબર.
1: તો એ લોકોનો ગ્રુપ હોય, બધા સાથે બેસી અને નાસ્તો કરતા, એમાં બીજા ટીચરો બધા ચાખે એકબીજા એકબીજાનું, તો એ લોકોને બહુ જ ભાવ્યું. તો અથાણાની સિઝન આવી તો કે મેડમ, એ કે તમારા મમ્મીને કહો ને અમને અથાણા બનાવી દે. એટલે મારી દીકરીઓ કે ઘરે આવીને મને વાત કરી કે મમ્મી, બધા ટીચરોને ભાવે છે તો તમે અથાણું બનાવી દેશો? એટલે મેં તો કોઈ દિવસ બહારનું કામ કર્યું નહોતું, મેં તો આપણાથી એમ કેમ બનાવીને પૈસા લેવાય.
0: બરાબર.
1: તો કે મમ્મી, એમાં શું થઈ ગયું, એ લોકો સામેથી માગે છે ને આપણે બનાવી દેવું છે અને તમારી વસ્તુ આટલી સરસ બને છે તો તમે કરો ને કે. એટલે મેં વિચાર કર્યો, મેં તો કરું કે નહીં, તો છોકરીઓ કે નહીં મમ્મી તમે બનાવો, ટીચરોને જોઈએ છે. એટલે એ મેં પેલા શરૂઆતમાં થોડા થોડા અથાણા બધા બનાવી દીધા, તો બધાને બહુ જ ફાયદા. પછી ધીમે ધીમે એમાં વધારો થતો ગયો અને પહેલેથી જ બનાવવામાં એમ કે વસ્તુ બધી સારી જ રાખવી, પ્રિઝર્વેટિવ ન નાખવું, કલર નહીં, અને સારામાં એલી વસ્તુ જ બધી નાખવાની, એ ચોલાથી બનાવતી હું. તો ધીમે ધીમે કરતા આજે 15-17 વર્ષ થયા.
0: અચ્છા,
1: આટલો બિઝનેસ વધી ગયો છે.
0: વાહ વાહ, સરસ. અને કયા કયા અથાણા બનાવો એ જણાવો.
1: હા, જો ગુંદા કેરી, ગોળ કેરી, છુંદો, મુરબો, પંજાબી અથાણું, ચણા મેથી, કેળા, ડારા, ગરમર, બધા અથાણા બનાવું છું.
0: બરાબર. અને ખાસ તો તમે બીજા નવી પેઢીને અથાણા ભાવે એના માટે તમે વેરીએશન પણ કરતા?
1: વેરીએશન કરું છું. એમાં મિક્સ કઠોળનું અથાણું બનાવું, મિક્સ વેજીટેબલ, આદુ લસણનું બનાવું, પછી ખજૂર અને લીંબુનું કે જે ડાયાબિટીસ વાળા પણ ખાઈ શકે, એ પણ બનાવું છું.
0: બરાબર. અને આમ તો ઉર્મિલાબેન, બીજી પણ આપની ઘણી બધી પ્રવૃત્તિઓ છે એના વિશે પણ આપણે વાત કરશું, પણ પહેલા બહેનોને આ જે અથાણા છે એની રેસીપી થોડીક આપ અમને જણાવો.
1: એટલે જો ગોળ કેરી છે સમજો, તો ગોળ કેરીમાં આમ તમે મૂળ જોઈએ તો બધા સ્વાદ આવી જાય છે. તીખો, મીઠો, ખાટો, ખારો, કડવો, બધા રસ એમાં આવી જાય છે. એટલે એ બધા રસને હિસાબે ગોળ કેરી એકદમ સરસ થઈ જાય. અને ગોળ કેરીમાં પ્રિઝર્વેટિવ કે કોઈ દિવસ કોઈ જાતની વસ્તુ નાખતા જ નથી અમે. એવી જ રીતે ગુંદા કેરી છે તો એમાં એ ખારું અથાણું થાય, તો એમાં એક ગોળ સિવાય બીજા બધા સ્વાદ આવી જાય છે. ત્રીજું એ કે ચણા મેથી, તો ચણા અને મેથી બે ફાઈબરવાળા છે અને એ પણ ખારું અથાણું થાય છે, તો એમાં એક મીઠાશ સિવાય બધા સ્વાદ આવી જાય છે. મુરબો અને છુંદો કે જે એમાં સાકરનું પ્રમાણ વધારે હોય છે, તો એ જે લોકોને એસિડિટી હોય અથવા જે લોકોને નબળાઈ હોય એ લોકો માટે આ એકદમ ઠંડુ અને હેલ્ધી છે, છુંદો અને મુરબો બંને.
0: બરાબર.
1: મુરબોમાં શું છે કે કેસર, એલચી, તજ બધી વસ્તુ આવે છે એમાં, એટલે એકદમ ઠંડક આપે છે આપણા પેટમાં અને શરીરમાં બધી જગ્યાએ.
0: બરાબર. અત્યારને પેઢી કદાચ અથાણા ખાવાનું પસંદ નથી કરતી, પણ અથાણા આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક તો છે જ.
1: બધી રીતે ફાયદાકારક છે, હરેકમાં હરેક ગુણ છે જ. આપણે એમાં ઊંડા ઉતરીએ તો આપણને ખબર પડી જાય કે આમાં

0: કયા ગુણ છે, કારણ કે કુદરતની બનાવેલી જ વસ્તુ છે, એને બનાવેલી છે એટલે એમાં ગુણ તો હોય જ.
1: અને ઉર્મિલાબેન, આ તો અત્યારના સમયમાં બધા શાકભાજી મળે છે, પરંતુ અમુક સિઝનમાં આપણને શાકભાજી ન મળતા તો અથાણા સાથે આપણે ભોજન કરવાની પ્રથા હતી.
0: હા, સાવ સાચી વાત છે. આગળના જમાનામાં છાશ રોટલો, શાક રોટલો એવું જ ખાતા, અને લેડીઝો કામ કઈ નવરા થાય અથવા તો સવારે થાયકા હોય ને કઈ ન હોય તો અથાણું ને રોટલી, અથાણું ને રોટલો, અને ખીચડી હોય તો એની સાથે કેળા, દારા, ગરમા ને રોટલો એ ખાઈને પણ આનંદ કરતા બધા.
1: ખરી વાત છે. તો બીજા અથાણાની કઈ રેસીપી આપ અમને જણાવો છો?
0: ગરમર, દારા, કેળા જેવા અથાણા આ પ્રાકૃતિક તત્વ રહેલા છે. હવે જે શરીર માટે તાજગી, પાચન સુધારે છે, રોગ પ્રતિકાર શક્તિ વધારે છે, આથી લોકોને માત્ર સ્વાદનો આનંદ જ નહીં પરંતુ આરોગ્યદાયક જીવનશૈલી પણ મળે છે.
1: બરાબર.
0: આથી આ પરંપરાગત અથાણાને ફરીથી અપનાવવાની જરૂર છે, જેથી પ્રકૃતિ અને સ્વાસ્થ્ય બંનેનું સંતુલન જાળવાય.
1: બરાબર છે.
0: હવે એક એમાં અથાણામાં ગરમર છે, તો ગરમરના શું ફાયદા છે એ હું તમને જણાવું. ગરમર જેવી વસ્તુ આ પ્રાકૃતિક ગુણધર્મ હોય છે કે જે દર્દ અને સોજા ઉતારવાનું કામ આપે છે. બીજું છે દારા. દારા જેવા કે અથાણામાં પાચન સુધારવાનું, ગુણ વધારવાનું, આંતરિક તંદુરસ્તીમાં મદદરૂપ થાય છે. આ દારાનો ગુણધર્મ છે. તમામ પરંપરાગત અથાણા આપણા શરીરને બળ, ઉર્જા અને રોગોની સામે પ્રતિકાર બનાવે છે. બીજું કેળા. કેળા પણ અત્યંત ફાયદાકારક છે. તેના નિયમિત સેવનથી હૃદયને સ્વાસ્થ્ય સુધારો, બ્લડ સુગર નિયંત્રણમાં રહે છે. કેળા પણ મહત્વપૂર્ણ પરંપરાગત અથાણામાં સામેલ કરવાથી આપણો આહાર વધુ સમૃદ્ધ અને સંતુલિત બને છે.
1: અને આમ જોઈએ ને ઉર્મિલાબેન, તો તમે જે વાત કરી કે ગોળ કેરી છે કે ખાટી કેરી છે, તો એ બધા અથાણા તો સામાન્ય રીતે લોકો બનાવતા જ હોય, પરંતુ તમે જે ડાળા ગરમરની વાત કરી એની રેસીપી અમારી બહેનોને જણાવો કે એ અથાણું કઈ રીતે બને.
0: ગરમર જે બજારમાંથી લઈ આવીએ છીએ આપણે, તો પેલે એકદમ એના પર માટીનું પ્રમાણ વધારે હોય છે. પેલા એકદમ ધોઈ કરી અને એકદમ સાફ કરી નાખવાનું, પછી એને છાલ ઉતારવાનો, અને છાલ ઉતારીને તરત જ પાણીમાં જ રાખવાનું, નતર કાળી થઈ જાય છે. એટલે એ બધે નાના નાના પીસ, લગભગ બબે ત્રણ ત્રણ ઇંચના પીસ કરી ગોળ ગોળ, બહુ જાડી હોય તો એને વચ્ચે ફાડ કરીને પણ કરી શકાય છે. અને પછી એમાં હળદર મીઠું નાખીને એક રાત રાખી દેવાનું.
1: બરાબર.
0: પછી બીજે દિવસે એમાં કેરીનું પાણી જે નીકળ્યું હોય, ગોળ કેરી આપણે બનાવી હોય એમાં હળદર, કેરીમાં હળદર મીઠું નાખ્યું હોય એ પાણી આપણે રાખવાનું, એ પાણી આમાં નાખી ને એના પર કંઈ પણ વજન રાખી અને બરણીમાં ભરી લેવાનું.
1: બરાબર.
0: આ ગરમર થઈ. પછી દારા. દારા એ આવે છે આમ, તમને દેખી તે જો તો લાંબા, ઓલા મૂળા કેમ લાંબા હોય એ રીતે લાંબા લાંબાઈ હોય છે દારા. તેના પાન બધા કાઢી નાખવાના અને એને નાના પર ટુકડા એને કાઢતું જવાનું, એની છાલ ઉતરતી જાય ઓટોમેટિક, એવી રીતે એને સુધારી લેવાનું શાકની જેમ સુધારી, અને પછી એને એક સાઈડમાં રાખી, અને જે આપણે રાઈનો એક લાડવો મળે છે પણ ઘરે પણ બનાવી શકાય, રાઈના કુરિયા, એમાં થોડુંક તેલ નાખીને એકદમ મિક્સરમાં પીસી લેવાનું, એટલે એકદમ ચિકાસ જેવું થઈ જાય. પછી એની અંદર કેરીનું પાણી નાખીને એકદમ ફીણવાનું, ફીણીને એકદમ હળવું થઈ જાય ને જ્યારે, ત્યારે એ દારા પર એને મિક્સ કરી દેવાનું.
1: બરાબર.
0: એટલે દારા અને ગરમર. અને ત્રીજું અથાણું છે કેળા. કેળા બજારમાંથી આવે એટલે લગભગ 3 થી 4 વાર એને ધોઈ નાખવાના. કેળાની પ્રકૃતિ એકદમ ગરમ, એ એવી રીતે બારોબાર થતા હોય કે એ બધી સિઝન સહન કરીને એ ફળ પેદા થયું હોય, એને બહુ પાણી ન જોઈએ, પણ એને જે તડકો હોય, ઠંડી ગમે એ હોય, પણ એમાંથી એ ફળ ઉત્પન્ન થઈ જાય છે.
1: અને
0: બારોબાર હોય એટલે ગરમી હોય છે એટલે 3-4-5 પાણીએ ધોઈ અને પછી એમાં હળદર મીઠું નાખી એક રાત રાખી દઈએ, પછી એમાં કેરીનું પાણી અને જરૂર પડે તો થોડુંક સાદું પાણી નાખીને બુડબુડાવ પાણી, મીઠું એમાં જરા વધારે પ્રમાણમાં નાખવાનું, જેથી કરીને કેળાનો કાચું કેળું ખાશો તો તમને કડવાશ ઉપર લાગશે. મીઠું ને હળદર નાખ્યા પછી અને કેરીનું પાણી નાખ્યા પછી એનો સ્વાદ આખો બદલાઈ જાય છે અને એનો ગુણધર્મ એટલા સરસ થઈ જાય છે કે જે આપણને ખૂબ જ ફાયદો આપે છે.
1: બરાબર. અને અત્યારે યુવાનો છે એને અમુક પ્રકારનો સ્વાદ ભાવતો હોય છે, તો તમે એ લોકોને ભાવે એ પ્રકારના અથાણા પણ બનાવો છો, તો એની રેસીપી પણ અમારી બહેનોને આપો.
0: હા ચોક્કસ. એમાં છે જો મિક્સ કઠોળનું અથાણું.
1: મિક્સ કઠોળ.

0: અરે વાહ.
1: એટલે જે એમાં કે ચણા છે, મગ છે, ચોરી છે, એ બધા કઠોળ પલાળી દેવાના, થોડા થોડા થોડા પલાળી, અને પછી બીજે દિવસે એને ખાટા પાણીમાં લગભગ 4-5 કલાક રાખવાના. પછી એને કપડા ઉપર પકતા કરી દેવી, એટલે પછી એની અંદર કેરીનું ખમણ અને ગુંદાનો જે મસાલો બનાવ્યો એ જ મસાલો એમાં નાખી શકાય છે.
0: બરાબર.
1: એ મસાલો નાખી, તેલ નાખી, એક દિવસ એમને રાખવાનું, પછી થોડુંક વધારે તેલ નાખવાનું. તેલ તરતોતર સુકામ નહીં નાખવાનું કે જે કઠોળ ને મસાલાનો સ્વાદ એમાં ખેંચાઈ જાય. બીજે દિવસે વધારે તેલ નાખે ને એટલે પછી એ બરોબર સેટિંગ થઈ જાય. બીજું અથાણું છે મિક્સ વેજીટેબલ. એમાં વેજીટેબલમાં જો રીંગણા, બટેટા, લસણ, બધા શાકભાજી સુધારી લેવાના, સુધારી અને પછી તળી લેવાના, તળી લઈ અને એને એક બાજુ રાખી દેવાનું. લસણ એ બધું સાતરી લેવાનું, એ બધું એક બાજુ રાખી દેવાનું. પછી એમાં આમલી અને ગોળ એ બંનેને ઉકાળવાના, ઉકાળી અને ગાળી લેવાનું.
0: બરાબર.
1: ગાળી અને પછી એમાં શાકભાજી ઠર્યા હોય આ ગાળેલું ઠરી જાય પછી એ બધું મિક્સ કરી એની અંદર તમારે તૈયાર મસાલો નાખવો હોય તો બી તમે નાખી શકો, અને ગુંદાનો મસાલો તમારે નાખવો હોય તો એ બી તમે નાખી શકો છો. એ બધું મિક્સ, આમાં તેલનું પ્રમાણ ઓછું હોય છે, એ જે તળ્યું હોય છે એટલું જ તેલ એમાં. પછી ઉપરથી થોડુંક તેલ નાખવાનું જેથી કરીને આપણે એનો સરસ કલર પણ આવે, ઘણો સ્વાદ પણ આવે. એ બધું મિક્સ કરી રાખી દેવાનું, કોઈ પ્રિઝર્વેટિવ નહીં, કોઈ વસ્તુ નહીં.
0: અને 12 માસ,
1: 12 મહિના રહે છે, 12 રહે છે, ફ્રીજમાં રાખવાની જરૂર નથી.
0: બરાબર.
1: બીજું અથાણું છે ખજૂર લીંબુનું.
0: અરે વાહ.
1: હા, આ ખજૂર લીંબુનું અથાણું ડાયાબિટીસ વાળા પણ ખાઈ શકે, સુગર ફ્રી છે. એમાં એવું છે કે ખજૂર જરા કડક હોય ને એ લેવાનો.
0: બરાબર.
1: ખજૂરને છોલી એના 2 પીસ કરવાના. 1 કિલો ખજૂર હોય તેમાં 1/2 કિલો લીંબુ લેવાના, 1/2 કિલો લીંબુના જેટલો રસ નીકળે એટલો.
0: બરાબર.
1: એ રસ એક બાજુ કાઢી પછી એમાં જે અથાણાનો મસાલો છે એ એમાં મિક્સ કરવાનો અને એકદમ હલાવી લેવાનો.
0: બરાબર.
1: મસાલાને લીંબુના રસ સાથે, અને જો કોઈને વધારે મીઠું જોતું હોય તો તમે એમાં ગોળ જોઈએ તો નાખી શકો, પણ સુગર તો નહીં જ. એટલે પછી એ ખજૂર સાથે મિક્સ કરી દેવાનો.
0: બરાબર.
1: મિક્સ કરી એને 1 રાત રાખી ને પાછું સવારે ચલાવવાનું, ફરી બપોરે હલાવવાનું. એટલે 2-3 વાર તમે હલાવશો એટલે અથાણું તૈયાર. એમાં તમારે જોઈએ તો થોડુંક તેલ નાખવાનું, ન નાખો તો બી ચાલે, ને નાખો થોડુંક તો જરા કલર વધારે દેખાય સરસ. એટલે ખજૂર લીંબુનું અથાણું હેલ્થ માટે ખૂબ જ સારું છે. ખજૂરમાં કુદરતી મીઠાસ હોય છે, લીંબુમાં સી વિટામિન ભરપૂર હોય છે. પછી આદુ લસણનું અથાણું છે, બંનેના ફાયદા ખૂબ જ છે. આ અથાણું પાચન સુધાર લાયક છે, ઠંડી ખાંસીમાં રાહત આપે છે, શરીરને રોગ પ્રતિકાર શક્તિ મજબૂત બનાવે છે.
0: એની જણાવો રેસીપી.
1: હા, 1/2 કિલો લસણ હોય તો 5 કિલો આદુ લેવાનું. હવે બીજું એ કે જો તમને આદુનો સ્વાદ વધારે ભાવતો હોય તો 1/2 કિલો સાથે 1/2 કિલો લસણ લેવાનું અને સામે 1/2 કિલો કેરી લેવાની. ત્રણેય વસ્તુ એક સરખું, પણ ઘણા લોકોને આદુનો સ્વાદ ઓછો ફાવતો અથવા તીખાશ વધી જતી હોય એટલે ઓછો લે છે.
0: ઓછો લે. બરાબર.
1: બીજું એ લસણને ફોલી કરી પછી એને તેલમાં સાતળી લેવાનું, એને અલગ રાખી દેવાનું. પછી આદુને જરાક મોટી ખમણીથી ખમણ કરવાનું અને એને તેલથી સાતળી લેવાનું.
0: બરાબર.
1: એટલે આદુનો પણ એક અલગ બાજુ રાખી દેવાનું. અને કેરી હોય છે એને છોલી કરી અને એ પણ જાડા ખમણથી જરાક ખમણી
0: નાખવાના.
1: હવે આ બંને વસ્તુ ઠંડી થાય એટલે કેરીનું ખમણ એમાં નાખવાનું અને લગભગ 1/2 કિલો ત્રણેય છે તો એની સામે 1/2 કિલો મસાલો મિક્સ કરી દેવાનો.
0: બરાબર.
1: અથાણાનો ખારો મસાલો જે ગુંદાનો છે એ, અને તૈયાર વાપરતા હોય તો
0: તૈયાર
1: એ એમાં મિક્સ કરી સરખી રીતે બરોબર એકદમ હાથેથી હલાવી લેવાનું. એક જ વાર હાથેથી હલાવવાનું, પછી એને બીજી વાર હાથ નહીં અડાડવાનો.
0: બરાબર.
1: એને આખી રાત રાખી કરી ને પછી એમાં તમારે સવારે તેલ નાખવાનું. એમાં તેલ જરા બુડબુડાવ જોઈએ. જો કોઈને તેલ બુડબુડાવ ન જોતું હોય તો તમે અથાણું ફ્રીજમાં રાખવાનું.
0: બરાબર.
1: અથવા તમારે બારે જ રાખવું હોય તો થોડું એમાં વિનેગર ઉમેરવું પડે.
0: બરાબર.
1: નતર શું થાય, પ્રિઝર્વેટિવ વગર તો એ રહે નહીં.
0: બરાબર.
1: એમાં તમારે જે રીતે તમને ફાવે એ રીતે તમે રાખી શકો છો.
0: અને ઉર્મિલાબેન, એવું કહેવાય છે કે જેની દાળ બગડી એનો દિવસ બગડ્યો અને જેનું અથાણું બગડ્યું એનું વરસ. તો ઘણા બહેનોને અથાણા બગડી જતા હોય, ઘણીવાર જે ગુંદા છે એ પોચા પડી જતા હોય કે કેરી પોચી પડી જતી હોય, ઘણીવાર ઉપર ફૂગ જેવું થઈ જતું હોય, તો આનું શું કારણ અને એના માટે શું કરવું જોઈએ એ જણાવો.
1: જો ઘણીવાર શું થાય છે કે ગુંદા કેરી આવ્યા હોય ને તો એ ક્યારેક ક્વોલિટીમાં ફેર પડી જાય, એ એક છે. બીજું એ કે મસાલાના પ્રમાણ

0: પણ માં કઈ ફેરફાર થયો હોય
1: હા
0: તો બની શકે છે.
1: બરાબર.
0: ત્રીજું એ કે ફૂગ વરી જાય છે તો ઘણી વાર શું થાય છે કે હવામાન બદલાઈ જાય છે. હવામાન અથાણા સિઝનમાં અચાનક વરસાદ ને ભેજવાળું વાતાવરણ થઈ જાય તો ત્યારે જો અથાણા બની જાય તો બી બની શકે છે. તો એના માટે એક રસ્તો છે કે તમે જો એ અથાણા બનાવો તો થોડુંક એમાં વિનેગર તો કમ્પલસરી નાખવું પડે. એનું કારણ છે કે હવામાનને હિસાબે ભેજ લાગી જાય તો અથાણું બગડી જાય.
1: એટલે એવું વાતાવરણ હોય એ જગ્યાએ આપણે થોડું વિનેગર નાખી દઈએ તો ચાલે.
0: હા
1: બરાબર.
0: આમ ન વાપરો તો કાંઈ જરૂર નથી, પણ સિઝન પ્રમાણે થોડુંક આપણે એડજસ્ટ રાખવું પડે છે.
1: બરાબર.
0: અને ચોથું એ કે તમારે એની સાચવણ માટે થઈને એર ટાઈટ બરણી અથવા બુરબુડાવ તેલ.
1: હા
0: હવે ઘણી વાર શું થાય, ગુંદા કેરીનું અથાણું હોય, હવે ઘણાની ખીચડીમાં મસાલો ભાવતો હોય, તેલ ખીચડી ભાવતા હોય, તો તમે કાઢી અને પછી એ તેલ ઓછું થતું જાય મસાલો, તો પાછું તમારે એ તેલ એમાં બુરબુડાવ રહેવું જોઈએ. અથવા તમે ફ્રીજમાં રાખો તો તમે તેલ ઓછું હોય તો ચાલે, તમારે ખીચડી સાથે તેલ જોતું હોય તો તમારે બારે રાખવું પડે.
1: બરાબર બરાબર. અને આપણે જયારે કાઢીએ અથાણું તો પણ થોડુંક કાળજી રાખવી પડે.
0: હા,
1: કે ટાઈટ રીતે આપણે બંધ ન કરી હોય તોય એમાં હવા લાગી જાય, એટલે થોડીક નાની નાની કાળજી રાખીએ તો આપણા અથાણા આખું વર્ષ સરસ રહે. અને ઉર્મિલાબેન, જ્યારે કોઈ પણ વ્યક્તિ અથાણા જુએ તો એમાંથી જે ગૃહિણી હોય છે એની કિંમત થતી હોય છે કે આ કેટલી હોશિયાર છે અને કેટલી આવડત છે.
0: અથાણા ખોલે અને કુદરતી સુગંધ આવે ને, સમજી લેવું કે બરોબર જ છે.
1: બરાબર છે. બરાબર. અને ખૂબ સરસ તમે અથાણાની તો રેસીપી આપી. અને ઉર્મિલાબેન, તમે બીજી પણ ઘણી બધી પ્રવૃત્તિ કરો છો અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ આપ બનાવો છો, તો એના વિશે થોડીક માહિતી આપો.
0: હા, મેન તો 12 મહિના મારી સ્ટિચિંગનું કામકાજ છે. એના માટે તેને લેડીઝ બધા ડ્રેસ છે, બ્લાઉઝ છે, વન પીસ છે, ચણિયા ચોલી છે, અમરેલા છે, પ્લાઝો છે, ટોટલી લેડીઝની કોઈ પણ આઇટમ હું સ્ટિચ કરું છું. બીજું હોમમેડ ચોકલેટ બનાવું છું, બુકે ઓર્ડર આવે તે રીતે બુકે બનાવું છું અને અમુક સ્ટોરોમાં સપ્લાય કરું છું.
1: વાહ.
0: હા, એટલે હોમ એમાં ફ્લેવર વાળી પણ હોય છે, અલગ અલગ ફ્લેવરની બનાવાય છે, ડ્રાયફ્રૂટ વાળી હોય છે, ફ્રૂટ એન્ડ નટની હોય છે, પછી ફિલિંગ વાળી હોય છે, અલગ અલગ જેવી ફ્લેવર કે એવી બધી બનાવી દઉં છું. મેં ચોકલેટમાં 3 ક્વોલિટી હોય છે, મિલ્ક, વ્હાઈટ અને ડાર્ક, ત્રણેય ચોકલેટમાંથી મિક્સ કરીને પણ બનાવી દઉં, એમને મેં બનાવી દઉં છું. બીજું એ કે મારા હસબન્ડ સાબુ બનાવે છે, એર ફ્રેશનર બનાવે છે, મેજિક ક્લોથ કરે છે અને ડાર્ક કાઢવાનું લિક્વિડ બનાવે છે. એમાં પણ અમે બંને સંકળાયેલા છીએ, અમે બંને મળીને બનાવીએ છીએ. એ યુનિક વસ્તુ છે બધી.
1: વાહ, ખૂબ સરસ. ઉર્મિલાબેન, તમે ઘરે આટલું બધું બનાવો છો, 12 બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા છો, તો કઈ રીતે તમે બધું મેનેજ કરો છો, કઈ રીતે સમય કાઢી અને સમયનું મેનેજમેન્ટ કરો છો?
0: સૌથી વિશેષ એક મોટું કામ મારું છે કે હું જે બી કામ કરું છું ને મન હળવું રાખીને કરું છું.
1: બરાબર.
0: એટલે કામ ક્યાં શું થાય છે એ મને ખ્યાલ નથી, કામ કરું છું પણ મનમાં બોજો નથી ને, એટલે એ કામ વ્યવસ્થિત થઈ જાય છે.
1: બરાબર.
0: અને ટૂંકા સમયમાં થઈ જાય છે. ઓલું શું, મન જાજુ દોડતું ને તો સમય એથી વધારે દોડે, એટલે કામ હાથમાંથી ખૂટે જ નહીં. મેઇન પોઈન્ટ આ મારી પાસે છે.
1: બરાબર.
0: એનાથી હું કરું છું તો હું બધી બાજુથી વ્યવસ્થિત રીતે પહોંચી જાઉં છું. સંસ્થામાં જવું હોય તો એ રીતે જાઉં છું, મારું સિલાઈ કામ કરવાનું તો એ રીતે કરું છું, એ સિવાય કોઈ સેવાનું કામ હોય તો બી કરું છું. અત્યારે મને એક સેવાનું કામ આવ્યું છે કે જે એક જગ્યાએ લંડનમાં સોમયજ્ઞ છે, તો એમાં મટુકીના શણગાર બનાવવાના હતા.
1: વાહ.
0: તો ગ્રુપમાં આવ્યું હતું કે કોઈને એવી રીતે સેવા કરવી હોય, આ કામ છે, ધજા બનાવવાની છે ને આ કામ છે.
1: વાહ.
0: એટલે મેં એમને ફોન કર્યો તો ભાઈ કે હા કે તમે કે અમે તમને કટિંગ કરીને અમે તમને દઈ જાશું અને લઈ પણ જાશું, પણ તમે આ કરી દેશો. મેં કીધું હું એ સેવા કરીશ, તો અત્યારે મારે આવી ગયું છે કામ.
1: વાહ વાહ, બહુ સરસ.
0: એ કામ ચાલુ જ છે.
1: અને આ બધી પ્રવૃત્તિમાં આનંદ કેવો આવે ઉર્મિલાબેન, એ કેવો?
0: આનંદ તો ખૂબ જ છે, કોઈ જાતનો ભાર જ નથી રહેતો.
1: હા.
0: અને એકદમ પ્રફુલ્લિત રહે છે. અત્યારે ઘણા મને પૂછે છે કે તમે અવળી ઉંમરે આટલું કામ કરો છો, પણ મને પોતાને નથી ખબર પડતી હું કેટલું કામ કરું છું. કોઈ કે ત્યારે મને ખ્યાલ આવે છે કે હું આટલું કામ કરું છું.
1: વાહ વાહ વાહ, બહુ સરસ. અને તમારી ઉંમરના જે બીજા બહેનો હોય કે બીજા કોઈ ભાઈઓ હોય, તો ઘણીવાર એકલતા અનુભવે, નિવૃત્ત થઈ ગયા હોય, બાળકો પોતપોતાના જીવનમાં વ્યસ્ત હોય ત્યારે ઘણીવાર ફરિયાદ પણ હોય છે, તો તમે પતિ પત્ની કઈ રીતે જીવો?

0: કરું છું. ત્રણેય દીકરીઓ સાસરે છે, વેલસેટ છે, પણ અમે બંને જણા આવી રીતે પ્રવૃત્તિ કરીએ છીએ ને એટલે અમારો દિવસ ક્યાં જાય છે અમને ખબર પડતી નથી. બીજું એ કે અમને કોઈ પણ શરીરમાં જરા તરા તકલીફ આવે કરે પણ અમને એમ ખબર નથી પડતી કે તકલીફ છે, કારણ કે એથી વધુ પ્રવૃત્તિ છે ને એટલે એનો વાંધો નથી આવતો, અમને ખબર નથી પડતી. હા, છતાં ક્યારેક થાક લાગે તો બેસી જઈએ,
1: બરાબર
0: આરામ કરી લઈએ, એ બધું શરીરને સાથ આપીએ આપણે, પણ શરીરે આપણને એટલો જ સાથ આપે છે અને મન પણ સાથ આપે છે.
1: એટલે શરીરનું પણ તમે ધ્યાન રાખો છો કે ભાઈ આપણે પ્રવૃત્તિ કરવી છે તો આપણે સાજા સારા રહીએ, એ પહેલી શરત હોય છે.
0: અત્યારે સૌથી સારી મારી તંદુરસ્તી એકદમ સરસ છે, મને કોઈ જાતની કાંઈ જ તકલીફ નથી ને કોઈ ગોળી મને રેગ્યુલર કંઈ છે જ નહીં.
1: વાહ વાહ,
0: એકદમ નિરોગી છું.
1: ખૂબ સરસ. અને તમે જે રીતે વાત કરી કે આટલી પ્રવૃત્તિ કરો છો, ખૂબ આનંદથી જીવન જીવો છો અને બીજા લોકો સાથે તમને મળવું પણ ગમે, તમે તમારાથી નાની ઉંમરની બહેનો સાથે મળીને પણ પ્રવૃત્તિ કરો છો, તો જે અમારા શ્રોતાઓ સાંભળી રહ્યા છે એને તમે કંઈક સંદેશ આપો.
0: હું એક ખાસ સંદેશ આપું છું કે આમાં ઉંમરનું કંઈ કામ નથી, હંમેશા મનમાં હળવાશ અને વર્તમાનમાં રહીએ તો આપણું જીવન એકદમ સરળતાથી પસાર થઈ જશે. જીવનમાં જેટલા પોઝિટિવ રહીએ એટલા જીવનમાં આનંદ વધતો જ જાય છે. કોઈ જાતની ફરિયાદ હોવી જ ન જોઈએ જીવનમાં, એમ તો જીવન એટલું હળવાશથી નીકળી જાય છે.
1: વાહ વાહ. એટલે આપણે ફરિયાદ કરીએ એના કરતા જે પણ સમય અને સંજોગ છે એ મુજબ જો આપણે જીવન જીવીએ તો આપણે ખુશ રહીએ અને આપણું આસપાસનું વાતાવરણ પણ ખુશ રાખી શકીએ. શ્રોતાઓ, ઉર્મિલાબેને આપણને ખૂબ સરસ માહિતી આપી, અને જો આપ પણ તેમનો સંપર્ક કરવા માંગતા હો તો તેમના મોબાઈલ નંબર નોંધી લેશો. મોબાઈલ નંબર છે 97259960, એટલે 9725995916. અને આપ અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં આવ્યા, આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: તમે પણ મારી સાથે બહુ સરસ રીતે વાત કરી, આનંદ ખૂબ જ આનંદ આવ્યો અને મને આ એક અનેરો લાભ મળ્યો એના માટે હું ખૂબ જ ખુશ છું. નમસ્કાર.
1: અને હવે શ્રોતા મિત્રો, કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ ગયો છે, પરંતુ કાર્યક્રમ પૂરો કરીએ તે પહેલા એક સરસ મજાનું ગીત સાંભળી લઈએ.

વાહ, ગીત સાંભળવાની ખરેખર ખૂબ મજા આવી. અને હવે સહિયર કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ ગયો છે. કાર્યક્રમ પૂરો કરીએ તે પહેલા આપને જણાવીએ કે આજનો કાર્યક્રમ આપ સૌને કેવો લાગ્યો તે આપ અમોને પત્ર અને ઇમેલ દ્વારા જરૂરથી જણાવજો. સાજા, સારા અને તંદુરસ્ત રહેજો. આ સંદેશ સાથે આપની રેડિયો સખી ભાવના દોશીને આપશો અનુમતિ. નમસ્કાર.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ, મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર, હમારે વેબસાઇટ aakashwani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
0: શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રને સંગ. બરાબર 1 વાગે હિન્દીમાં સમાચાર અને 1:05 અંગ્રેજીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પરથી થોડી જ ક્ષણોમાં રિલે કરાશે.

આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. બરાબર 1:20 ગુજરાતીમાં સમાચાર પ્રસારિત કરાશે.

આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને ઇન્ડોનેશિયાના વિદેશ મંત્રીઓની સહઅધ્યક્ષતામાં ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગ બેઠકનો પ્રારંભ. ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં 29 રૂપિયાનો વધારો. દરમિયાન સરકારે કહ્યું ભારતમાં રાંધણ ગેસ વૈશ્વિક સ્તરે સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ. સીબીઆઈએ આઈડીએફસી ફર્સ્ટ બેંક અને એયુ ફાઇનાન્સ છેતરપિંડી કેસો સંદર્ભે અલગ અલગ ક્ષેત્રોના 6 પરિસરમાં દરોડા પાડ્યા. ઉલાનબાતર ઓપન 2026 કુસ્તી ટુર્નામેન્ટમાં ભારતે 2 સુવર્ણ સહિત વધુ 6 ચંદ્રકો જીત્યા. ક્રિકેટમાં અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતનો સન્માનજનક સ્કોર. ઇન્ડોનેશિયાના વિદેશમંત્રી સુગિયોનો ભારત આવી પહોંચ્યા છે. શ્રી સુગિયોના નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે 8મી ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગ બેઠકની સહઅધ્યક્ષતા કરી રહ્યા છે. વિદેશ મંત્રાલયે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે બેઠક દરમિયાન બંને મંત્રીઓ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે મજબૂત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરશે અને દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવાના માર્ગો પર ચર્ચા કરશે. બેઠકના પ્રારંભમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તેઓ બંને દેશો વચ્ચે રાજકીય, સંરક્ષણ, સુરક્ષા, દરિયાઈ વેપાર અને રોકાણ, આરોગ્ય, ફાર્માસ્યુટિકલ્સ, ખાદ્ય સુરક્ષા અને પર્યટન, શિક્ષણ અને સાંસ્કૃતિક સહયોગના તમામ પાસાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવા આતુર છે. ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં ફરીથી 29 રૂપિયાનો વધારો કરાયો છે. 913 રૂપિયામાં મળતા સિલિન્ડરનો ભાવ હવે વધીને 942 થયો છે. છેલ્લા 3 મહિનામાં આબી જેવો ભાવ વધ્યો.

0: છે. દરમિયાન સરકારે આજે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે એલપીજીના ભાવમાં તીવ્ર વધારો થયો હોવા છતાં ભારતીય ઘરોને વૈશ્વિક સ્તરે સૌથી ઓછા ભાવે રાંધણ ગેસ મળી રહ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ભારતીય સિલિન્ડર કોઈપણ પડોશી દેશ કરતાં સસ્તા છે અને અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા વિકસિત અર્થતંત્રો કરતાં નોંધપાત્ર રીતે ઓછા છે. પશ્ચિમ એશિયા કટોકટી દરમિયાન ઉર્જા સુરક્ષા પગલાં પર પ્રકાશ પાડતા સરકારે કહ્યું કે ભારત એવા કેટલાક દેશોમાંનો એક છે જેણે દરિયાઈ પરિવહનમાં વિક્ષેપો છતાં હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ઉર્જા કાર્ગોની અવર જવર જાળવી રાખવામાં સફળતા મેળવી છે. દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની કોઈ અછત નથી અને એલપીજી બોટલિંગ અને વિતરણ પ્રવૃત્તિઓ સામાન્ય રીતે ચાલુ છે. તેલુગુ દેશમ પાર્ટી TDPએ 18 જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે તેના 3 ઉમેદવારોની જાહેરાત કરી છે. TDPના રાષ્ટ્રીય અધ્યક્ષ એન ચંદ્રબાબુ નાયડુએ ઉમેદવારોની યાદી જાહેર કરી. પાર્ટી ઉદ્યોગપતિ સના સતીશ, શિક્ષણવિદ ભાષ્યમ રામકૃષ્ણ અને TDP સોશિયલ મીડિયા વિંગના વડા ચિંતા કાયલા વિજયને ઉમેદવાર જાહેર કર્યા છે. સીબીઆઈએ IDFC ફર્સ્ટ બેંક અને AU ફાઇનાન્સ છેતરપિંડી કેસના સંદર્ભે ગઈકાલે ચંદીગઢ, પંચકુલા અને દિલ્હી NCR પ્રદેશમાં 6 પરિસરમાં દરોડા પાડ્યા હતા. આ કેસ હરિયાણા સરકારના 8 વિભાગો અને ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ચંદીગઢ રિન્યુએબલ એનર્જી સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રમોશન સોસાયટીના 2 વિભાગોમાં 661 કરોડના જાહેર ભંડોળના ઉચાપત અને ગેરરીતિ સાથે સંબંધિત છે. સીબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું કે પરિસરમાં અનિયમિતતાઓ અને ગુનાની આવક પ્રાપ્ત કરવા સંદર્ભે હરિયાણા કેડરના વરિષ્ઠ જાહેર કર્મચારીઓ અને એક ખાનગી કન્સલ્ટન્સી ફર્મ અને તેના ડિરેક્ટરના રહેણાંક પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસમાં પુરાવા મળી આવ્યા છે જે સૂચવે છે કે જાહેર કર્મચારીઓએ બેંક અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી હતી અને ખાતા ખોલવામાં, ભંડોળ ટ્રાન્સફર કરવામાં અને ત્યારબાદ ઉચાપત કરવામાં મદદ કરી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી JP નડ્ડાએ સ્વસ્થ ભવિષ્ય માટે સલામત અને સ્વચ્છ ખોરાક પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. આજે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ નિમિત્તે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે નાગરિકોને સ્વસ્થ ખાવાની આદતો અપનાવવા અને સ્વસ્થ અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે યોગદાન આપવા વિનંતી કરી છે. શ્રી નડ્ડાએ પ્રધાનમંત્રી મોદીના ખાદ્યતેલના વપરાશમાં 10% ઘટાડો અને સારા સ્વાસ્થ્ય અને મજબૂત રાષ્ટ્ર માટે સંતુલિત આહાર અપનાવવાના સંદેશનો પણ પુનરોચ્ચાર કર્યો. યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ આજે સવારે નવી દિલ્હીમાં ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ પહેલના 77મા સંસ્કરણમાં ભાગ લીધો. આ પ્રસંગે શ્રી માંડવીયાએ નાગરિકોને આ પહેલમાં જોડાવા અને ફિટ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા અપીલ કરી.
1: સાયકલિંગ કરને સે આપકી હેલ્થ અચ્છી રહે. સાયકલિંગ સે ફ્યુલ કા બચત હોતા હૈ. વર્તમાન મેં ટ્રાફિક કી બહુત બડી સમસ્યા હૈ, ઉસકા ભી સમાધાન. તો ક્યોં ના હમ સાયકલિંગ કરે. દેશ કે નાગરિકો મેં અપને હેલ્થ કે પ્રતિ અવેરનેસ બઢી. મોદીજીને આધા ઘંટા રોજ ફિટનેસ દેને કે લિયે કહા હૈ. તો યે ફિટનેસ કા ડોઝ આધા ઘંટા કે લિયે હમ હમેશા સાયકલિંગ કરેંગે તો મેં માનતા હું કે હમારી કઈ સમસ્યા કા સમાધાન હોગા.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_NEWS_ABAD ને ફોલો કરશો. ધોરણ 12ની પરીક્ષાના પરિણામો જાહેર થયા પછી ઉત્તરવહીઓના પુનઃ મૂલ્યાંકન અને ચકાસણી માટે ઓનલાઈન અરજીઓ સબમિટ કરવાની આજે છેલ્લી તારીખ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવાયું કે પોર્ટલ મધ્યરાત્રિ સુધી ખુલ્લું રહેશે. બોર્ડે વિદ્યાર્થીઓને અંતિમ તારીખ પહેલા તેમની અરજીઓ સબમિટ કરવા અપીલ કરી છે. આંતરરાષ્ટ્રીય હવાઈ પરિવહન સંઘે એશિયા પેસિફિક ક્ષેત્રમાં ઉડ્ડયનના વિકાસમાં ભારતની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી છે. 2044 સુધીમાં આ ક્ષેત્રમાં હવાઈ મુસાફરોની સંખ્યા 4.1 અબજ સુધી પહોંચવાનો અંદાજ છે.
2: अंतर्राष्ट्रीय हवाई परिवहन संघ एशिया प्रशांत क्षेत्र के उपाध्यक्ष शेल्डन ही ने कल ब्राजील में बताया कि भारत पिछले कई वर्षों से एशिया प्रशांत क्षेत्र के विमानन विकास में महत्वपूर्ण योगदान दे रहा है. उन्होंने कहा कि भारत दुनिया के सबसे तेजी से बढ़ते घरेलू नागर विमानन बाजारों में से एक है. श्री शेल्डन ने यह भी कहा कि इस क्षेत्र में पिछले 5 से 10 वर्षों में मजबूत वृद्धि हुई है और भविष्य में भी इसके मजबूत बने रहने की आशा है. समाचार कक्ष से मैं पायल शर्मा.
0: અમેરિકન સૈન્યએ હોર્મુઝ સ્ટ્રેટમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ ટ્રાફિક માટે ખતરો ઉભો કરતા 2 ઈરાની ડ્રોનને અટકાવીને નાશ કર્યો છે. US સેન્ટ્રલ કમાન્ડે પશ્ચિમ એશિયામાં તૈનાત US દળો દ્વારા આ કાર્યવાહીની પુષ્ટિ કરી છે. પ્રસ્તુત છે.

0: इकहवाल।
1: अमेरिका की सैन्य कमान ने बताया है कि अमेरिकी बल हाई अलर्ट पर हैं और इस क्षेत्र में किसी भी खतरे का जवाब देने के लिए तैयार हैं। पश्चिम एशिया में तनाव और बढ़ गया है। ईरान ने कल कुवैत और बहरीन में अमेरिकी सैन्य ठिकानों पर बैलिस्टिक मिसाइलें दागी। ये हमले होर्मुज जलडमरू मध्य के पास ईरान की ड्रोन गतिविधि की खबरों के बाद अमरीकी बलों के केशम द्वीप और गोरुख में ईरानी रडार और निगरानी स्थलों को निशाना बनाने के कुछ घंटों बाद हुए। इस बीच अमरीका और ईरान के बीच बढ़ते तनाव के बीच शांति के लिए प्रयास करने के उद्देश्य से पाकिस्तान के गृह मंत्री मोहसिन नकवी कल ईरान पहुंचे। हाल के हफ्तों में ये उनकी ईरान की तीसरी यात्रा है। समाचार कक्ष से मैं मुकेश कुमार बल।
2: ઉલાનબાતર ઓપન 2026 કુસ્તી ટુર્નામેન્ટમાં ગઈકાલે સાગર જગલાન અને કિશોર કાજલ ધોચકે પોતપોતાના વજન વર્ગમાં સુવર્ણ ચંદ્રક જીત્યા છે. આ સાથે ભારતે મંગોલિયામાં ચાલી રહેલી આ સ્પર્ધાના ત્રીજા દિવસે વધુ 6 ચંદ્રકો જીત્યા છે. સાગર જગલાની ફ્રી સ્ટાઇલ 74 કિલોગ્રામ ફાઇનલમાં તામીર એશિન માવને 3-2થી હરાવ્યો હતો. જયદીપે મુનખબતને 15-4થી હરાવીને કાંસ્ય ચંદ્રક જીત્યો છે. મહિલા કુસ્તીમાં કાજલે અંડર 23 76 કિલોગ્રામ વર્ગમાં નાઇજીરિયાની દામુલા ઓજોને 8-0થી હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો. પ્રિયા મલિક, હંસિકા લાંબા અને માનસી હલાવતે વિવિધ વજન વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યા. ક્રિકેટમાં અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચના બીજા દિવસે ડ્રિંક્સ બ્રેક સુધી ભારતે 8 વિકેટે 544 રન બનાવ્યા છે. ભારતે દિવસની શરૂઆત 3 વિકેટે 368 રનથી કરી હતી. શુભમન ગિલને મોહમ્મદ સલીમે 126 રને આઉટ કર્યા હતા. ઋષભ પંત 81 અને KL રાહુલ 100 રન બનાવીને આઉટ થયા હતા. આગામી દાયકામાં વૈશ્વિક તેલ માંગ વૃદ્ધિમાં ભારતનો હિસ્સો આશરે 50% અને વીજળી વપરાશ વૃદ્ધિ 15% રહેશે. સેન્ટ પીટર્સબર્ગને ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમમાં બોલતા રશિયાના તેલ ઉત્પાદક રોઝનેફના વડા ઇગોર સેચીને જણાવ્યું કે 2035 સુધીમાં ભારતનો તેલ વપરાશ 44% વધીને લગભગ 8 મિલિયન બેરલ પ્રતિ દિવસ થવાનો અંદાજ છે. ભારત અને ઇન્ડોનેશિયાના વિદેશમંત્રીઓની સહ અધ્યક્ષતામાં ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગ બેઠકનો પ્રારંભ. ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં 29 રૂપિયાનો વધારો. દરમિયાન સરકારે કહ્યું, ભારતમાં રાંધણ ગેસ વૈશ્વિક સ્તરે સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ. સીબીઆઈએ IDFC ફર્સ્ટ બેંક અને EU ફાઇનાન્સ છેતરપિંડી કેસો સંદર્ભે અલગ અલગ ક્ષેત્રોના 6 પરિસરમાં દરોડા પાડ્યા. ઉલાનબાતર ઓપન 2026 કુસ્તી ટુર્નામેન્ટમાં ભારતે 2 સુવર્ણ સહિત વધુ 6 ચંદ્રકો જીત્યા. ક્રિકેટમાં અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતનો સન્માનજનક સ્કોર. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં ફરીથી 29 રૂપિયાનો વધારો કરાયો. 913 રૂપિયામાં મળતા સિલિન્ડરનો ભાવ હવે વધીને 942 થયો છે. છેલ્લા 3 મહિનામાં આ બીજો ભાવ વધારો છે. દરમિયાન સરકારે આજે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે એલપીજીના ભાવમાં તીવ્ર વધારો થયો હોવા છતાં ભારતીય ઘરોને વૈશ્વિક સ્તરે સૌથી ઓછા ભાવે રાંધણ ગેસ મળી રહ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ભારતીય સિલિન્ડર કોઈપણ પડોશી દેશ કરતાં સસ્તા છે અને અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા વિકસિત અર્થતંત્રો કરતાં નોંધપાત્ર રીતે ઓછા છે. પશ્ચિમ એશિયા કટોકટી દરમિયાન ઉર્જા સુરક્ષા પગલા પર પ્રકાશ પાડતા સરકારે કહ્યું કે ભારત એવા થોડા દેશોમાંનો એક છે જેમણે દરિયાઈ પરિવહનમાં વિક્ષેપો છતાં હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ઉર્જા કાર્ગોની અવરજવર જાળવી રાખવામાં સફળતા મેળવી છે. દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની કોઈ અછત નથી અને એલપીજી બોટલિંગ અને વિતરણ પ્રવૃત્તિઓ સામાન્ય રીતે ચાલુ છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે વિક્ષેપના સમયગાળા દરમિયાન સ્થાનિક એલપીજી ઉત્પાદનમાં 60% વધુનો વધારો થયો છે, જ્યારે અવિરત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અન્ય દેશોમાંથી પણ પુરવઠો મેળવવામાં આવ્યો છે. સુરતમાં ટાંકીમાં ઉતરેલા 4 સફાઈ કર્મચારીના ગુંગળામણના કારણે મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે અશ્વિનીકુમાર વિસ્તારમાં ઈટીપી પ્લાન્ટની ચેમ્બરમાં ઉતરેલા 4 સફાઈ કર્મીના ફસાયા હતા. ઘટનાને પગલે ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, જોકે ગુંગળામણથી ચારેય લોકો મોતને ભેટ્યા હતા. આ અંગે ફાયર ઓફિસર રણજીતસિંહે વધુ માહિતી આપી.
1: केमिकल क्या था वो अभी हमको भी कुछ आइडिया नहीं है, क्योंकि ये जो था वो जहरीला गैस होगा, ज्यादा स्ट्रॉन्ग वाला था गैस. तो अभी हम भी इंक्वायरी करेंगे आफ्टर ये इंसिडेंट के बाद. अभी तो पूरा माहौल अभी पूरा पुलिस वालों की तरफ से वो लगाया हुआ है, और ये गैस की जो मात्रा थी वो ज्यादा थी, और जब हम आए तब वो अनकॉन्शियस थे और वो पानी की जो ईटीपी की जो टंकी है उसके अंदर ही थे. फायर डिपार्टमेंट की टीम ने, हमारी टीम ने उसको बाहर निकाल के हॉस्पिटल के में भेज दिया.
0: ફિટનેસ, ટકાઉપણું અને સમુદાય ભાગીદારીની રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં ભારતીય રમતગમત સત્તામંડળે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે સન્ડે ઓન સાયકલનું આયોજન કર્યું, જેમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, જયપુર અને બીકાનેર ખાતે મુખ્ય ઉજવણીનું આયોજન કરાયું, જેમાં નાગરિકો, રમતવીરો, અધિકારીઓએ ભાગ લીધો. અમદાવાદના મેયર હિતેશ બારોટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 1000થી વધુ સાયકલ સવારો સાથે સાયકલોથોનને લીલી ઝંડી આપી હતી. છોટાઉદેપુરમાં ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત જિલ્લા પોલીસ

0: સન્ડે ઓન સાયકલ કાર્યક્રમ યોજાયો. જિલ્લા પોલીસ વડા આઈપીએસ ઇમ્તિયાઝ શેખની આગેવાની હેઠળ યોજાયેલી આ સાયકલ રેલીમાં જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ખાખી વર્દી વગર સ્પોર્ટ્સ અને સિવિલ ડ્રેસમાં ફિટનેસના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડાએ આ મુજબ જણાવ્યું.
1: આજે સન્ડે ઓન સાયકલ નો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ પ્રોજેક્ટ છે, તેના અંતર્ગત વિવિધ 72 કાર્યક્રમોનું જૂન 1 થી 14 આયોજન કરવામાં આવેલું છે. અમારી ઉદયપુર જિલ્લા પોલીસ ટીમ, ડીવાયએસપી એચક્યુ અને અમારી સમગ્ર ટીમે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે. પેટ્રોલ પંપ ચોકડી છોટા ઉદેપુર થી આ કાર્યક્રમ શરૂ થશે અને એસપી ઓફિસ પર આ કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે.
0: મહીસાગર જિલ્લાના 123 કરોડ રૂપિયાના બહુચર્ચિત નલ સે જલ કૌભાંડમાં 3 આરોપી ઝડપાયા છે. સીઆઈડી ક્રાઇમે આરોપી મનહર પટેલને રામ પટેલના મુવાડાથી, પ્રદીપ શેઠને વીરપુરથી તેમજ નવીન ભરવાડને સરવરિયા ગામેથી ઝડપી લીધા છે. ઝડપાયેલા આરોપીઓમાં મનહર પટેલ લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આજે ભૂકંપનો આંચકો અનુભવાયો. સવારના અરસામાં અંતાપુર ગામ સહિતના આસપાસના વિસ્તારોમાં આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.7 જેટલી નોંધાઈ હતી. જો કે બનાવમાં કોઈ જાનહાનિ નહીં કે નુકસાન થયાના અહેવાલ નથી. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ નિમિત્તે મહેસાણા જિલ્લામાં 12 થી 20 જૂન દરમિયાન જનકલ્યાણ શિબિરનું આયોજન કરાયું છે, જેમાં વિવિધ 12 સ્થળોએ કાર્યક્રમ યોજાશે. આ દરમિયાન કેન્દ્ર સરકારની કુલ 15 યોજનાઓ તેમજ રાજ્ય સરકારની 55 થી વધુ યોજનાઓ અને સેવાઓનો લાભ એક જ સ્થળેથી નાગરિકોને ઉપલબ્ધ કરાવાશે. રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈથી લઈ ઇલેક્ટ્રિક વ્હીકલ ઈવી માટે નવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ નવા અભ્યાસક્રમોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, ડ્રોન પાયલોટ, સોલાર ટેકનિશિયન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, મિકેનિક ઇલેક્ટ્રિક વ્હીકલ, એડિટિવ મેન્યુફેક્ચરિંગ ટેકનિશિયન અને સ્માર્ટફોન ટેકનિશિયન કમ એપસેટ ટેસ્ટર જેવા અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/eu અને અમારા એક્સ હેન્ડલ @news_abad ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: હવે આપ અમદાવાદમાં યોજાયેલી પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધા અંગેની સમાચાર સમીક્ષા સાંભળશો. લેખન અને રજૂઆત પ્રવેશ અડિયેચા.
1: અમદાવાદ શહેર એક પછી એક વિવિધ ક્ષેત્રમાં નવી ઊંચાઈએ પહોંચી રહ્યું છે અને હવે તે રમતગમતના પાટનગર બનવા તરફ પણ અગ્રણી શહેર બની ગયું છે. તેનું તાજું જ ઉદાહરણ અમદાવાદના મણિનગરમાં આવેલા ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ ખાતે યોજાયેલી પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાથી મળ્યું છે. રમતગમત અને આયુષ મંત્રાલયના સહકારથી યોજાયેલી આ સ્પર્ધાનો હેતુ પ્રાચીન ભારતીય પરંપરાને વૈશ્વિક રમતગમત તરીકે સ્થાપિત કરવા અને તેને ઓલિમ્પિક સુધી પહોંચાડવાનો છે. સૌપ્રથમ આકાશવાણી અમદાવાદના અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટનો અહેવાલ સાંભળીએ.
2: આ રમતને પૂર્ણપણે પારદર્શક બનાવવા માટે આ વખતે વૈશ્વિક સ્તરે પહેલીવાર અદ્યતન ઇલેક્ટ્રોનિક સ્કોરિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જેથી દરેક આસન, સંતુલન અને ગતિનું સચોટ મૂલ્યાંકન કરી શકાય. આયોજન યોગાસનને આધ્યાત્મિક સુખાકારીથી સાથે સાથે ઓલિમ્પિકની દિશામાં એક સ્પર્ધાત્મક રમત તરીકે સ્થાપિત કરવા માટેનો એક મોટો પ્રયાસ છે. અપર્ણા ખૂંટ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત 4 જૂને વર્ચ્યુઅલ માધ્યમથી આ સ્પર્ધાના ઉદઘાટન સમારોહને સંબોધતા આ સ્પર્ધાને અમદાવાદથી વિશ્વ રમતગમતના ઇતિહાસમાં નવું પ્રકરણ ઉમેરાયું હોવાનું જણાવ્યું હતું. તેમણે દેશ વિદેશના રમતવીરોનું સ્વાગત કરતા તેમને આયુષ મંત્રાલયના યોગા 365 અભિયાનમાં જોડાઈ વૈશ્વિક દૂત બનવા પણ આહવાન કર્યું હતું. આ પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધા યોગને વૈશ્વિક સ્પર્ધાત્મક રમત તરીકે નવી ઓળખ અપાવશે તેવો વિશ્વાસ પણ શ્રી મોદીએ વ્યક્ત કર્યો.
3: આજ યહ દેખકર બહોત ખુશી હોતી હૈ કે કરોડો લોગ યોગ કો અપની દિનચર્યા કા હિસ્સા બના ચુકે હૈ. ધ્યાન, પ્રાણાયામ ઉનકી જીવન શૈલી કા હિસ્સા બન રહા હૈ. લેકિન સાથીઓ, હર જીવન પરંપરા સમય કે સાથ નયે ચરણ

0: चरण में प्रवेश करती है। योगासन स्पोर्ट्स की ये वर्ल्ड चैंपियनशिप इसी चरण का शुभारंभ है।
1: અમદાવાદમાં આ સ્પર્ધાના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે પ્રથમ યોગાસન સ્પર્ધાનો ઇતિહાસ લખાશે ત્યારે અમદાવાદ અને ગુજરાતનું નામ સુવર્ણ અક્ષરે યાદ કરાશે।
2: સૂર્યોદય દુનિયા મે પ્રારંભ હોતા હૈ તબ સે ઇષ્ટ સે પૃથ્વી સારી ચક્કર લગાતી હૈ સૂર્ય કે રાઉન્ડ પર ઓર અપની ધરી પર 24 અવર્સ કન્ટિન્યુઅસ જહાં સૂર્ય કા પહેલા કિરણ નિકલે વહાં योग होता हो। दोस्तों ऐसा योग का फैलाव आज दुनिया में हो चुका है, उसको स्पोर्ट्स के रूप में, योगासना के रूप में आज भारत दुनिया में अपना परचम फैला रहा है और इसलिए आज हम वर्ल्ड चैंपियनशिप के द्वारा दुनिया को हमारा योग का प्रचार तो कर रहे हैं, योगासना के द्वारा हम दुनिया में स्पोर्ट्स के रूप में भी उसको आगे बढ़ा रहे हैं। 2030 में ये ही अहमदाबाद में, गुजरात में, भारत में कॉमनवेल्थ गेम्स आयोजित होनी है और उस वक्त योगासना को हमने शामिल करने के लिए निर्णय करा है।
1: આ સમારોહમાં ઉપસ્થિત યોગ ગુરુ બાબા રામદેવે આ સ્પર્ધાને ભારતની સનાતન સંસ્કૃતિના સારને વિશ્વ સમક્ષ રજૂ કરનારો પ્રયાસ ગણાવી હતી।
3: આ એક મોટો અવસર છે અને બધા વૈશ્વિક કાર્યોની શરૂઆત આમ તો ગુજરાતથી જ થાય છે। દેશની આઝાદીનો આંદોલન હોય કે વર્તમાન ભારતનો નેતૃત્વ હોય કે સનાતનનો ગૌરવ વિશ્વકર્મા જે છાઈ રહ્યું છે એના પાછળ એક મહામાનવ પુરુષાર્થ હોય, મોદીજીનો પણ અભિનંદન છે જેના પ્રયાસથી પુરુષાર્થથી આ યોગાસનનો વર્લ્ડ લેવલ ઉપર જે ગૌરવ મળ્યું છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન। આજ પૂરી દુનિયામાં એક વારકી સિચ્યુએશન, ઈરાન, ઈરાક, ઇઝરાયલ ઓર યહાં ઈરાન ઓર ઈરાક દોનો યુદ્ધ કે બજાય યોગ મે સહભાગી હો રહે એક સાથ, એ હે ગૌરવ।
1: આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે સ્પર્ધામાં 78થી વધુ દેશના રમતવીરો ભાગ લઈ રહ્યા છે, જે એ વાતની સાબિતી છે કે યોગ હવે કોઈ એક દેશ પૂરતો મર્યાદિત ન રહેતા એક વૈશ્વિક રમત બની ગયો છે। હવે આ સ્પર્ધામાં ભાગ લેનારા એક સ્પર્ધકનો પ્રતિભાવ સાંભળીએ।
4: કેમ્પ મેં બહુ પ્રેક્ટિસ હુઆ થા, પૂરે ગ્રુપ મેં બિઠા કે પૂરે 250 આસના ઉસકો કરવાયા થા।
1: રમતગમતની સાથે સાથે આ આયોજન વિદેશી ટીમો માટે રાજ્યની સમૃદ્ધ સંસ્કૃતિ, સ્થાપત્ય અને અપ્રતિમ આતિથ્ય સત્કારનો અનુભવ કરાવવાનું એક અદ્ભુત માધ્યમ પણ બનશે તેવો વિશ્વાસ આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે।
5: હમણાં જ આપ અમદાવાદમાં યોજાયેલી પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધા અંગેની સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા। લેખન અને રજૂઆત પ્રવેશ અડિયેચા, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।
6: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે। રજૂ કરીએ સંઘગાન શિક્ષણ, આજનું શિક્ષણ કન્નડ ભાષામાં। ગીતકાર બી આર ગીથા।

0: तो बच्चों, अब इस पूरे गाने की धुन आपको याद होगी, है ना? अब घर पे जाके खूब प्रैक्टिस करना, तो आप सब लोगों को ये गाना बहुत अच्छी तरह से याद हो जाएगी, करेंगे ना? अच्छा बच्चों, तो नमस्कार।
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા સંઘગાન શિક્ષણ. આજનું શિક્ષણ હતું કન્નડા ભાષામાં. ગીતકાર હતા બી આર ગીથા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

354.6 મીટર્સ અને 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. અત્યારે બપોરના 3:01 થવા જઈ રહી છે. સમય થયો છે અમારી પ્રથમ સભાને વિરામ આપવાનો. ફરી મળીશું સાંજે 5 વાગે. ત્યાં સુધી રજા આપશો. અમારી આકાશવાણી અમદાવાદની DTH એટલે કે ડાયરેક્ટ ટુ હોમ સેવાનું પ્રસારણ યથાવત રહેશે. નમસ્કાર.

લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી અરે લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી અરે બોલ બોલ તો થોડી થોડી છેલ થદી લો ગુજરાતી અરે તન છોટું પણ મન મોટું અરે તન છોટું પણ મન મોટું છે ખમીર બનતી જાતી અરે ભલે લાગતો ઘોડો

અરે લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી અરે લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી અરે બોલ બોલ તો થોડી થોડી છેલ થદી લો ગુજરાતી અરે તન છોટું પણ મન મોટું અરે તન છોટું પણ મન મોટું છે ખમીર વંતી જાતી અરે ભલે લાગતો ઘોડો

નમસ્કાર. 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ મીડિયમ વેવ પર આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે સાંજના 5 થવા જઈ રહ્યા છે. અમારી બીજા સભામાં કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. થોડી જ વારમાં હિન્દીમાં સમાચાર દિલ્હીથી અપાશે.

0: मेजर अभिलाषा बराक को संयुक्त राष्ट्र सैन्य लैंगिक समर्थक पुरस्कार से सम्मानित किए जाने पर बधाई दी है। प्रधानमंत्री ने कहा कि यह सम्मान मेजर बराक की अनुकरणीय सेवा और संयुक्त राष्ट्र के शांति प्रयासों में भारत के दीर्घकालिक योगदान की पहचान है। न्यू चंडीगढ़ में भारत के साथ एकमात्र क्रिकेट टेस्ट मैच के दूसरे दिन का खेल समाप्त होने तक अफगानिस्तान ने पहली पारी में 5 विकेट पर 113 रन बना लिए थे। इससे पहले भारत ने पहली पारी 8 विकेट पर 564 रन बनाकर घोषित कर दी। मौसम विभाग ने अगले 2 से 3 दिन के दौरान देश के कई हिस्सों में मूसलाधार वर्षा का अनुमान व्यक्त किया है। विभाग के अनुसार दक्षिण पश्चिम मॉनसून के कारण महाराष्ट्र, कर्नाटक, आंध्र प्रदेश, तेलंगाना, तमिलनाडु और पूर्वोत्तर राज्यों में तेज वर्षा हो सकती है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે। શ્રોતા મિત્રો, હવે જોઈએ આજે પ્રસારિત થનારા અમારા કાર્યક્રમોની વિગતો। અત્યારે 5:10 રજૂ થશે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગોલમહોલ। 5:45 રજૂ થશે લોકસંગીત, જેમાં પ્રાચીન ભજનો સાંભળશો। કલાકાર છે સંદીપ સોરંકી। 6:30 પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન રજૂ થશે। 7 વાગે ગેરફિલ્મી ગીતો રજૂ થશે। 7:22 ગામનો ચોરો, રાત્રિના 8 વાગે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળુ ગુજરાત રજૂ થશે। 8:30 ગુજરાતી ગેરફિલ્મી ગીતો રજૂ થશે। 9 વાગે News@9 અને 9:15 સ્પોટલાઇટ અમે દિલ્હીથી રિલે કરીશું। રાત્રિના 9:30 આજ કે ફનકાર કાર્યક્રમ વિવિધ ભારતી મુંબઈથી પ્રસારિત થશે। રાત્રિના 10 વાગે રવિવાસારીય સંગીત સભામાં વિદુષી ડોક્ટર મંદા સુંદરાનીના સ્વરમાં કર્ણાટકી ગાયન આપ સાંભળશો। રાત્રિના 11:10 સમાચાર સેવા પ્રભાગ દ્વારા પ્રસ્તુત વિશેષ શૃંખલા માં વંચિતો કી વરિયતા રજૂ થશે। શ્રોતા મિત્રો, આતા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો। હવે જોઈએ ખોવાયેલ વ્યક્તિ અંગેની જાહેરાત। ગુમ થનાર પંચમહાલ ગોધરાના સુમિત્રાબેન રમણભાઈ ભગોરા, ઉંમર વર્ષ 45, ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ, દેખાવે ગૌવર્ણા, કાળી આંખો અને લાંબા વાળ। તેમના અંગે કોઈપણ જાણકારી મળે તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા વિનંતી। ગુમ થનાર પંચમહાલ ગોધરાના સ્મિતલબેન રમેશકુમાર બારિયા, ઉંમર વર્ષ 16 વર્ષ અને 1 માસ, દેખાવે ગૌવર્ણા, ઊંચાઈ 4 ફૂટ 6 ઇંચ। તેમના અંગેની કોઈપણ જાણકારી મળે તો નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી। શ્રોતા મિત્રો, હમણાં જ આપે ખોવાયેલ વ્યક્તિ અંગેની જાહેરાત સાંભળી।

0: क्लिक पर हमारे स्टेशंस लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर। नया भारत, नया आकाशवाणी।
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ ગુલમોર કાર્યક્રમ અંતર્ગત હિન્દી ફિલ્મ સંગીત. કાર્યક્રમના પ્રારંભમાં સાંભળીએ વિનોદ રાઠોડ અને અલકા યાજ્ઞિકને ફિલ્મ છે દિવાના.

0: આકાશવાણીના ગૌરવશાળી તથા ભવ્ય 10 વર્ષની ઉજવણીના અવસરે પ્રસ્તુત છે આકાશવાણીના ભૂતપૂર્વ સ્ટેશન ડાયરેક્ટર તથા પદ્મશ્રી પુરસ્કૃત શ્રી તુષાર શુક્લાનો શુભેચ્છા સંદેશ.
1: નમસ્કાર, હું તુષાર શુક્લા. ચરત ભિક્ખવે ચારિકમ, એમાં ભગવાન બુદ્ધે પોતાના શિષ્યોને વિદાય આપતી વખતે એમ કહ્યું, જે સંદેશ રૂપે, એમાંથી આ વાક્ય અમે લીધું છે. બહુજન હિતાય બહુજન સુખાય, એ મંત્ર અમારે માટે, અમારા કામને માટેનો પણ એ મંત્ર, આ સંસ્થાનો હેતુ પણ એ. અહીંયા સૌ સરખા, કામ કરનારા પણ, એને સાંભળનારા પણ. એવી સંસ્થા 90 વર્ષની થઈ. અમે માહિતી, મનોરંજન અને શિક્ષણ ત્રણેય ક્ષેત્રોમાં કામ કર્યું. અમે લોકપ્રિયતા પણ ભરપૂર મેળવી, જવાબદારી પણ એવી જ અદા કરી. મેનમેડ અને નેચરલ કેલેમિટીઝ વચ્ચે આકાશવાણીએ પોતાની ઓળખ ઊભી રાખી છે. આજે હવે આજે મુકામ પર આકાશવાણી છે, એના જૂના ચાહકો એના ગૌરવને જાણે છે, નવી પેઢી હવે એના તરફ વળે એ માટે નવી પેઢીના જે સંચાલકો છે એ લોકો એવા આયોજનો કરે કાર્યક્રમને લગતા, થોડુંક જૂનાનું અદ્ભુત લઈને પ્રસારણમાં પુનઃ ઉમેરે અને થોડીક નવી વાતો, નવા અવાજો, નવી કલમ, નવા સ્વર એને પણ જોડે સાંકળે, તો કંઈક સરસ એવું વાતાવરણ રચાય કે વળી પાછા એ સુવર્ણ દિવસો આકાશવાણીની જે નવી શ્રોતા પેઢી છે એને મળે, અને તો એમને આ જે સંસ્થા છે એના સામર્થ્યનો પણ પરિચય થશે. તમે સૌ આકાશવાણી સાથે આ ક્ષણે જોડાયેલા છો ને એ જ રીતે હંમેશા જોડાયેલા રહેજો.
0: ગુલમોર કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. કાર્યક્રમમાં આગળ સાંભળીએ ઉદિત નારાયણ અને અનુરાધા પોડવાલના સ્વરમાં ફિલ્મ યારા દિલદારાનું આ ગીત.

0: આકાશવાણીના ગૌરવશાળી તથા ભવ્ય 10 વર્ષની ઉજવણીના અવસરે પ્રસ્તુત છે શ્રી દીપક નારેન, એડિશનલ સેક્રેટરી અને ફાઇનાન્શિયલ એડવાઇઝર, માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકારનો શુભેચ્છા સંદેશ.
1: 8 જૂન કો આકાશવાણી કે 90 વર્ષ પૂરે હોને કે ઉપલક્ષ મેં આપ સબકો હાર્દિક બધાઈ દેના ચાહુંગા. ભારત કા લોક સેવા પ્રસારક હોને કે નાતે આકાશવાણી પિછલે 9 દશકો સે જનતા કા જ્ઞાનવર્ધન ઓર મનોરંજન કરને કે સાથ સાથ સંકટ સમય કા સાથી ભી રહા હૈ. ગીત સંગીત નાટક ઓર ઉચ્ચારિત શબ્દ કી જો અમૂર્ત ધરોહર આકાશવાણી કે પાસ હૈ વો શાયદ કહીં ઓર નહીં હોગી. આકાશવાણી અહેમદાબાદ 1949 સે જનતા કે સાથ જનતા કે લિયે કામ કર રહા હૈ. ઉચ્ચ કોટિ કે કાર્યક્રમો કા નિર્માણ કરને કે સાથ હી સમય સમય પર નવીનતમ સમાચારો કા પ્રસારણ યહાં કિયા ગયા હૈ ઓર સમસામયિક ઘટનાઓ પર વિશેષ ચર્ચા પરિચર્ચા કરકે આકાશવાણી ને હર ઘર કી વાણી કી ભૂમિકા બખૂબી નિભાઈ હૈ. આજ ભી વિકસિત ભારત કે લક્ષ્ય કો હાસિલ કરને મેં આકાશવાણી લગાતાર સેવારત હૈ. આપ સબકો આકાશવાણી અહેમદાબાદ કે માધ્યમ સે શુભકામના દેતે હુએ મુજે બહોત ખુશી હો રહી હૈ કે મેં ભી ઇસ ગૌરવશાલી રેડિયો પરંપરા સે જુડા હું. ભારત કી અમૂર્ત વિરાસત કો આકાશવાણી આગે ભી આને વાલી પીઢીઓ તક પહોંચાને કા કામ અવિરત કરતી રહેગી ઇસકી મુજે આશા હી નહીં પૂર્ણ વિશ્વાસ હૈ. બહોત બહોત ધન્યવાદ આપ.
0: ગુલમોર કાર્યક્રમના સમાપનમાં સાંભળી અભિજીત અને કવિતા કૃષ્ણમૂર્તિને ફિલ્મ બાગીમાં.

આ ગીત સાથે જ ગુલમોર કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સાંજના 5:45 થઈ રહી છે. રજૂ કરીએ છીએ લોકસંગીત કાર્યક્રમમાં. સાંભળીએ સંદીપ સોલંકીના સ્વરમાં પ્રાચીન ભજનો. રચના છે તુલસીદાસ અને દેવાયત પંડિતની.

0: આપ સંદીપ સોલંકીના સ્વરમાં પ્રાચીન ભજનો સાંભળી રહ્યા છો. આકાશવાણીના ગૌરવશાળી તથા ભવ્ય 10 વર્ષની ઉજવણીના અવસરે પ્રસ્તુત છે શ્રી એચ.કે. વધાવા નિવૃત્ત એન્જિનિયર ઇન ચીફ દૂરદર્શનનો શુભેચ્છા સંદેશ.
1: નમસ્કાર, વોર્મ ગ્રીટિંગ્સ ટુ ધ એન્ટાયર આકાશવાણી પરિવાર એન્ડ ઇટ્સ લિસનર્સ. ટુડે 8th June 2026 ઇઝ અ લેન્ડમાર્ક ડે ઇન ધ હિસ્ટ્રી ઓફ આકાશવાણી વેન ઇટ ઇઝ કમ્પ્લીટિંગ 90 યર્સ ઓફ ગ્લોરિયસ સર્વિસ ટુ ધ નેશન. રેડિયો ઇઝ નોટ જસ્ટ ટેકનોલોજી, ઇટ્સ અ લાઈફ લાઈન દેટ કનેક્ટ્સ હાર્ટ્સ. ફોર 90 યર્સ આકાશવાણી હેઝ બીન ધ વોઇસ ઓફ ધ નેશન and Ahmedabad Center has been a stellar pillar of the legacy. Today, Akashvani has a mammoth modern broadcasting network spread across the country, providing service to almost entire population. It is counted among the top leading broadcasting organization of the world. As Akashvani celebrates milestone of 90 years of broadcasting, my heart is filled with immense pride and nostalgia. I stepped into the world of broadcasting in February 1977 with my first posting as assistant engineer at Akashvani Ahmedabad. Though my stay was brief, it left an indelible mark on my life. Memories of the time spent there, warmth of colleagues, and vibrant culture of Gujarat made my first professional steps unforgettable. I spent almost 4 decades serving Akashvani and Doordarshan in various capacities and eventually retiring as Engineer-in-Chief of Doordarshan in 2013. Throughout my career, technical discipline and the passion for public service that were ignited at Ahmedabad remained my guiding light. I congratulate all the members of Akashvani Parivar and its listeners on this momentous occasion. May the airwaves continue to resonate with excellence, unity, and inspiration for decades to come. Thank you.
0: હવે સાંભળીએ નાયક પ્રદીપ ચંદ્રકાંતના સ્વરમાં દુહા છંદ.

0: એ હતા નાયક પ્રદીપ ચંદ્રકાંત. લોકસંગીતના કાર્યક્રમમાં દુહા છંદ આપે હમણાં સાંભળી રહ્યા હતા. આકાશવાણીના ગૌરવશાળી તથા ભવ્ય 10 વર્ષની ઉજવણીના અવસરે પ્રસ્તુત છે શ્રી ધ્રુવકુમાર સિંઘ, ચીફ કંટ્રોલર ઓફ એકાઉન્ટ્સ, માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકારનો શુભેચ્છા સંદેશ.
1: નમસ્કાર. આકાશવાણી કે શ્રોતાઓં કા હાર્દિક અભિનંદન. આકાશવાણી કે સાથ હમ સબકી સુનહરી યાદે જુડી હુઈ હૈ. આકાશવાણી પ્રસારણ કી દુનિયા મેં અપને ગૌરવશાળી ઇતિહાસ કે 90 વર્ષ સફળતાપૂર્વક પૂરા કરને જા રહા હૈ. વિકસિત ભારત કે સપનો કો સાકાર કરને મેં આકાશવાણી કી અપ્રતિમ ભૂમિકા અપેક્ષિત હૈ. આકાશવાણી નિરંતર રોચક જ્ઞાનવર્ધક પ્રસારણ કરતી રહેગી ઓર શ્રોતા ઇસસે જુડે રહેંગે ઓર ભારત કી સક્સેસ સ્ટોરી કો આગે બઢાતે રહેંગે. બહુજન હિતાય બહુજન સુખાય કે અપને સૂત્ર પર આકાશવાણી સદૈવ અગ્રસર રહે યહી શુભકામના હૈ.
0: લોકસંગીતના કાર્યક્રમમાં આજે આપણે સંદીપ સોનકીના સ્વરમાં પ્રાચીન ભજન તેમજ નાયક પ્રદીપ ચંદ્રકાંતના સ્વરમાં દુહા અને છંદ સાંભળ્યા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

થી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ઓઆરએસ પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત

0: बहुजन हिताय बहुजन सुखाय। 8 जून 1936 थी आपनी सेवा में रहेली आकाशवाणी 90 वर्ष थी समाज में सचोट माहिती शिक्षण अने सात्विक मनोरंजन पूरु पाड़ी रही छे। आजे समग्र भारत में लगभग 591 स्टेशनों नु संचालन करी रही छे। आकाशवाणी ना सूत्र बहुजन हिताय बहुजन सुखाय ने साकार करता आज आकाशवाणी भारत ना 92% भौगोलिक विस्तार मा 99% जेटली वस्ती ने आवरी ले छे। देश ना ग्रामीण शहरी अने सरहदी विस्तारों मा 23 भाषाओ अने 182 जेटली बोलियों द्वारा राष्ट्रीय अने प्रादेशिक कार्यक्रमों पहुंचाड़ी रही छे। आधुनिक समय ने मान आपीने DTH मोबाइल एप्स अने विविध प्लेटफॉर्म पर 24 कलाक आपनी सेवा मा हाजर रहती भारतीय वारसो अने संस्कृति नु जतन करती आकाशवाणी ने आजे 90 वर्षे लाख लाख अभिनंदन।
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો।
2: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો।
2: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।
3: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે। હવે જોઈએ સ્થાનિક હવામાન। હવામાન ખાતાથી પ્રાપ્ત માહિતી અનુસાર આજના દિવસનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું અને ઓછામાં ઓછું 30.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું। સાંજે 5:30 હવામાં ભેજનું પ્રમાણ 36 ડિગ્રી સેલ્સિયસ હતું। સ્થાનિક હવામાન આપે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળ્યું।

0: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સાંજના 6:30 થવા જઈ રહી છે. રજૂ કરીએ છીએ પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન.
1: સાત જૂન 2026.

0: જીવન માટે અનિવાર્ય એવી જૈવિક વિવિધતાના જતન માટે ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડને સક્રિય સાથ આપી રહેલા અમારા સૌ શ્રોતા મિત્રોને
1: ખૂબ ખૂબ ધન્યવાદ.
0: નમસ્કાર
1: મિત્રો. ધરતી માતાની સાચી માવજત કરીએ તો એને રાસાયણિક ખાતરો, રાસાયણિક જંતુનાશકો કે એવા જ પાક વર્ધકો આપવાની જરૂર જ નથી.
0: એનાથી આગળ કુલ ઉપજની સામે મોટા ભાગની રકમ રસાયણો પાછળ વપરાઈ જવાથી સરવાળે બચત તો ઓછી જ થાય છે.
1: શ્રી નરેન્દ્રભાઈ મંડીરે પ્રાકૃતિક ખેતીનો અર્થ સમજાવીને ઓછા ખર્ચે વધુ વળતર મેળવવા ઉપર જ ભાર મૂક્યો છે. સાંભળો, તમે પણ સાંભળો.
0: નમસ્કાર મંડીર સર.
2: નમસ્તે.
3: નમસ્કાર મંડી સાહેબ.
2: નમસ્તે. નમસ્તે સર.
0: હવે જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમમાં આપણે જે વાત કરીએ છીએ એમાં આપણી પરંપરા છે, આપણી સંસ્કૃતિ છે, આપણી જે જૂની પદ્ધતિઓ છે એની વાત છે. હવે અત્યારે નવામાં જે રાસાયણિક ખાતરો, દવાઓ અને મોંઘા શંકર બિયારણો એ પાછળ ખર્ચ આપણે ઘટાડવો હોય અને ખરેખર આ ખેતી અપનાવી હોય તો આપણે શું કરી શકીએ?
2: પહેલા તો મેડમ હું તમને કહું કે રાસાયણિક ખાતર, ડીએપી એટલે પાયાનું ખાતર, તો પાયાનું ખાતર મારે નથી વાપરવું અને મારે ઝીરો બજેટ ખેતી અથવા થોડા ઓછા ખર્ચમાં ખેતી કરવી છે તો પાયાના ખાતર પહેલા હતું, 1960 પહેલો નહોતું ડીએપી, તો શું કરતા હતા? તો અત્યારે ઘન જીવામૃતી પાયાનું ખાતર છે. પહેલો મુદ્દો યુરિયા. યુરિયા છે, સપ્લિમેન્ટ જ છે, પાક ઉગી ગયો
3: બરાબર
2: અને એને આપણે પોષણ આપવું છે, વેજીટેટ
3: નાઇટ્રોજન વધારે આપવું છે.
2: તો યુરિયાને બદલે તમે આનો સબસ્ટિટ્યુટ જીવામૃત છે, જીવામૃત છે એ પણ આપણી આગળ પ્રાકૃતિકમાં તૈયાર છે. અચ્છા, તમે હાઇબ્રિડ બિયારણ, મેં તમને અગાઉ વાત કરી જીનેટિકલ મોડિફાઈડ સીડ, ફાઉન્ડેશન, બ્રીડર સીડ, સર્ટિફાઈડ સીડ, લેબલ સીડ, ટેગ સીડ અને હાઇબ્રિડ સીડ, આટલા બિયારણોની વણઝાર નીચે દેશી બીજ તો તળી આવ્યું.
3: બિલકુલ.
2: તો એ બધા જ બિયારણો ઉપરના છે, બધા જ મોંઘા છે અને બધાની સીડ ટ્રીટમેન્ટ કર્યું એટલે બધું જ કેમિકલ દ્વારા છે, એ જમીનમાં જશે. તો એની સામે આપણું સબસ્ટિટ્યુટ બીજામૃત છે, બીજ અમૃત, બીજને સંસ્કાર કરવાના, કેના ગૌમૂત્ર, ગોબર અને ચૂનો, તો એના ઉપર કવર આવે એટલે ફંગલ ઇન્ફેક્શન ન લાગે, ભેજ પકડે એટલે 100% ઉગી જાય, તો આ બીજામૃત છે. ઓછામાં ઓછું પાણી જોઈએ એટલે વાપસા કન્ડિશન, ભેજ ઉપરથી સીધો સનસ્ટ્રોક લાગે, નીચે જે જીવાતો સૂક્ષ્મ જોઈએ એને પ્રોટેક્શન મળે એટલે આચ્છાદન ઓછાડ, અને એક વાક વાવો, હું મગફળી જ વાવી દઉં 5 વીઘા ને મગફળીમાં રોગ આવ્યો તો શું કરવાનું? તો પાક ફેલ ગયો, પછી તકલીફમાં આવી જાય. તો એક કરતા વધુ, માનો મગફળી વાવી, માનો કે એની પેરેલલ મેં બીજો પાક વાવ્યો તો એ સબસ્ટિટ્યુટ આપણને બીજો ભાગ મળે. હવે આવી ડીએપી, યુરિયા અને બીજની વાત આવી. હવે વાત પાક ઉગી ગયો પણ એમાં રોગ આવ્યો, તો તમારી જાણ માટે કહું, દેશી બીજમાં રોગ આવતો નથી, રોગ આવતો નથી અને રોગ આવતો
3: નથી.
2: પ્રાકૃતિક ખેતી દ્વારા કરો. હવે માનો કે રોગ આવ્યો, દાખલા તરીકે, તો આપણને ખેડૂત તરીકે કોઈ પણ રોગ આવે, માનો કે ચૂસિયા જીવાત આવી, ઈયળ આવી, તો પહેલામાં આપણે શું કરીશું? કોન્ટેક્ટ ઇન્સેક્ટિસાઇડ, સ્પર્શે તેવી દવાઓ,
3: સ્પર્શઘાતક દવાઓ,
2: સિસ્ટેમિક ઇન્સેક્ટિસાઇડ, રસ દ્વારા ચૂસાયેલ પેટમાં જાય એવી. ત્યાર પછી આ બે નો કંટ્રોલ થાય તો સિન્થેટિક પાયરેથ્રોન, હાઇડ્રોજન. તમે વિચાર કરો, 1 લિટર ડબલાના 2000 થી 2500 રૂપિયા છે. હવે એના અવેજીમાં આમાં શું તકલીફ છે? નીમ અસ્ત્ર, નીમ લીમડાનો, લીમડાનો પાન લ્યો, લીમડાની ડાળ કીર્યો, પાણીમાં પલાળી નીચોવી અને એ તાજે તાજું પાણી તમે
0: છાંટી દેવાનું,
2: પાક ઉપર છાંટી દેવું, બધી જીવાતો નીયળ વહી જાય. માનો કે એની કરતા જોરદાર ઈયળ આવી તો ઓલામાં આપણે સિન્થેટિક પાવી, તો આમાં સૂઠાસ્ત્ર, સૂઠસ્ત્ર, સૂઠનું દ્રાવણ બનાવી.
0: અચ્છા,
2: પછી આપણે જેમ અસ્ત્ર એટલે સરસંધાન કરતા હતા તો આમાં નિમાસ્ત્ર, સૂઠાસ્ત્ર, તો આવા તમામ પ્રકારના 10

0: પાંદડાનો રસ કાઢી અને તમે નાખો તો એ પાછું મોટા મોટો અમોઘ શસ્ત્ર છે. તો આ બધા દેશી યુદ્ધો છે, એટલે તમામ ખર્ચ આપણી જમીનમાં જ છે, એનો આપણે ઉપયોગ કરવાનો છે, એટલે ખર્ચ ઓછો લે. એટલે આવી રીતની જે પદ્ધતિ છે એ આપણી જૂની પદ્ધતિ જ હતી. સમય સંજોગોની એ વસ્તુ ખોટી નહોતી, સમય પ્રમાણે વસ્તી વધારાના કારણે જે સમયની માંગ હતી, પણ એમાં જે રેશિયો હતો એ આપણે ટપી ગયા. માનો કે એમ કીધું કે ત્રણ ભાગ છાણિયો ખાતર નાખો અને એક ભાગ યુરિયા કે ડીએપી નાખો, એને બદલે સમય સંજોગો જતા ઓલા શંકર ભગવાનના પોઠિયા જેવું કે ત્રણ વાર નાવું ને એક વાર ખાવું, આગળ બોલતા ગયા ભૂલી ગયા, ત્રણ વાર ખાવું ને એક વાર નાવું, એટલે એમ આપણે વધારતા ગયા. પણ ખેડૂતનું ઉત્પાદન મળતા ગયા એટલે કર્યું, પણ ખેડૂત ડાયો છે, ઉત્પાદન મળ્યું પણ જમીનની કન્ડિશન બગડી. અને આજે પરિસ્થિતિ એવી છે, હું બહુ જાહેર એક સ્ટેજ ઉપરથી આપને કહું છું, જો આની આ પરિસ્થિતિ રહી તો 2040માં આપણી જમીન ટાઇલ્સ બની જશે, એક ટીપુ જાણી જમીનમાં નહીં જાય. કોરોનેશન નહીં તો જીપ્સમ ડીએપી યુરિયા જમીન હાર્ડ થતી ગઈ, પાક ઉપર દવા છાંટતા ગઈ, વાતાવરણ બગડતા ગયા, એટલે પ્રકૃતિ બાયોડાયવર્સિટી છે એ આખી ચેન્જ થઈ ગઈ. એટલે બાયોડાયવર્સિટીના માધ્યમથી હું આપને કહું છું કે પ્રાકૃતિક ખેતી એમાં ઝીરો બજેટ ખેતીને પણ ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ સારું અને મીઠું ઉત્પાદન મેળવી શકે,
1: અને તો જૈવ વિવિધતા જળવાશે. મને એવું લાગે કે જાત જાતના જેટલા કહીએ છીએ એટલી વનસ્પતિઓ ઉગી શકશે તો જ જો જમીન સાચી હશે. તો સાચી વાત છે મંડી સાહેબ, આપણે ઘણી બધી સરસ ચર્ચામાં કરી રહ્યા છે, પણ હવે જૈવ વિવિધતાના જતનથી લોકોનું આરોગ્ય સુધારવામાં મદદ મળે આવી ખેતીથી?
0: યસ,
1: કારણ કે લોકોનું આરોગ્ય
0: આખરે તો પ્રશ્ન ત્યાં આવવાનો છે. આપણી આગળ કરોડો રૂપિયા છે, પણ પહેલું સુખતે
1: જાતે ન રહ્યા,
0: પહેલું સુખતે જાતે ન રહ્યા. હું તો ત્યાં સુધી દાખલા સાથે કહું કે મારી આગળ, માનો કે કોઈ વ્યક્તિ આગળ 10 કરોડ રૂપિયા છે, રામ બોલો ભાઈ રામ થઈ ગયું, તો એ 10 કરોડ 1.5 કરોડ નાળિયેરની જગ્યાએ ટીંગાડીને લઈ જઈ શકાશે?
1: સવાલ નથી.
0: તમારું જો શરીરનું તંદુરસ્ત હશે તો તમને સારો ખોરાક હશે, અને સારો ખોરાક હશે તો તમારું તંદુરસ્તી, એટલે ઝેર મુક્ત ખોરાક તમે ખાશો તો જ તમારી તંદુરસ્તી હશે, અને જો સારી તંદુરસ્તી હશે તો જ તમે લાંબુ આયુષ્ય ભોગવી શકશો અને તમારા સંસાધનોનો ઉપયોગ કરી શકશો. એટલે બાયોડાયવર્સિટી આખરે પોઈન્ટ એ માણસની તંદુરસ્તી સાથેનો પોઈન્ટ છે, અને એમાં તમામ જીવો એકબીજાના સંપર્કમાં રહી
1: અને
0: કડીરૂપ
1: સારી રીતે. એટલે આપે તો મરી ગયેલી વાત કરી, પણ હું માનું કે જીવતા હોય ને એને અન્નળીનું કેન્સર થયું, ખાઈ તો શકવાનું નથી,
0: તો કહેવાનું
1: એની પાસે ગમે એટલા કરોડો રૂપિયા શું
0: કરવાના, શું કરવાના. એટલે કહેવાનો અર્થ એ છે કે છેવટે માણસે, પેલા કહેવત હતી કે શરીર હાંચવા માટે દેવું કરીને પણ ઘી પી
1: લે,
0: કહેવત હતી. આપણા ઘરડા છે ને બહુ હોશિયાર હતા, માણસની તાકાત માણસની શરીરની સૌષ્ઠવતા જો સારી છે તો તમામ રોગો તમારીથી દૂર રહેશે.
2: બરાબર છે,
0: એટલે મેઇન અગત્ય.
2: બરાબર છે, આપણો જૈવિક વિવિધતાનો જતન કાર્યક્રમમાં મેઇન ઉદ્દેશ અત્યારે પાછું બીએમસી બનાવી રહ્યા છે આપણે, કે એમાં બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટી એટલે ગામના લોકો ભેગા થઈ અને આ એક કમિટી બનાવે છે, અને એમાં પછી આપણી વનસ્પતિ હોય, આપણા પશુ પક્ષીઓ, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાને સાચવી રહ્યા છે. તો દરેક જૈવ વિવિધતાના વ્યવસ્થાપન સમિતિ બીએમસીમાં એક સ્થાનિક વૈદ્ય હોય, એક મહિલા હોય છે, પરંતુ તેમાં શું પ્રાકૃતિક ખેતીના તજજ્ઞને રાખવાથી ફાયદો થાય ખરો?
0: બહુ બહુ સરસ પ્રશ્ન છે. મૂળ જે માણસનો ખોરાક છે, સવારમાં ઉઠે દૂધથી માંડીને રાત્રે સુવે ત્યાં સુધી દૂધ, દિવસ દરમિયાન એને ખોરાક જોઈએ, અને ખોરાક ખેતી દ્વારા થાય છે, ગાય દ્વારા દૂધ મળે છે.
1: બરાબર,
0: તો ગાય દ્વારા એટલે પશુપાલન અને ખેતી આ બે એક એવા વ્યવસાય છે કે જે માણસના તંદુરસ્તી સાથે અથવા બાયોડાયવર્સિટી સાથે સીધા સંપર્કમાં છે. આપણે વૈદ્યનો ઉલ્લેખ કર્યો તો પહેલા, અત્યારે આપણે ડોક્ટરો છે, પેલા તો ગામડામાં વૈદ્ય જ હતા. આપણે કહેવત સાંભળી છે કે શબ્દર્દ કી એકી દવા લ્યો પાસેર ને પાડો. ગામડાઓમાં હાવ અભણ માણસો હતો પણ અનુભવ દ્વારા, પ્રાકૃતિક ખેતીની પણ અનુભવ દ્વારા દેશી ઓસડિયાથી તમારી તંદુરસ્તીનું રહસ્ય સાચવતા હતા. બહેનો આ ખેતી ને પશુપાલન સાથે સીધા સંપર્કમાં છે,
1: બિલકુલ,
0: એટલે બહેનોને રાખતા હતા. પણ ખેતી ને પશુપાલનના જો વ્યક્તિ આમાં હોય તો આ બાયોડાયવર્સિટીનું જે અત્યારે કમિટી છે એમાં જો ખેતી

0: પશુપાલનને લગતા એકાદ વ્યક્તિ હોય અને એમાં પાછી રાસાયણિક ખેતી કરતા નહીં ને તો બાયોડાયવર્સિટીની ચેઇન
1: કોઈ અર્થ જ નથી.
0: તો પ્રાકૃતિક ખેતી કરતા હોય અથવા ઝેરમુક્ત ખેતી કરતા હોય અને જે ગાય રાખતા હોય એવા ખેડૂતને આ કમિટીમાં રાખવા હોય તો સોનામાં સુગંધ ભળે એવું મારું માનવું છે.
1: બિલકુલ સાચી
2: વાત, બરાબર છે.
1: એટલે આ વાત તો મુદ્દો મને એવું લાગે છે કે ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ પણ આપનું સૂચનને જરા ગંભીરતાથી વિચારશે.
0: જી સર,
1: કારણ કે એમાં જે તે વસ્તુઓનું ઉત્પાદન થાય છે એ છેવટે તો સમાજને મળવાનું છે અને એ જૈવ વિવિધતા જેટલી સચવાશે એટલા એના પોષણ પણ એટલા વિવિધતા રહેવાની છે. હવે આપણે ત્યાં જૈવ વિવિધતા ભરપૂર છે એમ કહીએ છીએ ઘણી વખત, તો કેટલીક કહેવતોમાં તેમ કહેવાય છે કે વી આર લિવિંગ ઇન પુઅર કન્ટ્રી ઓફ રીચ ડાયવર્સિટી.
0: જી,
1: એટલે આપણી પાસે દેશ આપણો ગરીબ છે એટલે મૂડીને કારણે કે મૂડીનો અભાવ છે, તો ઓછા ખર્ચે આરોગ્ય જાળવવામાં સરકારને આપણી બાયોડાયવર્સિટી કે આ સજીવ ખેતી કઈ રીતે મદદરૂપ થઈ શકશે?
0: બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતા, ભારત એક એવો દેશ છે કે વિશ્વમાં પ્રકૃતિને લગતા સંસાધનોનો જો સંપૂટ હોય તો ભારત દેશ છે. એમાં રણ પણ છે અને જંગલ પણ છે, એમાં દરિયો પણ છે. એટલે કહેવાનો અર્થ છે તમામ કુદરતી સંસાધનો મેક્સિમમ છે. માનો આપણે હમણાં ગયા વખતે થોડી ચર્ચા ખેર પેલા ઊંટની થઈ હતી, ચેર વૃક્ષની થઈ હતી, જંગલની થઈ હતી, પણ એની જાળવણી અને જાળવણીમાં આ માનો કે એક સોનાનો ચેઇન છે એમાં કડીઓ છે, એક કડી તૂટી જાય તો સોનાનો ચેઇન તૂટી જાય. એમ જંગલ એકલું ખાલી ગીર નહીં, માનો કે ફોરેસ્ટની વાત નથી કરતો, જંગલ સિવાય પણ માણસનો આમાં રોલ છે. પ્રકૃતિનો માનો કે આકાશમાં ઓઝોન થ્રી O3 નું પણ તૂટે તો પણ એ તકલીફ છે. તો આખી આખી જે સૃષ્ટિ છે એ સૃષ્ટિના તમામ પાસા આપણી આગળ ખૂબ સારી રીતે સચવાયેલા છે, પણ એ વધુ સારી રીતે સચવાય અને એનો રિયલમાં બાયોડાયવર્સિટીમાં એનો ઉપયોગ થાય તો અને તો જ આ પ્રાકૃતિક ખેતી એમાં ઉપયોગી થઈ શકે.
1: કારણ કે અત્યારે શું છે કે જૈવ વિવિધતા જેમ ઘટતી ગઈ, પોષક તત્વો ઘટતા ગયા, એટલે અત્યારે હોસ્પિટલો પાછળ તો અબજો રૂપિયાનો ખર્ચો છે, સરકારને પોતાને પણ દવાઓ પાછળનો ખર્ચો છે,
0: જી
1: આવા બધા જ ખર્ચા, એટલે એને કારણે જે કેટલાક વિકાસના અથવા તો લોકોની સુખાકારીના બીજા કામો થઈ શકતા જ નથી. લોકો જાણે પ્રાકૃતિક એટલે જૈવ વિવિધતાથી દૂર ગયા, પ્રાકૃતિક જીવનથી દૂર ગયા, એને કારણે બીમારીઓને કારણે પછી વિકાસ પણ અટક્યો. કારણ કે નાની ઉંમરે છેક 10-12 વર્ષના છોકરાને જો અત્યારે ડાયાબિટીસ હોય કે આંખોની તકલીફ થઈ હોય તો એ કદાચ આના કારણે જ છે ને, જૈવ વિવિધતાનો આપણો ઘટાડો થયો એના કારણે જ હશે ને.
0: સાહેબ બહુ સરસ પ્રશ્ન તમે કર્યો. તમે વિચાર કરો, એક હું ખાલી દાખલો દઉં, યુરિયા ડીએપી નો મિનિમમ અત્યારે યુરિયા ડીએપી બધું આપણે ત્યાં નથી બનતું, આપણે વિદેશથી આયાત કરીએ. સાહેબ 10,000 કરોડ રૂપિયા. હવે જો તમે વિચાર કરો બાયોડાયવર્સિટી થી જો પ્રાકૃતિક ખેતી અથવા દેશી પદ્ધતિથી ખેતી કરો તો આપણે યુરિયા ડીએપી નો ખર્ચ ઘટાડી
1: શકીએ.
0: અચ્છા, એ ખર્ચ બંધ થયો એટલે આપણા ખોરાકમાં શુદ્ધતા વાળો ખોરાક આવ્યો એટલે આપણે તંદુરસ્ત બન્યા, તો 1,000 કરોડ રૂપિયા જે હોસ્પિટલમાં ખર્ચ છે, માણસની તંદુરસ્તી નાના બાળકથી માંડીને વૃદ્ધ સુધી બધા તંદુરસ્ત રહે છે, તો માનસિક તંદુરસ્તીને કારણે બીજા જે પ્રશ્નો છે જે સંલગ્ન આપણને અત્યારે સીધા સંપર્કમાં નથી દેખાતા, સામાજિક સંબંધો, માનો કે દૂષણો છે, આપઘાત છે, એવા ઘણા સાયકોલોજીકલ છે, એ તંદુરસ્ત ખોરાક હશે તો એ દૂષણો પણ ઘટશે. તો કહેવાનો અર્થ એક બાયોડાયવર્સિટી અથવા એક વસ્તુથી ભગવાને આપણને જે સંસાધનો આપ્યા છે એ ખૂબ સારી રીતે આપણે એને વિકસાવી શકશું. અને આપણો જે પ્રશ્ન છે કે જે કરોડો રૂપિયા આપણે હુંડિયામણ દઈએ છીએ અથવા કરોડો રૂપિયા જે ખર્ચ કરીએ છીએ અને આપણે જે ઝેરવાળું ખાઈએ છીએ એનાથી આપણે મુક્ત, એટલે બહુ સાચી બાબત છે.
2: એટલે હમણાં જ ની જ વાત કરું છું કે આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી કાલોલ ગયા અને ત્યાં એમણે એક આ રીતે પરિસંવાદ રાખ્યો ખેતીનો, કૃષિ ઉપરનો. તો એમાં એમણે એમ જ કીધું કે કેન્સર છે, કિડની ફેલ થવાના કારણો છે, કે તમને હાર્ટ એટેક આવવાના કારણો છે, બધા જ કારણો રાસાયણિક ખાતર છે કે છે.
0: મેડમ, આપને જાણ માટે કહું કે એ કાર્યક્રમ હાલોલનો હતો, પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી હાલોલ, જે વિશ્વની પ્રથમ પ્રાકૃતિક યુનિવર્સિટી છે. સાહેબ પોતે ગવર્નર સાહેબ આના મુખ્ય પ્રણેતા છે.

0: તે ખેતીમાં
1: આપણે ગર્વ લેવો પડે કે ગુજરાત રાજ્યના મહામહિમ આચાર્ય દેવવ્રત સાહેબ પોતે ગાંધીનગરથી બાય ટ્રેન વડોદરા આવ્યા, વડોદરાથી બાય બસ એસટી નોન એસી ગાડીમાં હાલોલ આવ્યા, હાલોલથી સાયકલ દ્વારા બપોરના 1 વાગે કેમ્પસમાં આવ્યા. કેમ્પસમાં શ્રોતા તરીકે એક પ્રાકૃતિક કૃષિનો એક મારે ત્યાં સેન્ટર છે એટલે હું હતો. બપોર પછીના ટેકનિકલ સેશનમાં પણ મારું લેક્ચર હતું.
2: બરાબર,
1: આપ તદ્દન સાચા છો. એમણે બહુ ભાર દઈને,
2: બહુ જ ભાર દઈને કહ્યું
1: કે જે તમે હમણાં વાત કરી કે આપણે ખૂબ બહારથી હુંડિયામણ આ બધી દવાઓ ખરીદવા, રાસાયણિક ખતરોનો ખર્ચ થાય છે, હોસ્પિટલોમાં ખર્ચ થઈ છે, આપણે જો પ્રાકૃતિક ખેતી એમણે વજન દઈને વારંવાર અને ઇન પ્રેઝન્સ ઓફ હંડ્રેડ્સ ઓફ સાયન્ટિસ્ટ અને ચારેક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એના સાયન્ટિસ્ટો 450 થી અપ સાયન્ટિસ્ટો હતા, તો બધાની વચ્ચે આપ જે જણાવો છો એ રીતે એમણે કર્યું. અને એમની મુહિમ એટલી પાવરફુલ છે કે આવનારા સમયમાં આખો દેશ એમની આ વિચારધારા ઉપર ખૂબ આગળ વધી રહ્યો છે અને ગુજરાત ત્યારે એમાં પાયોનિયર
2: છે. કાર્યક્રમમાં બહુ સરસ ચર્ચા રહી છે અત્યાર સુધીમાં. સર, જતા જતા અમારા શ્રોતા મિત્રોને આપ પણ સંદેશ રૂપે કંઈક કહો.
1: હું આપને બધાને એક જ કહું છું કે દેશી બીજ, શબ્દ વજન દઈને કહું, દેશી બીજ, દેશી ગાય અને ઝેર મુક્ત ખેતી અને ઓછા ખર્ચે ખેતી, આ આપણો જો ગોલ હશે તો આ ગોલ આપણી તંદુરસ્તી, આપણું ઉત્થાન અને બાયોડાયવર્સિટી, અત્યારે જે આખું આપણું જે એટમોસ્ફિયર છે એ તમામ સમૃદ્ધ છે બાયોડાયવર્સિટી, પણ એનું જતન કરવું હશે તો આટલી વસ્તુ જોશે જોશે જોશે. અસ્તુ,
2: ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ માહિતી રહી,
3: ખૂબ સરસ માહિતી મળી સાહેબ. આજે તો બધાને ખૂબ મળી. ધન્યવાદ,
2: ધન્યવાદ.
4: મિત્રો, હાલોલમાં યોજાયેલા પ્રાકૃતિક ખેતી વિશેના કાર્યક્રમમાં આપણા માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તો રસાયણોના ઉપયોગને પાપ જ ગણાવ્યું હતું.
5: ये जितने भाई यहाँ स्टाल लगा करके बैठे ना प्राकृतिक खेती करने वाले, आप इन सब से मिलो, इनके खेतों में जाकर के देखो, और जो यूनिवर्सिटी हरोल में है प्राकृतिक यूनिवर्सिटी, आप वहां जाकर उनके खेतों को देखो. पूरे देश के अलग अलग भागों से वैज्ञानिक वहां आए थे और प्राकृतिक खेती पर ही चर्चा हुई थी, और उन सभी वैज्ञानिकों ने माना कि प्राकृतिक खेती बहुत बड़ा साइंस है, इससे उत्पादन कम नहीं होता, इसमें खर्चा भी नहीं होता और धरती की गुणवत्ता बढ़ जाती है. अभी मेरे से पहले जगनेश भाई पटेल, जिनको पिंटू भाई के नाम से जानते, आज सवेरे, अब हम ये जो बराबर में खेत है ना, ये जो दिखाई दे रहा है, ये पिंटू भाई का है, जगनेश भाई का खेत है, जो अभी बोल के गए क्यों. आज सवेरे उनके खेत को मैं देख करके गया और हमने देखा अलसिया, आज रात भी अलसिया ने इनके खेत में काम किया. इतनी 40-45 डिग्री टेम्परेचर में हमारा अलसिया इसमें काम कर रहा, इनके पूरे खेत में हर पेड़ में अपनी रंगत है. और सवेरे मैंने इनकी गाय का दूध दोहा अपने आप, और आज इन वाला काम मैंने किया, इनके खेत में हल भी मैंने चलाया, इनकी गाय का दूध भी मैंने दोहा, और दूध ही नहीं निकाला, इनका दूध साइकिल पे लेके मैं डेयरी में बेचने के लिए भी गया. आज इनका दूध डेयरी पर मैंने पहुंचाया. तो ये सब मैंने इसलिए किया कि आप खेडूत अपने आप में गर्व महसूस करो. मैं भी खेडूत हूँ, आप भी खेडूत हैं. कृषि का व्यवसाय दुनिया में सबसे पवित्र है. कल रात को मलाव गांव के लोगों के बीच में भी मैंने कहा, प्राचीन भारत में उत्तम खेती, मध्यम व्यापार, निकृष्ट चाकरी बोलते थे. सबसे उत्तम काम खेती करना. क्यों उत्तम है? क्योंकि किसान उसमें मेहनत का पसीना

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સાંજના 7 જવા થઈ રહ્યા છે. રજૂ કરીએ છીએ હિન્દી ગેરફિલ્મી ગીતો, પણ તે પહેલાં લઈએ વિજ્ઞાપન વિરામ.
1: હીટ સ્ટ્રોક થી બચવાની, ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ

0: પ્રમાણમાં પીવું. લુ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લુ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: આકાશવાણીના ગૌરવશાળી તથા ભવ્ય 10 વર્ષની ઉજવણીના અવસરે પ્રસ્તુત છે શ્રી રાજેશ જૈન નિવૃત્ત એડીજીનો શુભેચ્છા સંદેશ.
2: આકાશવાણી સંસ્થાન પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટિંગ કે 90 વર્ષો કી યાત્રા શીઘ્ર હી પૂર્ણ કરને જા રહા હૈ ઓર બડે હી હર્ષ કી અનુભૂતિ હોતી હૈ કે ઇસ સેવા કાલ મે હમારે આકાશવાણી કે અહેમદાબાદ કેન્દ્રને અપના વિશિષ્ટ યોગદાન દિયા હૈ, અત્યંત મહત્વપૂર્ણ યોગદાન દિયા હૈ ઓર એક વિશિષ્ટ પહેચાન પૂરે નેટવર્ક મે સ્થાપિત કી હૈ. મુજે બહોત ગૌરવ કી અનુભૂતિ હોતી હૈ ઓર મે અપને આપકો બહોત સૌભાગ્યશાલી માનતા હું કે મુજે આકાશવાણી અહેમદાબાદ કી ઇસ ગૌરવશાલી વિકાસ યાત્રા કા સાક્ષી બનને કા મોકા મિલા, સાચીદાર બનને કા મોકા મિલા. જબ મેં 2003 મે વહાં પદસ્થ હુઆ ઓર 2003 સે 2007 તક મેને આકાશવાણી સ્ટાફ કે અત્યંત પ્રતિભાશાલી કર્મચારીઓ કે સાથ કામ કિયા. વહાં કા સ્ટાફ ન સિર્ફ બહોત ટેલેન્ટેડ મેને પાયા બલ્કિ હમેશા પૂરી ક્ષમતા સે ઉન્હોને અપના બેસ્ટ દેને કા પ્રયાસ કિયા ઓર અપના પ્રોડક્ટિવ કન્ટ્રીબ્યુશન કેન્દ્ર કો દે સકે ઇસ દિશા મે કામ કિયા. और यही कारण है कि आज हम देखते हैं कि पूरे आकाशवाणी नेटवर्क में आकाशवाणी अहमदाबाद को एक विशिष्ट जगह प्राप्त हुई है, एक विशिष्ट मकाम हासिल हुआ है और इसका श्रेय हमारे आकाशवाणी अहमदाबाद के उन सभी साथियों को जाता है जो या तो पूर्व में या अभी आकाशवाणी अहमदाबाद परिवार का हिस्सा बने रहे. तो आप सभी को इस मुबारक मौके पर बहुत बहुत बधाई, बहुत बहुत शुभकामनाएँ और ईश्वर से प्रार्थना है और आप सभी को शुभकामनाएँ हैं કે આપ પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટિંગ કે દિશામાં કામ કરતે હુએ કેન્દ્ર કો ઓર ભી વિકાસ કે નયે નયે આયામ સ્થાપિત કરને કે લિયે અપના મેક્સિમમ યોગદાન દે તાકી જનતા કી જો હૈ હમસે જો અપેક્ષાએં હૈ પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટિંગ કા દાયિત્વ નિભાતે હુએ ઉનકી હમ પૂર્તિ કર સકે. તો યે બહોત બહોત શુભકામનાએં ઓર બહોત બહોત ધન્યવાદ.
3: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
4: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
4: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
1: હિન્દી ગેરફિલ્મી ગીતોના કાર્યક્રમમાં સામણીએ જગજીત સિંઘ અને ચિત્રા સિંઘના સ્વરમાં આ ગીત.

0: એ હતા જગજીતસિંહ અને જીતરાજ સિંહ. આ સાથે જ હિન્દી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. બરાબર 7:10 પ્રાદેશિક સમાચાર અપાશે.
1: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
2: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
1: અને લાઇટ બિલ ના
2: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
1: અરે

0: હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
1: હા હા, પાકો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
2: હર ઘર સૂર્યઘર.
3: બેન, નોકરી મળી ગઈ.
4: અરે વાહ, અભિનંદન. હવે બહુ બધી શોપિંગ.
3: હા, નવો મોબાઈલ, જીન્સ, જેકેટ.
4: ખૂબ રાજકુમાર, સેલરી ની પહેલા જ ખર્ચા.
3: ઇન્સ્ટન્ટ લોન પણ તો મળે છે.
4: પહેલા બજેટ બનાવતા શીખ, પછી ખર્ચો કર.
3: પણ બેન,
4: જો કમાણીનો એક ભાગ હંમેશા બચાવવો, પણ પાર્ટી દેવાથી નહીં બચે તું.
3: હા બેન, પાર્ટી મારી, બજેટ તમારું.
4: અચ્છા,
5: આરબીઆઈ કહે છે,
6: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
7: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં રક્તપિત્ત નિર્મૂલન માટે આવતીકાલથી લેપ્રસી કેસ ડિટેક્શન કાર્યક્રમ હાથ ધરાશે. રાજ્યના 8 વરિષ્ઠ આઈપીએસ અધિકારી 11 અને 12 જૂને સરહદી ગામોની મુલાકાત લેશે. સુરતમાં ભૂગર્ભ ટાંકીમાં સફાઈ કરવા ઉતરેલા 4 કર્મચારીઓના મોત. રાજ્યભરમાં આજે જીપીએસસીની વર્ગ 1 અને વર્ગ 2ની પ્રાથમિક પરીક્ષા યોજાઈ ગઈ. વિશ્વ યોગાસન રમતગમત ચેમ્પિયનશીપમાં ભારતે કુલ 30 ચંદ્રકો સાથે પ્રભુત્વ જાળવી રાખ્યું. સમાચાર વિગતવાર. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્ત નિર્મૂલન માટે આવતીકાલથી 30 જૂન સુધી રાજ્યવ્યાપી લેપ્રસી કેસ ડિટેક્શન કાર્યક્રમ હાથ ધરાશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે 12 પ્રાયોરિટી જિલ્લાઓના 98 તાલુકા વોર્ડમાં 15,941 ટીમો દ્વારા અંદાજે 2 કરોડથી વધુ નાગરિકોની તપાસ કરાશે, જ્યારે અન્ય 22 જિલ્લાઓના 175 તાલુકા વોર્ડમાં 8 થી 18 જૂન સુધી સ્ક્રીનિંગ કરાશે. નાગરિકોને આ રોગના લક્ષણો વિશે માહિતગાર કરી જનજાગૃતિ ફેલાવાશે. ઝુંબેશ દરમિયાન નિયત કરેલા વિસ્તારોમાં તપાસ માટે જાહેર રજાઓ અને મમતા દિવસ સિવાય આશા બહેનો અને પુરૂષ સ્વયંસેવકોની વિશેષ ટીમો જોડાશે. સર્વે દરમિયાન જો કોઈપણ વ્યક્તિમાં રક્તપિત્તના શંકાસ્પદ લક્ષણો જણાશે તો આરોગ્ય ટીમો દ્વારા તેમને ત્વરિત નિદાન અને સારવાર અર્થે નજીકના આરોગ્ય કેન્દ્ર મોકલી આપવામાં આવશે. રાજ્યના 8 વરિષ્ઠ આઈપીએસ અધિકારી 11 અને 12 જૂને પાકિસ્તાન સરહદને સ્પર્શતા 16 ગામોની મુલાકાત લેશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ મુલાકાત દરમિયાન અધિકારીઓ દુર્ગમ વિસ્તારોના પોલીસ જવાનો અને ગ્રામજનો સાથે સંવાદ કરશે. રાત્રિ સભા, બોર્ડર પેટ્રોલિંગનું નિરીક્ષણ જેવા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા અને સમીક્ષા કરશે. આ અંગે સાંભળીએ એક અહેવાલ.
8: આ વિશેષ કાર્યક્રમ અંતર્ગત એડીજીપી વાબંગ જમીર વાવથરા જિલ્લાના આસરગામ અને રાજણા ગામની મુલાકાત કરશે. આ ઉપરાંત એડીજીપી અજયકુમાર ચૌધરી કચ્છ પૂર્વ જિલ્લાના સિરાનીવાડ અને જટાવાડા ગામ, આઈજી બીપી નાહિરે પાટણ જિલ્લાના ધોકવાડા અને ચારણકા, ડીઆઈજી એએમ મુનિયા વાવથરા જિલ્લાના રાડોસણ અને ગોલબ ગામની મુલાકાત લેશે. આ ઉપરાંત કચ્છ પશ્ચિમ જિલ્લામાં ડીઆઈજી કેએન ડામોર જૂના અને ડેઢિયા ગામ, ડીઆઈજી ડોક્ટર લીના પાટીલ ઉધમો અને પટાગર, એસીપી આરટી સુસરા પુરાંજપુર અને ગુનાઉ તથા ડીઆઈજી સુધા પાંડે દિનારા અને ભીતારા મોટા ગામોની મુલાકાત કરી રાત્રિ રોકાણ કરશે. આ મુલાકાતનો હેતુ રાજ્યની આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષાને વધુ અભેદ બનાવવા તેમજ સીમાવર્તી વિસ્તારોના નાગરિકોની સુખાકારી સુનિશ્ચિત કરવાનો છે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
7: રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે જાહેર કરેલા 4 ઉમેદવારો આવતીકાલે ઉમેદવારી નોંધાવશે. તે અગાઉ આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપના ધારાસભ્યોની મહત્વની બેઠક મળી હતી. બેઠકનો હેતુ રાજ્યસભાના ઉમેદવારો સાથે ધારાસભ્યોનો પરિચય કેળવવાનો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણી માટે રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસી પરમાર અને જીતેન્દ્ર કણઝારીયાના નામની જાહેરાત કરવામાં આવી છે. સુરતમાં ભૂગર્ભ ટાંકીમાં ઉતરેલા 4 સફાઈ કર્મચારીઓના મોત થયા. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું કે ટાંકીની અંદર ઝેરી ગેસના કારણે શ્રમિકોનો શ્વાસ રૂંધાયો હતો અને ગૂંગળામણના લીધે તેઓએ જીવ ગુમાવ્યા હોવાની આશંકા છે. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ચારેયને બહાર કાઢ્યા હતા. આ અંગે ડીસીપી આલોક કુમારે વધુ માહિતી આપી.
9: તીન લેબર હૈ ઓર એક કંપની કા સુપરવાઇઝર હૈ વો યહાં પે સફાઈ કરને કે લિયે યહાં પે ગયે ઉસમે સબસે પહેલે એક લેબર ઉસકે અંદર ટેન્ક કે અંદર ગિર ગયા જો બેભાન હો ગયા તો બાકી ઉનકો દેખને કે લિયે ગયે જો નિકાલને વાલે થે વો ભી ઉસમે બેભાન હો ગયે ફિર સુપરવાઇઝર ને ફાયર કો કોલ કિયા જબ તક ફાયર કી ટીમ પહોંચી તો તબ તક સુપરવાઇઝર ભી ઉસ ટેન્ક મે જાકે ગિર ચુકા થા ટોટલ 4 લોગો કી મરને કી બાત ઇસમે સામને આઈ હૈ પ્રિલિમિનરી યે પતા ચલા હૈ કી જો સીસીટીવી ફૂટેજ દેખા હૈ ઉસમે કોઈ ભી સેફ્ટી ઇક્વિપમેન્ટ નહીં પહેના ગયા થા.
7: રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસી

ના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર ખાતે યોજાયેલી બે દિવસીય કાર્યશિબિરનો આજે સમાપન સમારોહ યોજાઈ ગયો. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્યમંત્રી પ્રવીણ માળીની અધ્યક્ષતામાં યોજાયેલા સમાપન સમારોહમાં શ્રી મોઢવાડિયાએ જણાવ્યું કે ગુજરાતને પ્રદૂષણ મુક્ત બનાવવામાં જીપીસીબીની ભૂમિકા સૌથી નિર્ણાયક છે. જીપીસીબી બોર્ડના અગ્રસચિવ વિનોદ રાવે જણાવ્યું કે પર્યાવરણના નિયમોનું પાલન કોર્ટના આદેશથી થાય તેના કરતાં આપણે સ્વેચ્છાએ કરીએ તે વધુ જરૂરી છે. આ સમાચાર આકાશવાણીના અમદાવાદ.

0: રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં આજે હળવા વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. આજે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. બીજી તરફ રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની સંભાવના હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું.
1: मैक्सिमम टेम्परेचर्स की बात करें तो 24 घंटे में हमारा जो हाईएस्ट आया है गुजरात में वो 41.5 अहमदाबाद में आया है और अगले 7 दिनों के लिए कोई विशेष बदलाव होने की उम्मीद नहीं है. मैक्सिमम टेम्परेचर्स में मछुआरों के लिए कोई विशेष वार्निंग नहीं है, लेकिन टिप प्रेशर ग्रेडियंट की वजह से हवाएं तेज चल रही हैं जिनकी स्पीड करीब 15 से 20 गस्टिंग 25 नॉट हो सकती है दोनों ही नॉर्थ गुजरात कोस्ट और साउथ गुजरात कोस्ट में.
0: રાજ્યભરમાં આજે ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસીની વર્ગ 1 અને વર્ગ 2ની પ્રાથમિક પરીક્ષા યોજાઈ ગઈ. 19 જિલ્લાઓમાં 323 કેન્દ્રો પર 60,000થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી. જૂનાગઢ જિલ્લામાં યોજાયેલી પરીક્ષા દરમિયાન 18 કેન્દ્રમાં 4,249 ઉમેદવારો હાજર રહ્યા. આ પરીક્ષા અંતર્ગત ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, મુલકી સેવા વર્ગ 1 અને 2, નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2, મદદનીશ વન સંરક્ષણ પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2 તેમજ હિસાબી અધિકારી વર્ગ 1 અને 2ની કુલ 268 જગ્યાઓ ભરવામાં આવશે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણનો દરિયાકાંઠો હવે મિની ગોવા તરીકે ઉભરી રહ્યો છે, ત્યારે આજે કેન્દ્ર શાસિત પ્રદેશની મુલાકાતે આવેલા પ્રવાસીઓએ દરિયાકિનારા, પર્યટન, માળખાગત સુવિધાઓ અને તાજેતરના વિકાસની પ્રશંસા કરી.
2: परसों जो मोदी जी यहाँ पर आए थे हमारे देश के वड़ाप्रधान और उन्होंने जो यहाँ का एयरपोर्ट का उद्घाटन किया, बस डेपो का उद्घाटन किया, तो वो देख के लग रहा है कि यहाँ का टूरिज्म अभी पहले से बहुत ज्यादा बढ़ गया है और यहाँ पे जो पीछी से तो यहाँ का भी मतलब विकास अच्छा है. जो राता नाइट शो वगैरह जो है यहाँ पे वो बहुत अच्छा है और हमने भी यहाँ पे खूब एंजॉय किया है. जो मोदी सर ने जो बोला है कि यहाँ पे विद फैमिली आइए, बजट में रहेगा, जो एयरपोर्ट का उद्घाटन किया, वो सब जो उन्होंने बोला वो यहाँ पे आके मैंने देखा, वो सब कुछ मतलब है सही है.
0: અમદાવાદમાં રમાઈ રહેલી પહેલી વિશ્વ યોગાસન રમતગમત ચેમ્પિયનશીપના ત્રીજા દિવસના અંતે ભારતે મેડલ ટેલીમાં કુલ 30 ચંદ્રકો સાથે પ્રભુત્વ જાળવી રાખ્યું છે, જેમાં 24 સુવર્ણ, 5 રજત અને 1 કાંસ્ય ચંદ્રક સામેલ છે, જ્યારે સિંગાપુર 6 ચંદ્રક સાથે બીજા ક્રમે છે. યોગમાં અસાધારણ કૌશલ્ય, શિસ્ત અને શ્રેષ્ઠતાનું પ્રદર્શન કરીને ભારતીય રમતવીરોએ વિવિધ શ્રેણીઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું અને રમતમાં વૈશ્વિક નેતા તરીકે દેશનો દરજ્જો મજબૂત બનાવ્યો. 75 દેશોના 500થી વધુ યોગવીરો આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. 4 જૂનથી શરૂ થયેલી આંતરરાષ્ટ્રીય યોગાસન સ્પર્ધાનો આવતીકાલે અંતિમ દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળતાના 12 વર્ષ પૂરા થયા છે, ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રીના નેતૃત્વમાં વર્ષ 2009માં ગાંધીનગર ખાતે સ્થપાયેલી નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી NFSU સંસ્થાએ માત્ર 14 વર્ષના ટૂંકાગાળામાં ઓક્ટોબર 2020માં ઇન્સ્ટિટ્યૂશન ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ એટલે કે INIનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. પોરબંદર જિલ્લાના 2 ખેલાડીઓને ઇઝરાયેલની નેશનલ ક્રિકેટ ટીમમાં સ્થાન મળ્યું છે. મૂળ બખરડાના અજય ખૂંટી અને પોરબંદરના રાહુલ ઉડેદરાએ આંતરરાષ્ટ્રીય સ્તરે આ સિદ્ધિ મેળવી છે. વિશ્વ પર્યાવરણ દિવસથી વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટ સુધી 34 દિવસમાં 1 કરોડ આદિવાસી વ્યક્તિ દીઠ 1 વૃક્ષ ઉછેરવાની વલસાડ જિલ્લાના ધરમપુરના પીપરોડ હિલ સ્ટેશનથી શરૂઆત કરાઈ છે. 100 બંગાળી બાવળના રોપાણું, પ્રતિકાત્મક વૃક્ષારોપણ સાથે આ મહાઅભિયાન શરૂ કરાયું છે. અમદાવાદના સેલા ખાતે યોજાયેલી પહેલી અમદાવાદ જિલ્લા રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026માં ખાનક શાહ અને નક્ષ પટેલે 2-2 ખિતાબો જીત્યા છે. ખાનકે 17 વર્ષથી નીચેના વયજૂથમાં છોકરીઓમાં જુનિયર સિંગલ્સ અને 15 વર્ષથી નીચેના વયજૂથમાં સબ જુનિયર સિંગલ્સનો તાજ જીત્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં રક્તપિત્ત નિર્મૂલન માટે આવતીકાલથી લેપ્રસી કેસ ડિટેક્શન કાર્યક્રમ હાથ ધરાશે. રાજ્યના 8 વરિષ્ઠ આઈપીએસ અધિકારી 11 અને 12 જૂને સરહદી ગામોની મુલાકાત લેશે. સુરતમાં ભૂગર્ભ ટાંકીમાં સફાઈ કરવા ઉતરેલા 4 કર્મચારીના મોત. રાજ્યભરમાં આજે જીપીએસસીની વર્ગ 1 અને 2ની પ્રાથમિક પરીક્ષા યોજાઈ. વિશ્વ યોગાસન રમતગમત ચેમ્પિયનશીપમાં ભારતે કુલ 30 ચંદ્રકો સાથે પ્રભુત્વ જાળવી રાખ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: Come on boys, let's go practice.
4: અરે ઉભો રે યાર, મારા બેંક અકાઉન્ટમાં ખોટી એન્ટ્રીનો પ્રોબ્લેમ છે.
3: તો બેંકમાં ફરિયાદ નોંધાવ ને.
4: બેંકને લખીને 1 મહિનો થઈ ગયો પણ તેઓ ગૂગલી પર ગૂગલી નાખી રહ્યા છે.
5: તો RBI ના

0: બેંકિંગ લોકપાલને આની જાણ કર.
1: તો હું સમજાવું છું. જેમ ક્રિકેટમાં થર્ડ અમ્પાયર એમ જ આરબીઆઈ નો બેંકિંગ ઓમ્બડ્સમેન. આરબીઆઈ કહે છે જો બેંક તમારી ફરિયાદ નો ઉકેલ એક મહિનામાં ના લાવે તો તમે આરબીઆઈ ની કમ્પ્લેન મેનેજમેન્ટ સિસ્ટમ પર ઓનલાઈન ફરિયાદ કરી શકો છો. આ છે આરબીઆઈ નો તમારી ફરિયાદ ઉકેલવા માટેનો સરળ માર્ગ, એ પણ મફત.
2: આરબીઆઈ કહે છે જાણકાર બનો, સતર્ક રહો.

ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, નિર્માણ અટલ શર્માનું, નિર્માણ સહાય કાનન છાયા તેમજ વિરલ રાવલની. કાર્યક્રમમાં આકાશવાણી રાજકોટનું પ્રદાન રહેશે.

0: વેજાભાઈ, મંજુબેન, જીવીબેન ને હો ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ, રામ રામ.
1: રામ રામ છે કાનજીભાઈ, સૌજીભાઈ, હિતુભાઈ, પશાભાઈ, વાલીબેન, રસીલાબેન, હો ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ, રામ રામ.
2: એ રામ રામ અટલબેન, રામ રામ.
3: વિરલભાઈ, રામ રામ. મજામાં ને?
2: અરે અટલબેન, મજા મજા.
3: હા,
2: મજા તો છે, પણ આ ગરમી છે ને, એટલે પછી થોડીક એની સજાય હોય સાથે સાથે.
3: હા, પણ એમાં છે ને, દરેક વસ્તુમાં હું એમ માનું વિરલભાઈ,
2: હા હા,
3: કઈક ને કઈક સારું છુપાયેલું હોય છે. એટલે ભગવાન એમ કે એક હાથ થી લે ને તો બીજા હાથ થી દેતો જ હોય છે. હવે તમે એમ થાશે કે ભાઈ ગરમીમાં શું છે, જો ગરમીમાં કેરી ખાવા મળે, તરબૂચ ખાવા મળે, શકરટેટી ખાવા મળે.
2: વાહ,
3: હે ને?
2: એટલે તરબૂચ ને શકરટેટી નું નામ સાંભળી તો મજા આવે. એક તો એમાં પાણી નો ભાગે વધારે હોય ને, મીઠાશ હોય.
3: એટલે પ્રકૃતિ ને ખબર છે કે ભાઈ ગરમીમાં મનુષ્યોને આની જરૂર પડવાની છે, એટલે એ પ્રમાણે એ આયોજન કરે.
2: વાહ, બરોબર. એટલે દરેક ઋતુની અંદર છે ને, એ ઋતુમાં દરેક વ્યક્તિને જે અનુકૂળ પડતા હોય એવા ફળો, એવા શાકભાજીઓ, એવી પ્રાકૃતિક વસ્તુઓ કુદરત આપણને સરળ રીતે આપતું હોય છે, આપણને સમજાય છે એ મોડું.
3: હા, પણ મને છે ને અત્યારે એક પ્રશ્ન એ થાય વિરલભાઈ, કે મને ભાવે બહુ આ બધું,
2: બરોબર,
3: પણ અત્યારે બજારમાં જે મળતા હોય છે ને, આપણે વિડીયો કેટલા બધા જોતા હોય છે કે ભાઈ ખોટી રીતે ઇન્જેક્શન નાખીને પકવે છે ને, કૃત્રિમ રીતે એમાં મીઠાશ પેદા કરે છે. એટલે મને આમ થોડુંક ખાતા પહેલા છે ને આમ થોડીક એક શંકા જાય. એટલે મને એમ થાય કે કોઈ ખેડૂત પ્રાકૃતિક રીતે કંઈક એવું ઉત્પાદન કરતા હોય ને, તો એની પાસેથી લેવું મને ગમે.
2: હા, એટલે અટલબેન, આ જે વિશ્વાસ આપણને મળે ને, એ બહુ અગત્યનો હોય છે. નહીંકર અત્યારે બધી જ કોઈ પણ વસ્તુ ખાવા પીવામાં શંકાની દ્રષ્ટિથી આપણે વધારે જોઈએ છે. પણ આપણે ચોરે ઘણા એવા મહેમાને આવે છે, મિત્રો આવે છે, યુવાનો આવે છે, બહેનો આવે છે, તો એવા મિત્રો, એવા બહેનો, એવા યુવાનો આગળથી આપણને ખબર પડે કે એ બધા પ્રાકૃતિક ખેતી કરી અને ઘણી બધી વસ્તુઓ ઉગાડે છે, એટલે આપણને હજી એ હોપ છે, આપણને આશા છે કે હજી આપણને સારી વસ્તુ ખાવા મળશે. અને ચોરે આજે આવી જ કંઈક આપણે વાત માંડવી છે.
3: વાહ ભાઈ વાહ, ખાવા મળવાના છે કે ખાલી વાતો?
2: પેલા તો વાતો કરીએ, પછી આપણે એની વાડીએ ખાવા જાશું. એટલે તરબૂચ અને શક્કરટેટીની ખેતી વિશે વાત કરવાની છે. અને વાત કરવા માટે દિનેશભાઈ હાંડા, કે જેઓ યુવાન છે, ખેડૂત છે અને જસદણ તાલુકાના કનેસરા ગામના

0: પત્ની છે,
1: અચ્છા.
0: એ ખાસ જોરે આજે આપણા મહેમાન થયા છે, અને એમની સાથે વિષય નિષ્ણાંત કહી શકાય એવા નીતિનભાઈ અગ્રાવત, કે જેઓ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર જસદણના પ્રોગ્રામ કોઓર્ડિનેટર છે અને ખેતી નિષ્ણાંત તરીકે વર્ષોથી કામ કરે છે.
1: અચ્છા.
0: તો આ બંને મિત્રો ખાસ તો ચોરે આવ્યા છે, તો સૌથી પહેલા અટલબેન બેયનું સ્વાગત કરીએ, બેયને કહીએ
1: રામ
0: રામ
1: રામ
0: રામ
1: રામ
0: રામ.
1: રામ રામ. નીતિનભાઈ, તમે આમને લઈને આવ્યા છો દિનેશભાઈને, તો પહેલાં તો
0: જી
1: એમનો તમે કેટલા વર્ષથી ઓળખો છો અને એમનો થોડોક પરિચય આપો.
2: બેન, આપણી સંસ્થા પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર આમ તો 32 વર્ષથી જસદણ વિછીયા વિસ્તારમાં કામ કરે છે, અને છેલ્લા 4 વર્ષથી દિનેશભાઈ હાંડા આપણી ફાર્મર ફિલ્ડ સ્કૂલ આરોહણ પ્રોજેક્ટમાં જોડાણા.
1: અચ્છા.
2: હવે બધા આજે ખાલે ખાસ કરીને આત્મનિર્ભર ભારત કે મેક ઇન ઇન્ડિયામાં સ્ટાર્ટઅપ શબ્દ આપણે બહુ પ્રખ્યાત છે, તો અમે વિચાર્યું કે ભાઈ ખેતીમાં સ્ટાર્ટઅપ શા માટે નહીં, અને આવા યુવાન ખેડૂતો જ્યારે આજે ગામડું છોડીને ખેતી છોડીને દૂર ભાગી રહ્યા છે, ત્યારે આવા નવયુવાનો અમારી સાથે જોડાય તો એને પણ એક મોડર્ન આધુનિક સ્વરૂપમાં ટકાઉ ખેતીની અંદર એક સ્ટાર્ટઅપ કરે અને એક સારી ખેતી કરે. તો 4 વર્ષથી દિનેશભાઈ અમારી સાથે જોડાણા, અને એને આ ટેટી તરબૂચની ખેતીનું સ્ટાર્ટઅપ ગણી શકાય, સરસ મજાનું સ્ટાર્ટઅપ કર્યું.
1: તો આપણે દિનેશભાઈ ને જ પૂછીએ એમને સ્ટાર્ટઅપ વિશે, પણ પેલા અમને દિનેશભાઈ આ કનેસરા ગામ વિશે થોડીક માહિતી આપો.
3: કનેસરા ગામમાં તો માહિતી આપવાની જ ન હોય, છતાંય હું આપું છું કે કનેસરા ગામમાં 7-8 હજારની વસ્તી છે અને એવું ગામ છે. અને કનેસરાની વાત કરવી તો કનેસરા ગામમાં જ્યારે વઢાજામ અને વથલ પદમણીને દેશ વટો દીધો હતો, એ કચ્છ છોડી અને આ બધું આવ્યા હતા, ત્યારથી કનેસરા ગામમાં એને રહેઠાણ કર્યું હતું. અને જ્યારે વથલિયા ડુંગર ઉપર જ્યારે મોરલો બોલે ત્યારે વઢાજામને તેનો દેશ સાંભળ્યો, એટલે વથલ પદમણીએ એને શ્રાપ દીધો હતો મોરને કે આ બધું બોલમાં એમ. એટલે હાલ અત્યારે વથલિયા ડુંગર ઉપર મોર પણ બોલતો નથી શ્રાપના કારણે, એવું મારું ગામ છે.
1: એટલે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ વાળું ગામ છે. અને તમારે કેટલા વીઘા ખેતી છે?
3: મારે 13 વીઘા ખેતી છે.
1: બરાબર. અને પેલા શું કરતા એમાં?
3: પેલા એ ખેતી જ કરતા હતા, પણ પેલા કપાસ મગફળી એવું વાવેતર કરતા હતા. ત્યાર પછી ખેતીમાં જ્યારે મેં થોડોક રસ લીધો અને મને એમ થયું કે ખેતી કરવી છે, એટલે મેં આગળ આગળ જાણી અને બધું જોયું કે ભાઈ આ બધું નફાકારક નથી, આમાં બધું ખર્ચામાં જાય છે. કપાસ માંડવીમાં 6 મહિને પાક થાય છે ત્યારે આપણે આવક થાય છે. અને ત્યાર પછી મેં એવો વિચાર કર્યો કે આપણે હવે ટેટી અને તરબૂચ આવું બધું વાવી, પ્લાસ્ટિક મલ્ચિંગ કરવું અને આધુનિક ખેતી થોડીક અપનાવી તો આપણે આગળ આવી, આવો વિચાર આવ્યો.
0: બરાબર. તો દિનેશભાઈ, તમને આવો વિચાર આવ્યો તો એ વિચાર આવવા પાછળ તમને ક્યાંથી ક્યાંક માર્ગદર્શન મળ્યું હોય, કોકના તરફથી આ વાત મળી હોય કે આવું કંઈક કરાય, તો એના વિશે થોડી વાત કરો કે આવો વિચાર ક્યાંથી આવ્યો અથવા ક્યાંથી આવું તમને શીખવા મળ્યું?
3: વિચારમાં તો હું મારા બેને વીને ત્યાં આટો ગયો હતો, ત્યાંથી એવું મેં જાણ્યું કે તરબૂચ ને એવું વાવે છે, એટલે મેં જોયું બધું જાણ્યું, પછી મને એમ થયું કે આ કરવા જેવું છે. એટલે ત્યાર પછી મેં આવું કીધું મલ્ચિંગ ને ગ્રો કવરથી આપણે ખેતી કરવી છે, એટલે એ કરવી. એટલે ત્યારથી એવો વિચાર આવ્યો કે આ કર્યા જેવું છે અને આ કરવું જોઈએ.
0: બરાબર.
3: એટલે ત્યારથી મેં શરૂઆત કરી.
0: બરાબર. એટલે ઘરના અને તમે બધાએ આમ પારંપરિક ખેતી પહેલા કરતા અને હવે તમે આ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા, તો અત્યારે પ્રાકૃતિક ખેતી કેટલા ભાગમાં કરો છો?
3: અત્યારે 5 વીઘામાં કરું છું.
0: બરાબર.
3: પ્રાકૃતિક ખેતી.
0: બરાબર.
1: તો આજે તરબૂચ અને શક્કર ટેટી છે એની ખેતી વિશે થોડીક વિસ્તૃત માહિતી આપો. કોઈ ખેડૂતને કરવી હોય તો જમીન તૈયાર કરવાથી માંડી અને બીજ ક્યાંથી લેવા, પછી શું શું માવજત કરવી, પિયત અને પછી વેચાણ.
3: એમાં એવું છે, જ્યારે મલ્સિંગ કરવાનું થાય ત્યારે સારી રીતે ઊંડી ખેડ કરી, ઝીણી રોટાવેટર કે અથવા કોઈ પણ રીતે ઝીણી ગોરાળ જમીન તૈયાર કરવી, દેશી સાણિયું ખાતર નાખવું, પાયામાં ખાતર નાખવાનું હોય નાખવું, પછી બેડ તૈયાર થઈ જાય એટલે ડ્રીપ ઉપર નાખી, અને ત્યાર પછી મલ્સિંગનો કાગળ આવે એ ઉપર નાખી, અને બીજનું એવું હોય કે આપણે જાણી અને એમ લાગે કે આ વેરાયટી સારી છે અને આમાં સારું રહેશે એ રીતે એવું બીજની પસંદગી કરી.
1: અને કયા મહિનામાં કરો?

0: કરવાની રોપણી?
1: એ પહેલા મહિનામાં કરી નાખવાની, જાન્યુઆરીમાં.
0: જાન્યુઆરીમાં,
1: હા
0: એટલે આપણે
1: જાન્યુઆરી.
0: ગરમી સુધી ખાવા
1: હા
0: મળે.
1: હા એ તો આપણે નક્કી કરવાનું એમ હોય કે હવે ઉનાળામાં આપણે આટલા દિવસે પાક છે, એ રીતે આપણે અગાઉ જ ઓલું કરી અને વાવવાનું રહે.
0: એટલે કેટલા મહિનાનો પાક છે આ બંને?
1: તરબૂચ છે એ 3 મહિનાનો પાક છે, અને ટેટી છે એ 2 થી 2.5 મહિનાનો પાક છે.
0: બરાબર, એ રીતે આયોજન
1: હા એ
0: કરવાનું.
1: રીતે આયોજન અગાઉ કરવું પડે.
0: અને આમાં જમીન કેવી માફક આવે આ બંને?
1: જમીન ફૂલ ભેજવાળી હોય એ માફક આવે, કારણ કે ટેટીને અને તરબૂચને પાણી જોઈએ, એટલે ફૂલ ભેજવાળી હોય એ જમીન અનુકૂળ છે.
0: બરાબર, એટલે આપે કીધું કે આપણે પેલા રોટાવેટરથી સાફ કર્યું, પછી રેસ્ડ બેડ બનાવવાના,
1: હા
0: બરાબર ને? પછી એમાં મલ્ચિંગ કરીને પછી ચોપી દેવાની,
1: હા મલ્ચિંગ કરીને પછી સોંપી દેવાના.
0: પછી એમાં ખાતર કે એવી કંઈ પોષણની જરૂર પડે ખરી?
1: હા ખાતરની અને એવી બહુ જરૂર પડે, દવા ખાતર. પણ એ છતાંય મને એવો કેવો બીજો વિચાર આવ્યો કે આ જંતુનાશક કરતા ઓર્ગેનિક તરફ થોડુંક જવું પડશે, એટલે હું અત્યારે હાવ ઓર્ગેનિક નથી કરતો, પણ 50%માં છું.
0: બરાબર,
1: અને મારું એવું સપનું છે કે હવે મારે હાવ 100 એ 100% ઓર્ગેનિક અપનાવવું છે, આવું સપનું પણ છે.
0: બરાબર, એટલે એમાં પછી જીવામૃત ને એવું બધું આપવાનું?
1: હા એવું,
0: બરાબર,
1: હા જીવામૃત ને એવું બધું આપવાનું, ખાટી છાશ, ગૌકૃપા અમૃત આ બધું આપવાનું, અને રાસાયણિક ખાતર કરતા જે છાણિયું ખાતર છે એનો વધારે ઉપયોગ કરવો, રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ કરવો, આવું બધું કરવાનું મારી ઈચ્છા છે.
0: બરાબર, તો હવે બીજ ને બધું ક્યાંથી લીધું પછી તમે?
1: બીજ મેં બાજુમાં જસદણ છે ત્યાંથી લીધું હતું, અને પેલા 1-2 ખેડૂત પાસેથી મેં જાણ્યું કે કયું બીજમાં કયું સારું ક્વોલિટી છે એવું મેં જાણી, અને પછી જ મેં જસદણથી બીજ ખરીદી કરી હતી.
0: અને પિયત પછી કેવી રીતે આપો છો?
1: પિયતમાં બહુ ટેટી તરબૂચમાં તો ખાસ ધ્યાન રાખવું પડે, કારણ કે જો પાણી વધી જાય તો નાનો છોડ હોય તો સુકાવાની પ્રોબ્લેમ છે, અને જો મોટું ફળ બનાવવામાં બહુ પાણીની જરૂર પડે ત્યાં સમયે પાણીની વધારે, કારણ કે ઉનાળો હોય એટલે પાણીની સમસ્યા બહુ હોય, એટલે ત્યારે પાણીની વધુ જરૂર પડે, એટલે ડ્રીપનો ને આ મલ્સિંગનો ઉપયોગ કરવો, એટલે ભેજ જાળવી રાખે એટલે એમને જળવાઈ રહે.
0: તો તમારે પિયતની શું વ્યવસ્થા છે? કૂવો છે, બોર છે?
1: મારે કૂવો છે અને ડ્રીપ છે, એટલે એવું છે.
0: બરાબર,
2: પછી પશુધન કઈ છે તમારી પાસે?
1: હા પશુધન છે, 2 ગાયું છે અને 1 ભેંસ છે અને બળદ છે.
0: બરાબર, તો આ જે ખેતી કરતા હોય ખેડૂતો, એમાં પછી કઈ જે જંગલી પશુઓ છે એનો કઈ ત્રાસ થાય ખરો?
1: ના, જો શક્કર ટેટી વાવો એટલે ભૂંડ હોય, એટલે ગામડામાં અત્યારે ભૂંડની બહુ સમસ્યા છે, ભૂંડ હોય એટલે એની શક્કર ટેટીની સુગંધથી ભૂંડ બહુ આવે છે, એટલે એને હાટું અત્યારે મેં ઉપયોગ કર્યો છે ઝટકા મશીન, પછી અલંગની ઓલી જાળી આવો ઉપયોગ કરી અને એના ત્રાસથી
0: કર્યું છે. અને આ જે તમે કરો છો, તમારે કુલ 13 વીઘા જમીન છે,
1: 13 વીઘા,
0: એમાં 5 વીઘામાં તમે આ બધું કર્યું?
1: હા 5 વીઘામાં કર્યું.
0: તો પછી માણસો રાખ્યા છે કે એકલા હાથે જ બધું કરો છો?
1: ના, એવું જરૂર પડે કે ભાઈ કામ છે તો માણસો રાખવાના, નકર તો આ બધું મલ્સિંગ ને ક્રોપ કવર ને એવું કરો ને, એટલે માણસોની ઓછી જરૂર પડે. ખાલી જ્યારે આપણે માલ તૈયાર થઈ જાય ને ત્યારે ખેતરમાંથી બહાર કાઢવામાં અને એમ જ જરૂર પડે, બાકી તો આ મલસિંગ ને એવું એટલે નીંદામણમાં બધી ફાયદો રહે, એટલે એમ મજૂરની જરૂર નથી પડતી.
0: બરાબર,
2: હવે આ બધી પ્રોસેસ થઈ પછી તમે પાછું વેચવા માટે શું કરો?
0: હા મેઇન તો ઈ છે,
1: વેચવામાં તો બહુ તકલીફ હતી. તકલીફમાં એવું છે કે જ્યારે મેં માલ રૂપિયાના કિલો તરબૂચ જાય છે, તો મેં 4 મણની ગાડી ભરીને હું ગોંડલ યાર્ડમાં મેં તરબૂચ નાખ્યા તો 4 રૂપિયાના કિલો તરબૂચ ગયા. પછી મેં કીધું હવે આ ખર્ચો કર્યો છે અને આટલું બધું પહેલી વાર છે ને આવું થાય તો શું કરશું. પછી મને એવો વિચાર આવ્યો કે મગજમાં ક્રોધ જ એવો ચડી ગયો કે આ આટલું બધું મહેનતથી તૈયાર કર્યું અને આ ભાવ ન મળે તો ખેડૂતને કરવું શું. પછી મેં વિચાર કર્યો, મેં કીધું હવે તરબૂચ કે ટેટી બગડવું એટલું બગડી જાય, પણ એ વાડીએ વેસવું છે અને માણસોને ખવારવું છે, બગડવું હોય તો બગડી જશે. પછી મેં ફોન દ્વારા કે જાહેરાત કરી કે ભાઈ મારી વાડીએ ટેટી તરબૂચનો પાક તૈયાર થઈ ગયો છે, જે કોઈને લેવો હોય એવી રીતે મેં ફોનમાં વાયરલ કરી દીધું, એટલે માણસોની શરૂઆત થઈ આવવામાં. મને ફોન આવે કે દિનેશભાઈ ટેટી છે, તરબૂચ છે, એટલે હું કહું ઘા છે, એટલે મારી વાડીએથી ને જ બધા માલ લઈ જાય, અને મને વાડીએ 10 રૂપિયાના કિલો તરબૂચ મેં વાડીએ બેઠા બેઠા 1400 મણ તરબૂચ વેચી નાખ્યા.
0: અને ત્યાં લઈ જવાનું ભાડું અને સાવ ભાવ કંઈ આપતા
1: કઈ
0: નહોતા.
1: આપતા જ નતા.
0: હા.

0: ત્યાં ગોંડલ લઈ જાઉં તો તમારે 3,000 રૂપિયા તો ગાડી ભાડું થાય,
1: હા,
0: અને અહીંયા વાડીએ બેઠા બેઠા જ વેસાઈ જાય મારે.
1: તો અહીંયા જે લેવા આવે છે એ બધી વ્યક્તિગત રીતે આવે છે કે કોઈ વેપારી પણ આવીને લઈ જાય છે?
0: ના, વેપારી આવે તો ઈ એમ કે ભાઈ હું લઈ જાઉં તો
1: હા,
0: હું તમને 2 રૂપિયા ઓછો ભાવ આપું. મેં કીધું ના, મારે ઈ રીતે વેસવા નથી, હું એટલે વ્યક્તિગત રીતે જ મેં વેચ્યા હતા.
1: તો ક્યાં ક્યાંથી આવે છે લોકો લેવા?
0: લોકો આજુબાજુના ગામમાંથી, લગભગ 7-8 ગામના લોકો ખરીદી કરવા આવ્યા હતા કે હાલો દિનેશભાઈની વાડીએ જવું છે અને તરબૂચ ને ટેટી, અને મારો થોડોક જીવય દિલાવર કે ભાઈ આવો બેસો, ચા પાણી ચાલુ હોય, સતત શરબત ચાલુ હોય, અને પેલા તો જી લેવા આવે અને હું કહું કે ભાઈ તરબૂચ ખાઓ, ટેટી ખાઓ, પછી જી બધાને ઈ લોકો લેવા આવે એટલે આરે નાના નાના છોકરા હોય એટલે હું કહું કે લ્યો ભાઈ છોકરાઓને તરબૂચ ખવારો, પછી એમ કે ભાઈ મારે 20 કિલો લેવા છે, મારે 30 કિલો લેવા છે, ઈ રીતે મેં વેચાણ કર્યું હતું.
1: વાહ, ખૂબ સરસ.
2: એટલે અટલબેન, આ યુવાન છે ને ઈ ખેતીમાં આવે ને તો એની પાસે નવા વિચારો હોય, નવા આઈડિયાઝ હોય. તમે પોતે માર્કેટિંગ માટે બધા વોટ્સએપથી બધે ફોન કરીને ભેગા કર્યા, પછી જીવ જો ઉદાર હોય
1: હા,
2: તોય વેચવું છે એ
1: એ
2: સરળ
1: સરળ
2: પડે,
1: પડે.
2: અને અત્યારે ચખાડીને લોકોને આપો તો
1: હા
2: લોકોને વધારે ગમતું હોય
1: હા
2: છે.
1: એટલે આ બધી વસ્તુ MBA કોર્સ કરતા બાળકો ભણતા હોય છે ને, એ દિનેશભાઈ એમના
2: કુદરત.
1: ખેતરે બેસીને શીખી લીધું છે.
2: હા,
1: નીતિનભાઈને પૂછીએ કે નીતિનભાઈ, દિનેશભાઈ જેટલા કેટલાક યુવાનો આવી રીતે રિસ્ક લેતા હશે? કારણ કે એક રીતે એમણે રિસ્ક જ લીધું. પહેલા જે પરંપરાગત ખેતી કરતા હતા એમાંથી આ તરફ વળ્યા.
3: એ ખાસ અટલબેન કે મનુષ્ય માત્રનો સ્વભાવ છે કે ભાઈ કંઈક નવું અપનાવવું અથવા નવું સ્વીકારવાનું હોય ત્યારે સ્વાભાવિક છે અંદર એક ડર હોય કે શું થશે, કેમ થશે. પણ જેમ વિરલભાઈ વાત કરી એમ કે ડિજિટલ પ્લેટફોર્મ માધ્યમ છે કે યુવાનો થોડા સાહસિક થયા છે, સાથે સાથે ખેતીની અંદર અત્યારે સૌથી મોટી ચેલેન્જ હોય તો ક્લાઇમેટની છે કે વાતાવરણ અને આબોહવાની અંદર બહુ મોટો પલટો આવ્યો છે, તો એની સામે રક્ષિત ખેતીને કઈ રીતે ટકાવવી, બરાબર છે. તો આવા ગ્રો કવર છે, મલ્ચિંગ છે, અને ખાસ કરીને દિનેશભાઈ સાથે અમારી જે ફાર્મર ફિલ્ડ સ્કૂલ છે ત્યાં અમે બધા આવા ડેમોન્સ્ટ્રેશન કર્યા રૂરલ ટેકનોલોજીના. તો અત્યારે 10 થી 12 ખેડૂતો અલગ અલગ પાકની અંદર આ રીતે મલ્ચિંગ બેડ ક્યારા પદ્ધતિથી ખેતી કરવા લાગ્યા છે, જેમાં ગલકા છે, કાકડી છે, ગુવાર ઇવન પણ હવે લોકો ખાસ કરીને ખેતીની અંદર જે છે અટલબેન કે એક પરમેનન્ટ કન્ટિન્યુટી ઇન્કમ જેને કહેવાય, ઇન્કમ સિક્યુરિટી જેને કહેવાય, એ આવકની જે સલામતી ખેડૂતોની નથી હોતી. ચોમાસામાં 4 મહિના એમને રોજગારી મળી જાય, શિયાળામાં 2-3 મહિના મળી જાય, અને ઉનાળો એવી વસ્તુ છે કે 4 મહિના જેવો સમય ખેડૂત માટે કાપવો બહુ કપરો હોય છે. ત્યારે આવી આ રક્ષિત ખેતી છે અથવા મલ્ચિંગ ખેતી છે ઓછા પાણીએ ઉનાળાની અંદર ખાસ જ્યારે ઇન્કમનો સોર્સ ના હોય ત્યારે આવી ખેતી ખૂબ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થતી હોય છે.
1: તો દિનેશભાઈ, આપની ખેતી જોવા બીજા લોકો આવે છે ખરા, કોઈ અપનાવે છે ખરો?
0: હા, મારી ખેતી જોઈ અને આજુબાજુના ગામના હોતે ને આવે છે કે ભાઈ કેવી રીતે દિનેશભાઈએ બેડ તૈયાર કર્યા છે અને કેવી રીતે મલ્સિંગ કર્યું છે, ક્યાંથી મલ્સિંગ પેપર લઈ આવે છે, આ બધી ફોન અથવા રૂબરૂ જોઈ જાય છે.
1: બરાબર.
2: પછી જે મલ્ચિંગ તમે કરો છો એમાં તમને કઈ સહાયતા મળતી હોય છે
1: સરકાર
2: સરકારની?
1: તરફથી?
0: હા, સરકારની સહાય મળે છે કે
2: અચ્છા,
0: હેક્ટરે 12,000 કે એકરે 12,000 એની જે લિમિટ હોય એ પ્રમાણે મલ્સિંગનો કાગળ હોય એના તો પૈસા એમનેમ સરકારથી સહાયમાં જ આવી જાય છે, અને હું દર વર્ષે સહાય લઉં પણ છું.
2: બરાબર. નીતિનભાઈ, તમારી અરે વાત થતી હતી કે ભાઈ દિનેશભાઈ એક એવા યુવાન છે કે જે યુવાનને ઘણા બધા લોકો એનું માને છે અથવા તો ગામમાં એમની એવી છાપ છે, તો એના વિશે વાત કરો કે એમનું અનુસરણ કરે છે અથવા તો એમનામાં વિશ્વાસ ઘણા બધા લોકોને થયો છે.
3: વિરલભાઈ, ખાસ કરીને ખેડૂત એક એવો વર્ગ છે કે જે ખાસ કરીને સાંભળેલું અથવા ક્યાંક એમને વાંચેલું કે એવું હોય તો ઓછું અપનાવે છે, પણ નજરે જે જોવે છે ને એ 100-100% એ અપનાવે છે નાના એના ક્ષમતા પ્રમાણે. તો ભાઈ દિનેશે આ ટેટી તરબૂચની ખેતી છેલ્લા 4-1 વર્ષથી શરૂ કરી, તો એમના યુવાનો ત્યાં જોવા આવ્યા, એમને વિશ્વાસ બેઠો કે ના આ બધી વસ્તુ શક્ય છે ખરી, અને અમારી આરોહણ ફાર્મર ફિલ્ડ સ્કૂલમાં જોડાણા ધીમે ધીમે એમને માહિતી ત્યાંથી પ્રાપ્ત થઈ ફાર્મર ફિલ્ડ સ્કૂલમાંથી, અને એમાં અત્યારે લગભગ મોટાભાગના યુવાન ખેડૂતો જે છે ખાસ કરીને એ આવું દિનેશની ખેતી જોઈને ખાસ કરીને અપનાવે છે, અને જે ખેડૂતો આ યુવાન ખેડૂતો જે છે ખાસ કરીને એ હવે આડેધડ કે અકાર્યક્ષમ પગલાઓ ખેતીમાં નથી.

0: લેતા.
1: જી
0: અમારી ફાર્મર ફિલ્ડ સ્કૂલ પર આવે, એના ડેમોન્સ્ટ્રેશન જોવે, એની પ્રેક્ટિસિસ સમજે, અને ત્યાર પછી વન બાય વન એ લોકો કરી રહ્યા છે, તો એનું રિસ્ક અને જોખમ પણ ઘણું ઓછું થયું છે, અને ઓછા ખર્ચે વધુ નફો કઈ રીતે મેળવી શકાય, બરાબર છે. સાથે સાથે પર્યાવરણ, પ્રકૃતિ કે એની સોઇલ હેલ્થ, જમીન તંદુરસ્તીને કઈ રીતે સાચવી શકાય. આપણી એક કહેવત હતી કે કણબી પાછળ કરોડ, એટલે કણમાંથી મણ પેદા કરનારા જે ખેડૂતો છે એની પાછળ કરોડો જીવો વસતા હતા, બરાબર છે. વૈયા હોય, ચકલા હોય, મરઘા હોય, બેક્ટેરિયાઓ હોય, તો આ બધી વસ્તુઓને પણ એ લોકો હવે સાથે લઈને ચાલતા થયા છે. એટલે ખરા અર્થમાં ખેતીની જે વ્યાખ્યા હતી એને હવે યુવાનો સાર્થક કરી રહ્યા છે.
1: તો દિનેશભાઈ, આપે જયારે આ શરૂઆત કરી અને એક વિચાર મૂક્યો, ઘરમાં કીધું હશે, આસપાસ કીધું હશે, તો ત્યારે શું પ્રતિભાવ મળ્યા? તરત સ્વીકારી લીધું બધાએ કે હા ચાલો આપણે કરવું છે નવું કંઈક?
2: હા, એ તો મેં ઘરમાં એવી વાત કરી બાપુજીને કે બાપુજી આ રીતે મારે મલ્સિંગ અને ગ્રો કવરથી ખેતી કરવી છે, તો એમાં ડ્રીપની જરૂર પડે, દેશી સાણીયું ખાતર ભરવું પડે. તો પપ્પા એમ કે આપણી પાસે પૈસા નથી, ડ્રીપ છે નહીં લેવી. એટલે મેં વિંસિયામાં જાણ્યું કે ભાઈ મારે ડ્રીપ લેવી છે, પૈસા છે નહીં તો શું કરશું. એટલે મને કે તને લોન કરી દઉં, એટલે મેં શરૂઆતમાં લોન માથે તો મેં ડ્રીપ લીધી હતી. પછી બાપુજી ખારા થયા કે હપ્તો શેમાંથી ભરશું. પછી મેં જેવું જ મલસિંગ ને ક્રોપ કવર થી ખેતી શરૂ કરીને એટલે સીધી આવક બમણી થઈ ગઈ. એટલે તો પછી હપ્તાના બધા થઈ જાય. પછી એને એમ થયું કે મલસિંગમાં આમાં સારું છે ને, ઉત્પાદન સારું છે, એટલે એમાં કર્યા જેવું છે. એટલે બાપુજીને થોડોક સપોર્ટ કર્યો કે ના ભાઈ કર. એટલે હવે તો એમ કે હવે આ 5 વીઘાનું કર્યું, આવતી સાલે 10 વીઘાનું આપણે કરવું છે, અને મગફળી અને કપાસ વાવવાનું બંધ કરી દેવું છે, આ કરવું નથી. એટલે હવે મારે એવો વિચાર છે કે આવતી સાલે મારે 10-10 વીઘામાં બધું કરવું છે.
3: તો અટલબેન, દિનેશભાઈ જેવા યુવાન જો એક ગામમાં ખેતી કરતા હોય તો એના જે ફળ છે અથવા તો એને જે સરસ રીતે આ પોતાની વાતને મૂકી હોય તો ગામના ઘણા બધા લોકો એને અનુસરતા હોય છે અને ગામમાં એક વિશ્વાસનું સંપાદન થતું હોય છે. આપણે શરૂઆતમાં જ વાત થતી હતી કે શક્કર ટેટી ને તરબૂચ ખાવા તો બહુ ગમે, પણ વિશ્વાસ ક્યાં કે જ્યાં ઇન્જેક્શન નહીં માર્યું હોય. તો આવા વિશ્વાસપાત્ર ખેડૂત દિનેશભાઈ આંડા સાથે વાત કરવાની આજે ખૂબ મજા આવી,
1: અને મને લાગે છે ઘણા બધા મિત્રોને પણ એમની સાથે વાત કરવી હશે. અને ભાઈ એમને કદાચ આવું કઈ વિચાર આવે કે ભાઈ અમારે પણ આવું કઈક મીઠા મીઠા ફળ ખાવા છે અને અમારે આવી ખેતી કરવી છે, તો એ માટે આપણે દિનેશભાઈ નો નંબર મિત્રોને આપી દઈએ.
3: દિનેશભાઈ હાંડા કે જેઓ જસદણ તાલુકાના કનેસરા ગામના વતની છે, એમનો મોબાઈલ નંબર છે 91-61-41-7-28
1: એટલે કે 9106148728.
3: તો અટલબેન, નીતિનભાઈ, દિનેશભાઈ ને બધા બેઠા છે, ડાયરો જાયમો છે, એક સરસ મજાનું લોકગીત સાંભળી
1: ચોક્કસ
3: પછી છૂટા પડીએ. સૌ મિત્રોને કહીએ
4: રામ રામ રામ રામ.

0: હવે ચોરાનો સમય પૂરો થાય છે, એ કાર્યક્રમો સમાચારો અને બધી વિગતો હવે સાંભળવાની છે,
1: અને આયરવાર કાનનબેન આપણે રામજી મંદિરે જઈને આરતીની તૈયારી કરવાની છે.
2: હા તો ભાઈ ડાયરાની રજા લઈએ ને બધાયને કહીએ
1: રામ રામ રામ રામ.

આપ સાંભળી રહ્યા હતા નો ચોરો. નિર્માણ હતું અટલ શર્માનું, નિર્માણ સહાય કાનન છાયા તેમજ બિરલ રાવલની. પ્રસારણ આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

નમસ્કાર, આકાશવાણી સમાચાર કરણવાણા વાંચે છે મુખ્ય સમાચાર. ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગની બેઠકમાં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી અને દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા પર ચર્ચા થઈ. કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું, છેલ્લા 12 વર્ષમાં ભારત નવીનતા અને આત્મવિશ્વાસથી પ્રેરિત મહત્વાકાંક્ષી રાષ્ટ્રમાં પરિવર્તિત થયું. મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાન મથકેથી 5 કરોડની કિંમતનું 3 કિલોગ્રામ સોનું જપ્ત. આગામી 2 થી 3 દિવસ દેશના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી. અને ઉલાનબાતર ઓપન કુસ્તી સ્પર્ધામાં ભારતીય કુસ્તીબાજોએ આજે 2 સુવર્ણ અને 2 રજત ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. 8મી ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગની બેઠક આજે નવી દિલ્હીમાં યોજાઈ. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને ઇન્ડોનેશિયાના તેમના સમકક્ષ સુગિયોનોએ આ બેઠકની સહ અધ્યક્ષતા કરી. સાંભળીએ એક અહેવાલ.

0: બેઠક દરમિયાન બંને નેતાઓએ રાજકીય બાબતો, સંરક્ષણ, દરિયાઈ સહયોગ, વેપાર અને રોકાણ, ફાર્માસ્યુટિકલ્સ અને આરોગ્ય સંભાળ, ઉર્જા અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવા ચર્ચા કરી. બંને નેતાઓએ પ્રાદેશિક અને બહુપક્ષીય મંચો પર ગાંઠ, સહયોગ અને સંકલન માટેની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી. અગાઉ સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં તાજેતરના વર્ષોમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. શિવાંગી ત્રિવેદી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે છેલ્લા 12 વર્ષમાં ભારતને નવીનતા અને આત્મવિશ્વાસથી પ્રેરિત મહત્વાકાંક્ષી રાષ્ટ્રમાં પરિવર્તિત કર્યું છે. મીડિયા સાથે વાત કરતા ડોક્ટર સિંહે કહ્યું કે વહીવટી સુધારા અને નાગરિક કેન્દ્રિત નીતિઓને દેશના લોકોની ભવિષ્યની સંભાવનાઓને જોવાની રીત મૂળભૂત રીતે બદલી નાખી છે. તેમણે કહ્યું કે ભારતનું અવકાશ અર્થતંત્ર આગામી 7 થી 8 વર્ષમાં લગભગ 45 અબજ ડોલર સુધી વધવાની અપેક્ષા છે. તેમણે કહ્યું, સરકારનું લાંબા ગાળાનું લક્ષ્ય માત્ર આર્થિક વિકાસ જ નથી, પરંતુ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના દ્રષ્ટિકોણમાં ફાળો આપતા સશક્ત અને મહત્વાકાંક્ષી સમાજનું નિર્માણ કરવાનું છે. સરકારે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે એલપીજીના ભાવમાં તીવ્ર વધારો થયો હોવા છતાં દેશવાસીઓને વૈશ્વિક સ્તરે સૌથી ઓછા ભાવે રાંધણ ગેસ મળી રહ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ભારતીય સિલિન્ડર કોઈપણ પડોશી દેશ કરતાં સસ્તા છે, જે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા વિકસિત અર્થતંત્રો કરતાં પણ નોંધપાત્ર રીતે ઓછા છે. એક અહેવાલ.
2: पश्चिम एशिया में हाल के संकट के दौरान ऊर्जा सुरक्षा सुनिश्चित करने के लिए उठाए गए कदमों का उल्लेख करते हुए सरकार ने कहा है कि भारत उन चुनिंदा देशों में शामिल रहा जिसने समुद्री यातायात में गंभीर बाधाओं के बावजूद होर्मुज जलडमरू मध्य के रास्ते ऊर्जा आपूर्ति को निर्बाध बनाए रखा. सरकार के अनुसार देश में पेट्रोलियम उत्पादों की कोई कमी नहीं हुई और एलपीजी की वितरण व्यवस्था भी सामान्य रूप से चलती रही. प्रिया मंडल की रिपोर्ट के साथ समाचार कक्ष से वैष्णवी.
1: ઉલ્લેખનીય છે કે ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં ફરીથી 29 રૂપિયાનો વધારો કરાયો છે. 913 રૂપિયામાં મળતા સિલિન્ડરનો ભાવ હવે વધીને 942 થયો છે. ધોરણ 12ની પરીક્ષાના પરિણામો જાહેર થયા બાદ ઉત્તર વહીઓના પુનઃમૂલ્યાંકન અને ચકાસણી માટે ઓનલાઈન અરજી કરવાનો આજે અંતિમ દિવસ છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે પોર્ટલ આજે મધરાત્રિ સુધી ખુલ્લું રહેશે. બોર્ડે વિદ્યાર્થીઓને વહેલી તકે અરજી કરવા જણાવ્યું છે. મહારાષ્ટ્રમાં મહેસૂલ ગુપ્તચર વિભાગે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી સોનાની દાણચોરી કરતી ટુકડીનો પર્દાફાશ કર્યો છે. વિમાનમથકેથી લગભગ 5 કરોડ રૂપિયાની કિંમતનું 3.2 કિલોગ્રામ સોનું જપ્ત કરાયું. દરમિયાન બાંગ્લાદેશ અને શ્રીલંકાના 3 મુસાફરો અને એરપોર્ટના 3 કર્મચારી સહિત 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગ્રાહક બાબતો વિભાગના ઈ જાગૃતિ ડિજિટલ મંચને રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ પુરસ્કાર 2026 હેઠળ રજત પુરસ્કાર મળ્યો છે. આ પુરસ્કાર સરકારી પ્રક્રિયાઓમાં સુધારો કરવા અને ટેકનોલોજી દ્વારા ડિજિટલ પરિવર્તનને માન્યતા આપે છે. આ વર્ષે 1 જાન્યુઆરીએ શરૂ કરાયેલા આ એઆઈ આધારિત મંચ પરથી 2,07,000થી વધુ ફરિયાદોનો ઉકેલ લવાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેજર અભિલાષા બરાકને સંયુક્ત રાષ્ટ્ર સૈન્ય લૈંગિક અધિવક્તા પુરસ્કાર એનાયત થવા બદલ અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ સન્માન મેજર બરાકની અનુકરણીય સેવા અને સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા પ્રયાસોમાં ભારતના લાંબા સમયની યોગદાનની માન્યતા આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીઢ અભિનેતા સલીમ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સલીમ કુમારે તેમની પ્રતિષ્ઠિત કારકિર્દી દરમિયાન વિવિધ ભૂમિકાઓમાં તેમની બહુમુખી પ્રતિભા અને યાદગાર અભિનયથી એક અલગ છાપ છોડી છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મલયાલમ અભિનેતા સલીમ કુમારનું ગઈકાલે રાત્રે કોચીમાં 57 વર્ષની વયે નિધન થયું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ફોલો કરશો. હવામાન વિભાગે આગામી 2 થી 3 દિવસ સુધી દેશના વિવિધ વિસ્તારોમાં વરસાદની, જ્યારે ઉત્તર અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં ગરમીની સ્થિતિ યથાવત રહેવાની આગાહી કરી છે. મધ્ય અરબી સમુદ્ર, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણાના કેટલાક વિસ્તારો, બંગાળની ખાડી અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં આગામી 2 થી 3 દિવસ દરમિયાન ચોમાસાના આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ

0: છે. દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ, માહે, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન આગામી 4 દિવસ સુધી દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ રાજસ્થાન અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં ગરમીનું મોજું ફરી વળવાની આગાહી પણ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા ફૂટબોલ ટીમને SAFF ચેમ્પિયનશીપ 2026 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું, મહિલા ફૂટબોલરોએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અસાધારણ કૌશલ્ય, નિશ્ચય અને ટીમવર્કનું પ્રદર્શન કર્યું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ટીમની નોંધપાત્ર સિદ્ધિ દેશભરની યુવા છોકરીઓને આત્મવિશ્વાસ અને હિંમત સાથે તેમના સપનાઓને આગળ વધારવા માટે પ્રેરણા આપશે. ઉપરાષ્ટ્રપતિએ તેમના સંદેશમાં કહ્યું, આ નોંધપાત્ર સિદ્ધિ ભારતમાં મહિલા ફૂટબોલની વધતી જતી શક્તિને પ્રતિબિંબિત કરે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ જીત આગામી સમયમાં વધુ યુવાનોને ફૂટબોલ રમવા માટે પ્રોત્સાહિત કરશે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ પણ ભારતીય મહિલા ટીમને SAFF ચેમ્પિયનશીપ ટ્રોફી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગોવાના મડગાંવ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે બાંગ્લાદેશને 3-1 હરાવીને 6 વખત આ સ્પર્ધા જીતી હતી. ભારતીય કુસ્તીબાજોએ આજે મંગોલિયામાં ઉલાન બાતર ઓપન કુસ્તી સ્પર્ધામાં પુરૂષોની ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં 2 સુવર્ણ અને 2 રજત કાંસ્ય ચંદ્રક જીત્યા છે. દીપકે 61 કિલોગ્રામ વજન જૂથની ફાઇનલમાં કઝાકિસ્તાનના એસિલ આઇટાકીનને 6-0 હરાવી, જ્યારે દિનેશે 125 કિલોગ્રામ વજન જૂથની ફાઇનલમાં કઝાકિસ્તાનના યેદિગે કાસિમબેકને હરાવીને સુવર્ણચંદ્રક જીત્યો. બીજી તરફ મોહિત કુમાર અને વિકીએ અલગ અલગ શ્રેણીમાં કાંસ્યચંદ્રક જીત્યા છે. ન્યૂ ચંદીગઢમાં રમાઈ રહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં બીજા દિવસની રમતના અંતે અફઘાનિસ્તાને ભારત સામે 5 વિકેટે 113 રન બનાવ્યા. આ સાથે અફઘાનિસ્તાન 451 રનથી પાછળ છે. રમતના અંતે રહમત શાહ 43 રન બનાવીને અણનમ રહ્યો. ભારત તરફથી માનવ સુથારે 3, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 વિકેટ લીધી. દિવસની શરૂઆતમાં ભારતે 8 વિકેટે 564 રનના વિશાળ સ્કોર પર પોતાનો પહેલો દાવ જાહેર કર્યો હતો. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપ્રમુખ લી જે મ્યુંગે દેશના આગામી પ્રધાનમંત્રી તરીકે લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી હાન સિયોંગ સુકને નામાંકિત કર્યા છે. રાષ્ટ્રીય સભા દ્વારા મંજૂરી બાદ હાન લી દેશના બીજા મહિલા પ્રધાનમંત્રી બનશે. અમેરિકાના ઓહિયોમાં સામુદાયિક ઉત્સવ દરમિયાન થયેલા ગોળીબારમાં 12 લોકો ઇજાગ્રસ્ત થયા, જેમાં 2ની હાલત ગંભીર છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર ગોળીબાર ઓલ્ડ વેસ્ટ એન્ડ ફેસ્ટિવલ નજીક થયો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઓછામાં ઓછા 2 વ્યક્તિઓ ગોળીબારની ઘટનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે શંકાસ્પદોની શોધ શરૂ કરી છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગની બેઠકમાં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી અને દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા પર ચર્ચા થઈ. કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું, છેલ્લા 12 વર્ષમાં ભારત નવીનતા અને આત્મવિશ્વાસથી પ્રેરિત મહત્વાકાંક્ષી રાષ્ટ્રમાં પરિવર્તિત થયું. મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાન મથકેથી 5 કરોડની કિંમતનું 3 કિલોગ્રામ સોનું જપ્ત. આગામી 2-3 દિવસ દેશના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી. અને ઉલાન બાતર ઓપન કુસ્તી સ્પર્ધામાં ભારતીય કુસ્તીબાજોએ આજે 2 સુવર્ણ અને 2 કાંસ્યચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7 વાગીને આવતીકાલે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, રાત્રિના 8 થવા જઈ રહ્યા છે. રજૂ કરીએ છીએ પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત.

0: પર્યાવરણની રક્ષાને ઈશ્વરની પૂજા અર્ચના જેટલી જ મહત્વની ગણતા આવા ધર્મસ્થાનોની પ્રવૃત્તિઓ પણ ખરેખર અનુકરણીય છે.
1: બિલકુલ.
0: તાજેતરમાં જ અમે આવા ધર્મસ્થાન બોટાદ જિલ્લાના પાળિયાદની શ્રી વિસામણ બાપુની જગ્યાની મુલાકાતે ગયા હતા
1: અને આ ધર્મસ્થાનની પ્રકૃતિના રક્ષણ માટેની પ્રવૃત્તિઓ વિશે જાણીને અમે તો દંગ રહી ગયા.
0: પૂજ્ય વિસામણ બાપુની જગ્યાના મહંત 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મળાબાએ મંદિરની પ્રકૃતિ અને પર્યાવરણ રક્ષણની પ્રવૃત્તિઓની એક ઝલક આપી છે, સાંભળો.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, આજે એક એવા સ્થળનો તમને પરિચય કરાવી રહ્યા છે કે જ્યાં લાખો લોકો માટે આસ્થાનું જે સ્થાન છે અને છતાં પ્રકૃતિને પર્યાવરણના રક્ષણ માટે પણ એટલું જ પ્રયત્નશીલ જે સ્થાન છે અને એવા સ્થાનમાં અમે બેઠા છીએ, છેક ત્યાંથી તમારા સુધી આ વાતચીત પહોંચાડી રહ્યા છીએ. હવે હિનાબેને જેનો પરિચય આપશે.
3: મિત્રો, અમે આજે પાળિયાદ આવ્યા છે અને પરમ પૂજનીય વંદનીય મહામંડલેશ્વર આપણે કહીએ છીએ, આપણા બા 1008 મહામંડલેશ્વર આપણે જેમની પરિચય આપીએ છીએ,
2: એટલે જીવતા જાગતું જે સ્થળ ગણાય છે એવા વિસામણ બાપુની જગ્યામાં એના મહંતશ્રી પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર પૂજ્ય નિર્મળાબાની પાસે અમે બેઠા છીએ અને છતાં પર્યાવરણના રક્ષણ માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે એની ચર્ચા કરવા માટે આપણે બેઠા છીએ, જેથી તમને પણ ક્યારેક અહીંયા આવીને એ બધી પ્રવૃત્તિઓના દર્શન કરવાની ઈચ્છા થાય તો તમે ચોક્કસ આવી શકો છો. તમને બધાને સંસ્થા તરફથી અમારા તરફથી ખુલ્લું નિમંત્રણ છે, તો આપણે શરૂ કરીએ પ્રવૃત્તિઓની પરિચય મેળવવાનું.
3: મારા હરિયાળા ગુજરાતના મિત્રો, હું અહીંયા જેવી એન્ટર થઈને ગાડીમાંથી હું જેવી ઉતરી છું ને, એટલે આજુબાજુ એકદમ લીલી લીલી હરિયાળી, બધી જ જગ્યાએ વનસ્પતિ, વૃક્ષો, ક્ષુપ, બધી દિવાલની લાઈને લાઈને, અને તમે નહીં માનો સ્વચ્છ, એટલું બધું સ્વચ્છતા એટલી બધી કે એક પાંદડું પડ્યું હશે તો પણ મને ક્યાંય દેખાયું નથી. એટલે એટલા લોકો અહીંયા એટલા જોતરાયેલા છે કામમાં, સ્વચ્છ જગ્યા છે, સ્વસ્થ જગ્યા છે, આરોગ્યપ્રદ જગ્યા છે અને હરિયાળીથી ભરપૂર જગ્યા છે. આપણે સૌ પ્રથમ પ્રણામ કરીએ છીએ બાને, નિર્મળાબાને, અને એમની સાથે જ આપણે આ જગ્યાનો પરિચય લઈએ છીએ. વંદનીય પૂજનીય, નમસ્તે બા.
4: જય સિયારામ બેન, જય સિયારામ. પાળિયાદ ધામનો જો ટૂંકમાં પરિચય આપું તો વિસામણ બાપુ જગ્યાથી ઓળખાય છે, વિસામણ બાપુની જગ્યા તરીકે આ પ્રખ્યાત છે. અને આમ તો આ સ્થાપના કરી વિસામણ બાપુ એથી હું 7મી પેઢી થાઉં અને મારા ગ્રેન્ડસન એટલે 9 પેઢીથી અમે સેવાનો લાભ મળી રહ્યો છે. અને વિસામણ બાપુ એટલે જે આ સંસ્થાના સ્થાપક, એમના દ્વારા જે આ ગાયો અને પર્યાવરણ અને જે એમણે જે રસ્તો અમને બતાવ્યો એ રસ્તે ચાલવાની પૂરી કોશિશ કરી રહ્યા છીએ અમે. અને આપણે દેશી ભાષામાં કહેવાય કે જ્યાં રોટલો ને હરી ઢૂકડો, એટલે રોટલો એટલે અન્નક્ષેત્ર અને જે આવે એને મીઠો આવકારો આપવો, એ જ મેઇન સેવા છે અહીંયા પાળિયાદની.
3: મિત્રો, ખાસ એક વાત કહેવાની કે હું તમને કહેવાનું એ ભૂલી ગઈ કે જ્યારે સાંજે આવીને ત્યારે એટલું સરસ દેશી જમણ હું અહીંયા જમી, અને ચૂલા પણ તમે જોયા હોય ને તો એટલા બધા મસ્ત પહોળા વિશાળ કે આવા મેં જોયા નહોતા, અને લાકડા ઉપર જ રસોઈ કરી હતી બધી જ, રોટલા, રોટલી, દેશી શાક, દેશી ખીચડી, કઢી. અને હું કોઈ દિવસ ઘી ગોળને રોટલો ના ખાઉં, મેં પોતે ઘી ગોળને રોટલો ખાધો ચોળીને, અને મને ઘી તો આમ એકલું તો ખાવું ગમે નહીં, પણ છતાં પણ એટલું સરસ ઘી કે હું 3-4 ચમચી તો એમને જ ઘી પી ગઈ છું.
2: બિલકુલ. અને શ્રોતા મિત્રો, મૂળ તો રાજ્ય સરકારે અને આપણે કેન્દ્ર સરકારે જે આગ્રહ કરેલો છે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કે વિવિધ વનો દ્વારા આપણે પર્યાવરણનું રક્ષણ કરીએ, અને એમાં પણ અહીંયા એટલે ખાસ કરીને વિસામણ બાપુની જગ્યા દ્વારા, પૂજ્ય બા દ્વારા જે પ્રયત્નો થઈ રહ્યા છે કે કયા કયા પ્રકારના વન છે એ હવે આપણે એમની પાસેથી જ વધુ માહિતી મેળવીએ, તો બા ગુજરાતને વધુ હરિયાળું બનાવવા આપની સંસ્થાના અને આપના પ્રયત્નો કેવા કેવા છે?
4: ગુજરાતને હરિયાળું બનાવવા માટે તો આપણા માનનીય શ્રી નરેન્દ્ર મોદીને બધા ઘણા ઘણી અથાગ મહેનત કરી રહ્યા છે, પણ અમારાથી જે શક્ય બની શકે અમે પ્રયત્નો અમારા વડવાઓના પગલે ચાલ્યા કરીએ છીએ. અને લગભગ 4-5 વર્ષ પહેલા

0: વિશ્વ પર્યાવરણ દિવસે પ્રકૃતિના રક્ષણ સંવર્ધનનો દ્રઢ નિશ્ચય કરનારા અમારા તમામ પ્રકૃતિ પ્રેમી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ.
1: મિત્રો, પર્યાવરણના રક્ષણની જવાબદારી આપણા સૌની સહિયારી છે. પછી આપણે સામાન્ય નાગરિક હોઈએ, કોઈ કંપની હોય કે આસ્થાનું સ્થાન એવું ધાર્મિક સ્થળ હોય,
0: મિત્રો

0: એક નક્ષત્રવન બનાવ્યું, એક રાશિવન બનાવ્યું અને એક ગ્રહવન બનાવ્યું. નક્ષત્રવન એટલે આપણા જે 27 નક્ષત્ર હોય એ 27 નક્ષત્રના આપણે કેમ જે પીઝાની સ્લાઇસ કરીએ એવી રીતે એક વર્તુળમાં સર્કલમાં એવી રીતે 27 ભાગ એના કરી અને એક એક નક્ષત્રના જે નામ પ્રમાણે એના જે વૃક્ષ હોય એ વૃક્ષો એ નક્ષત્રમાં જે જન્મેલા હોય એના હાથે નવ નવ એક એક લાઇનમાં નવ વૃક્ષ વાવવાના. એટલે એ રીતે જેટલા વધુ માણસોને ઇન્વોલ્વ કરી શકાય એટલા જોડાઈ શકે એવી રીતે નક્ષત્રવન તૈયાર કરવામાં આવ્યું છે. એવી જ રીતે ગ્રહવન અને રાશિવન પણ 4-5 વર્ષ પહેલાં કર્યું છે, એવી કોશિશ કર્યા કરી હતી. અને કોઈનો પણ જન્મદિવસ હોય તો અમારો એવો જ આગ્રહ હોય છે કે તમારો જેટલા વર્ષ હોય એટલા વૃક્ષો વાવો. કેક કાપવી આપણી સંસ્કૃતિ નથી, એટલે આપણે જે આંધળું અનુકરણ કરી રહ્યા છીએ એનાથી લોકો દૂર રહે અને આપણી સંસ્કૃતિથી થોડા વધારે જોડાય એ અમારા પ્રયત્નો હોય છે.
1: એટલે પ્રધાનમંત્રી સાહેબનો જે સંદેશ છે, એક પેડ માં કે નામ, અને અમે ઘણી વખત પ્રોગ્રામમાં પણ એમ કહીએ છીએ કે મમ્મીના નામે તો ખરું જ, પણ પછી આપણા પરિવારમાં આપણું પ્રિયજન જે પણ હોય એના નામે એક વૃક્ષ વાવીએ તો આખી જિંદગી તમે એને સાચવી શકો અને તમારો એના પ્રત્યે પ્રેમ વધી શકે. પાળિયાદમાં ખાસ એમાંય જો અહીંયા નક્ષત્રવન ને રાશિવન કર્યા છે એ તો બરાબર છે કે પ્રકૃતિને અનુરૂપ તમે કર્યા જ છો, પરંતુ એવા કયા વૃક્ષો છે કે અહીંની જમીને ભાવે છે ને વર્ષો જૂના છે અને એ લગભગ બધે જ જોવા મળતા હોય?
0: તમે જ્યારે એક વૃક્ષ માં કે નામની વાત કરી તો એ પ્રોગ્રામ મને બહુ જ પ્રિય છે અને એને અમે અહીંયા એવી જાહેરાત પણ આ સંસ્થા દ્વારા કરવામાં આવી હતી કે દરેક લોકો જે અહીંયા અમારી સાથે સંકળાયેલા છે એ લોકો બધા એક વૃક્ષ પોતાની માના નામે વાવે. અને કદાચ કોઈ એવા જગ્યાએ રહેતા હોય ફ્લેટમાં કે એવા કે જેને સુવિધા ન હોય તો એ લોકો અહીંયા એમને મા સાથે આવે તો અહીંયા અમે વૃક્ષ પણ આપશું અને જગ્યા પણ આપશું અમે.
1: એટલે ખાસ વડ પીપળ અહીંયા અમે જોયું મંદિર પાસે પીપળો છે, આપણે વર્ષો જૂનો પીપળો છે અને એના પાન પણ મેં જોયા તો બહુ જ મોટા છે, એવા પાન લગભગ બહુ જલ્દી જોવા મળતા નથી. તો એની ખાસિયત શું છે અને બીજા કયા કયા વૃક્ષો વવાય છે?
0: આમ તો પીપળો વિસામણ બાપુએ વાવેલો છે, જે પીપળો આપે દર્શન કર્યા હશે એટલે એટલે પીપળાનું મહત્વ વધારે છે. અને આમ દરેક વડ ને પીપળો ને તો હોય જ, પણ મારા બ્રધર હિરકુબામાં એવું કહેતા કે અમારી દરેક જે જ્યાં જ્યાં જમીન છે અમારી વાડી ખેતર જ્યાં હોય ત્યાં દરેક જગ્યાએ ઉમરો વાવેલો છે એમણે. કે ઉમરો એવું કહેતા હતા કે ઉમરો છે એ પક્ષીઓનું સદાવ્રત છે, એટલે લીમડા ઉમરો આંબળા એ તો અનેક વૃક્ષો બધા છે. હા, પણ એમ કે ઉમરાનો એમને વડલો પીપળો અને ઉમરાનો વધારે આગ્રહ કરતા.
2: એમાં તો આપે બહુ સાચી વાત કરી વા કે આપણે ત્યાં વિસ્તારમાં આ વિસ્તારમાં તો ખાસ કહેવત છે જ કે એક એક ઉમરો વાવન 100 ગામ જમાડો એટલું પુણ્ય થાય. એટલે આવા તો વડ પીપળો પીપર લીમડો વગેરે તો છે, પણ જમીન સુધારતા કેટલાક વૃક્ષો આપણા ખેતરમાં પણ અમે જોયા કે ખીજડો શમી વૃક્ષ છે, પછી પારસ પીપળો છે, એ 24 કલાક આપણને ઓક્સિજન આપે છે. બીજા ફળાવ વૃક્ષો અને એ બધા વૃક્ષો પણ ત્યાં આપણા ખેતરમાં ને વાડીઓમાં વવાયેલા છે. ત્યારે
0: ફળ આપતા વૃક્ષો પણ છે, જેવા કે જામફળના ઘણા ઝાડ છે, સીતાફળ છે, આંબા પણ વાવેલા છે અને જે એક નાનું એવું ઓર્ચાર્ડ જે બનાવ્યું છે જામફળનું એમાંથી અમે તોડતા નથી, એ ખાલી પક્ષીઓ માટે જ રાખ્યું છે. અને બાકી તો એક જે આયુર્વેદમાં ઉપયોગ થતા હોય એવા વૃક્ષો વાવવાનું પણ એક છે, વૈદ્યરાજ એમને સલાહ પ્રમાણે થોડાક એવા વૃક્ષો પણ વાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
1: બા બીજી એક ખાસ વાત કે મને અહીંયા સ્વચ્છતા ઉડીને આંખે વળગે છે, જ્યાં જોઈએ ને ત્યાં ક્યાંય એવું નહીં કે મને આ ગંદુ, ઇવન ભોજનાલયમાં પણ હું ગઈ ને તો ત્યાં પણ એટલું બધું સ્વચ્છ કે એવું લાગે નહીં કે અહીંયા જમીને હાલ ઊભા થયા છે વ્યક્તિ. કે બહાર તમે ફરતા હો ને પ્રાંગણમાં તો ત્યાં ઝાડનું એક પાંદડું પણ પડતું નથી. તો સ્વચ્છતાના તો આગ્રહી બધા જ છે, આપણા પ્રધાનમંત્રીથી માંડીને રાજ્યપાલ ગવર્નર સાહેબ બધા જ એમ કહે છે કે સ્વચ્છતા જાળવો. તો અહીંયા એ સ્વચ્છતા બહુ જ અકબંધ જળવાઈ રહી છે, તેનું કારણ ખાસ કહેશો?
0: થેન્ક યુ રામેન, તમને સ્વચ્છતાના વખાણ કર્યા એ બદલ. અમે જ્યારથી મેં આ સંભાળ્યા, આમ તો જો કે સ્વચ્છતાનું તો પહેલાંથી હતું જ આ સંસ્થામાં, પણ જ્યારે

0: ત્યારથી મેં સંભાળ્યું ત્યારથી મેં અને ભૈલુભાઈએ કોન્શિયસલી ડિસાઇડ કર્યું હતું કે આપણે એક જે જનરલ એવું ઇમ્પ્રેશન હોય કે આશ્રમો તો ગંદા જ હોય, ત્યાં ભોજન તો એમ કે અનહાઇજેનિક હોય, એટલે એ દૂર કરવા માટે અમે કોન્શિયસ પ્રયાસ કરી અને પરિણામ આપની સામે છે.
1: બીજી એક વાત છે, સ્વચ્છતાની સાથે સાથે જ પ્લાસ્ટિક મુક્ત ભારત અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત, એમાં અત્યારે મને દેખાય છે કે પ્લાસ્ટિક મુક્ત પાળિયાદ. મિત્રો, ખરેખર હું વાત સાચી કહું છું, અહીંયા આવ્યા પછી મેં ક્યાંય પ્લાસ્ટિકની એક થેલી જોઈ નથી. ઇવન હું રસ્તામાં આવતી હતી ને હાઈવે પર, તોય મને કે એવી હોટલો કે એવું કંઈ બહુ ખાસ દેખાયું નહીં કે ના નાના નાના પડીકા મળતા હોય ને બધા એ ખોરાક કે બધા ફૂડ પેકેટ ખાવાના આદિ હોય, કારણ કે આખી દેશી પ્રજાતિ અને દેશી લોકો વધારે અહીંયા છે, એટલે પ્લાસ્ટિકનો નામો નિશાન નથી. તો પ્લાસ્ટિક મુક્ત પાળિયાદ માટે આપ શું કહેશો?
0: પ્લાસ્ટિક મુક્ત પાળિયાદ, ખરેખર જો પ્લાસ્ટિક મુક્ત પાળિયાદ આપને લાગ્યું હોય તો હું ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. અને એમાં એ દિશામાં પણ અમારા પ્રયાસ છે કે અમુક ટાઈમે જ્યારે ફ્રી હોય ત્યારે અમારું એક જે મહિલાઓનું ગ્રુપ છે એ બધા અમે ભેગા થઈને નદી કિનારેથી બધા પ્લાસ્ટિક કદાચ કોઈ હોય તો એ બધું ભેગું કરી અને જ્યાં જે જગ્યાએ એની સાને જે પહોંચાડવું પડે ત્યાં પહોંચાડીએ. અને નદીમાં જે આપણે અવારનવાર ઘણા ગામોમાંથી જતા હોઈએ તો એક નદીને ડમ્પિંગ ગ્રાઉન્ડ તરીકે જે બધા કચરો ઠલવતા હોય પ્લાસ્ટિકની બોટલ્સની, એ બધું જોઈને બહુ દુઃખ થાય. એટલે એનું પણ હું જ્યારે બોલવાનું થાય ત્યારે હું બધાને કહેતી હોઉં કે થોડું કંટ્રોલ કરે એમ. અને ખાસ તો ગાયોને માટે કે બહેનોને અમે કહેતા હોઈએ કે રસોડાનું જે વેસ્ટ હોય કે વધારે રોટલી એક બે વધી હોય એવું બધું પોલિથીનમાં પેક કરીને ન ફેંકે, કેમકે એ ગાયોને બહુ જ નુકસાન કરે છે. એટલે એ પણ પ્લાસ્ટિક વર્ષો સુધી, એટલે એ અમે પ્રયાસ કરીએ છીએ કે ખાવાની ચીજ વસ્તુ એટલીસ્ટ પ્લાસ્ટિકમાં તો ન જ ફેંકે. અને આ હું શીખી છું, અમે એક પ્રોગ્રામમાં ગયા હતા પાટણ, ત્યાંથી ત્યાં પાટણમાં એ લોકોએ બધાએ નક્કી કર્યું છે કે ખાવાનો વેસ્ટ પ્લાસ્ટિકમાં નહીં નાખવાનો, તો એ અમે અપનાવી અને બીજાને સલાહ આપતા હોઈએ છીએ. બહુ સારી વાત છે આ.
2: એટલે એમાં તો આપણે ત્યાં વર્ષો પહેલાથી, મને હજી પણ યાદ છે એ કહેવત આપણા વિસ્તારમાં કહેવાતી કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, ભગવાનનો વાસ ત્યાં જ હોય જો ચોખ્ખાઈ હોય તો. એની સાથે સાથે વૃક્ષોમાં પણ જોયું છે કે અમારા એક વન અધિકારી જે નિવૃત્ત છે એ પણ બહુ સરસ કહેતા કે વૃક્ષો છે એ વરસાદને જમીનમાં ઉતારવાની ગળણી પણ છે અને જમીનમાંથી ઉપર પાછું પાણી લાવવા માટે ડંકી પણ છે. એટલે એ વૃક્ષો છે, ત્રીજું વૃક્ષો પોતે પાણી શુદ્ધ કરે છે, એના મૂળમાંથી આપોઆપ પાણી જે પાણીની અંદરનો બગાડ છે એ શોષાઈ જાય છે અને વૃક્ષ પાણી બાકીનું જમીનની અંદરનું પાણી ચોખ્ખું કરે. એટલે આ બધા પ્રયત્નો આપણી જગ્યા દ્વારા, સંસ્થા દ્વારા જે થઈ રહ્યા છે એ ખરેખર ખૂબ પ્રશંસનીય છે. એની સાથે સાથે હવે જે ભવિષ્યમાં આપે જે કહ્યું એ પ્રમાણે એક સરસ મજાના વન તૈયાર થઈ રહ્યા છે, એના થોડા આયોજનની વાત કરશો જેથી શ્રોતા મિત્રોને જેને રસ હોય એ અહીંયા તરત આવી શકે.
0: જ્યાં નક્ષત્ર વન વગેરે જે વનો બનાવ્યા છે ત્યાં રહેવા માટે કોટેજીસનું પણ આયોજન છે ફ્યુચરમાં, કે ત્યાં લોકો ત્યાં રહી શકે, વનની મજા માણી શકે અને પોતાની જગ્યાએ પાછા જઈને એવું અહીંયાથી પ્રેરણા લઈને એવું કરી શકે. અને આમ તો આપણી જે કોઈ સંસ્કૃતિ છે જૂની એની સાથે સાયન્સ તો વણાયેલું છે જ, જેમ કે આપણે વડ કે પીપળો કે જે પીપળામાંથી 24 કલાક ઓક્સિજન મળે છે એ ઘણા લોકોને ખબર ન હોય, પણ પીપળાને આપણે પાણી આપવાનું એ રિલિજિયસ રીતે જો વણાયેલું હોય તો પીપળાને આપણે સાચવીએ. એટલે એવી રીતે આપણી સંસ્કૃતિ સાથે સાયન્સ તો વણાયેલું છે જ અને એ રીતે સચવાઈ રહ્યા છે. બસ હા
1: બા, બહુ સરસ ચર્ચા રહી, બહુ જ મજા આવી. મને તો એમ થાય કે અહીંયા વારે ઘડી આવું, વારે વારે આવું, અત્યારે જવાનું મન ના થાય એટલી સરસ મજા આવી મને. અમારા હરિયાળું ગુજરાત કાર્યક્રમના શ્રોતા મિત્રોને આપણી સંસ્કૃતિ, આપણી પર્યાવરણ, આપણી પ્રકૃતિ એના વિશે આપ સંદેશ શું આપશો, આપના આશીર્વાદ કહો?
0: આમ તો ઘણું બધું આપે વાત કરી જ છે, પણ હું જે આ મીડિયા માધ્યમથી જે કોઈ સાંભળતા હોય એ લોકોને એટલો સંદેશ આપવા માગીશ કે પર્યાવરણને આપણે સાચવશું તો પર્યાવરણ આપણને સાચવશે. અને આ જગ્યા દ્વારા અમારા ફાધર ઉનડબાપુ એવું કહેતા કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વચ્ચે બહુ પાતળી રેખા છે, એટલે એમાં ભેદ કરતા શીખે માણસો. અત્યારે થોડું અંધશ્રદ્ધા વધી રહી હોય એવું દેખાય છે. અને રિલિજિયન તરફ તો આપણું યંગર જનરેશન પણ પાછી

0: આવી રહ્યું છે એ બહુ ખુશીની વાત છે, બસ એટલું જ.
1: એટલે બા મને તો અહીંયા આવીને તો એમ થતું હતું કે કોઈ મહારાજ બેઠું હશે, કોઈ કંઈક જ્યોતિષ જોતું હશે, કંઈક કોઈક દાણા નાખતું હશે, આવું કંઈક હશે એમ, કારણ કે વાતો બધી અલગ અલગ સાંભળી હોય. પણ તમે જે વાત કરી ને કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા, એટલે અહીંયા આવ્યા પછી એવું ચોક્કસપણે લાગે છે કે ભરપૂર શ્રદ્ધા જ છે, અહીં ક્યાંય અંધશ્રદ્ધા નથી, કોઈ એવું કાર્ય પણ નથી, અને ખૂબ મજા આવે એવું સ્થળ છે.
2: એના વિસામણ બાપુની જગ્યાનો આમ તો એક જ મંત્ર છે કે તમામ રોગની કે તકલીફોની ઔષધિ એકમાત્ર રામનું નામ, એમનું નામ અંધશ્રદ્ધા જે ક્યાંય છે જ નહીં. માત્ર તમે રામ નામનો જપ કરો. અને ઉનળ બાપુ તો રામાયણ જયારે વાંચતા ત્યારે અહીંયા લોકો સમગ્ર સાંભળવા બેસતા હતા, એ રીતે આખી સ્થિતિ હતી. એટલે આજે જે પર્યાવરણને બચાવવા માટે વિસામણ બાપુની જગ્યા દ્વારા જે પ્રયત્નો થઈ રહ્યા છે, અને એની સાથે સાથે જે અહીંયા ગીર ગાયોના જતન માટે

0: જ છે, અહીં ક્યાંય અંધશ્રદ્ધા નથી, કોઈ એવું કાર્ય પણ નથી, અને ખૂબ મજા આવે એવું સ્થળ છે.
1: એના વિસામણ બાપુની જગ્યાનો આમ તો એક જ મંત્ર છે
0: જી,
1: કે તમામ રોગની કે તકલીફોની ઔષધિ એકમાત્ર રામનું નામ.
0: રામનું,
1: એમનું નામ અંધશ્રદ્ધા જે ક્યાંય છે જ નહીં, માત્ર તમે રામ નામનો જપ કરો. અને ઉનળ બાપુ તો રામાયણ જયારે કે વાંચતા ત્યારે અહીંયા લોકો સમગ્ર સાંભળવા બેસતા હતા, એ રીતે આખી સ્થિતિ હતી. એટલે આજે જે પર્યાવરણને બચાવવા માટે વિસામણ બાપુની જગ્યા દ્વારા જે પ્રયત્નો થઈ રહ્યા છે, અને એની સાથે જે અહીંયા ગીર ગાયોના જતન માટે, ઘોડાઓના જતન માટે, કારણ કે કાઠિયાવાડી અશ્વો પણ અત્યારે હવે ખૂબ લુપ્ત થવાના આરે છે, એટલે એના રક્ષણ માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે એમાંનો હવે પછીના કાર્યક્રમમાં આપણે ક્યારેક લાભ લઈશું.
0: ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, નમસ્કાર, પ્રણામ,
2: વંદન. જય સિયારામ. નબેન, આપનો આભાર. અને ભાઈ, આપણે એવા અવારનવાર આવતા રહેજો. અને આપને સૌને, શ્રોતા મિત્રોને પણ જય સિયારામ. આપણે સૌ શ્રી રામ ભગવાનના આશીર્વાદ, શ્રી રાઘવેન્દ્ર સરકારના અને વિરલાનાથના આશીર્વાદ સૌ ઉપર વરસતા રહે ને આપણે એમના કૃપાપાત્ર બની રહીએ, એ જ પ્રાર્થના. જય સિયારામ.
1: ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, નમસ્કાર.
0: નમસ્તે, જય સિયારામ.
3: મિત્રો, મંદિરમાં નિયમિત દર્શને આવતા શ્રદ્ધાળુઓએ પણ પર્યાવરણના રક્ષણ માટે સૌને સાથે લઈને કરાતી પ્રવૃત્તિઓની વિગતો આપી છે.
1: નમસ્તે.
4: નમસ્તે.
1: શું આપનું નામ?
4: કિશોર તુરખિયા.
1: કિશોરભાઈ, ક્યાંથી આવો છો?
4: અમે વડોદરાથી આવી રહ્યા છીએ.
1: તો કિશોરભાઈ, તમને આ વિસામણ બાપુની જગ્યામાં શું ખાસ શું લાગે છે? એટલે ધાર્મિક તો પ્રવૃત્તિઓ બધી સંસ્થાઓમાં થતી જ હોય છે, અહીંયા કંઈક એવું કહે છે કે પર્યાવરણને સાચવવા માટે દેશી ખાતર ને ખેતીથી અને ગીર ગાયો ને ઘોડાઓનું સંવર્ધન છે, કેટલાક પક્ષીઓને પણ સરસ રીતે સાચવવામાં આવી રહ્યા છે, તો એ બધામાં આ પ્રવૃત્તિ આ સંસ્થા કઈ રીતે કરે છે?
4: આમ તો આ જગ્યા 250 વર્ષ જૂની જગ્યા છે અંદાજિત, અને અમે 7-8 પેઢીથી અમે આ જગ્યાના સેવકો છીએ. અહીંયા જેમ આપે પૂછ્યું કે પર્યાવરણ માટે, તો પર્યાવરણ માટે પૂજ્ય ભૈલુભાઈ તથા પૂજ્ય મહામંડલેશ્વર નિર્મળાબા એમના અંડરમાં એ રીતના અહીંયા વ્યક્તિ બધા રાખેલ છે, જેને જેવી જરૂરિયાત છે એ પ્રમાણેના વ્યક્તિઓ અહીંયા રાખેલા છે, અને તેઓ ખૂબ જ સારી રીતે અને ટેકનિકલી સેવા આપી અને જે જરૂરિયાત છે એ પૂર્તતા કરે છે એ લોકો.
1: બરાબર. તો તમે, એટલે અમે જઈને આમ તો હજી જોયું છે કે ત્યાં ખેતીમાં, વાડીઓમાં ને એ બધામાં દેશી ખાતર ને એ જ નાખે છે, અને રાસાયણિક દવાઓનો ઉપયોગ પણ નથી થતો, તો એનાથી એના ઉપજમાં ને એમાં કંઈ તમને ફરક દેખાય છે?
4: બેઝિકલી અહીંયા જે આપણે બણકલ નામની ગૌશાળા આવેલી છે, જેમાં 700-800 ગાયોનું
1: આખો ત્યાં જથ્થો છે
4: ત્યાં, અને એ જે ગાયો છે એનું જે છાણ છે એનું પણ અહીંયા ખૂબ સારી રીતે એનો સ્ટોર કરવામાં આવે છે અને એનું ખાતર બનાવવામાં આવે છે, અને જે એનાથી જે ખેતી ભૈલુભાઈના અંડરમાં થઈ રહી છે, ભૈલુ બાપુના અંડરમાં એ ખેતી એક સરાહનીય છે. આ જે કાઠિયાવાડ પંથકમાં આ પાળિયા જગ્યાની ખેતી ખૂબ જ વખણાય છે, અહીંની ગૌશાળા છે એ પણ ખૂબ જ નામના પામેલી છે.
1: અને કંઈક હવે તો દૂર નક્ષત્ર વન છે, ગ્રહ ને રાશિ વન છે, એવા પણ વવાઈ રહ્યા છે, તો એમાં તમે બધાએ કંઈ ભાગ લીધો છે કે એમાં તમને લાભ મળે છે?
4: હા જી, પૂજ્ય બાશ્રીના અંડરમાં તેમજ ભૈલુભાઈના દેખરેખ હેઠળ આખું જે નિર્માણ પામી રહ્યું છે, નિર્મળ વન, નિર્મળ ધામ, અને જેમાં ભૈલુભાઈ શાસ્ત્રોક્ત રીતે તથા બાએ બંને એ રીતના એનું આયોજન આખું વાસ્તુશાસ્ત્ર મુજબ કરેલું છે, જેમાં જેવી જરૂરિયાત છે એ પ્રમાણેના યજ્ઞો કરી અને એનું જે કંઈ પણ કરવા માટેનું જરૂરી છે વસ્તુ એ કરે છે બા. અને જેમ આપે કીધું એમ કે વન, અલગ અલગ 3 ટાઈપના વન ઊભા કરેલા છે બાએ, અને એમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જે જે જેને તેને જે જે નામ પ્રમાણે અને રાશિ પ્રમાણે એનો જે સમન્વય કરી અને જે ઝાડને અનુરૂપ હોય એ રાશિ પ્રમાણે એ વ્યક્તિ પાસે ઝાડ બાએ પૂજા કરીને એની
1: વવરાવેલા
4: છે બાએ.
1: બરાબર છે. અને એ સિવાય બીજી પ્રવૃત્તિ માનો કે

0: પ્રદૂષણ અટકાવવાના પ્રયાસો પણ ઘણા થઈ રહ્યા છે. સોલારને નાખેલું છે, કેટલા ગોબર ગેસ પ્લાન્ટ પણ નાખેલો છે, અને બીજા પ્લાસ્ટિકનો એનો વપરાશ પણ લગભગ બંધ જ છે આ જગ્યામાં. તો એના માટે એના ફાયદા બીજા મળી રહ્યા છે તમને?
1: જી, એક તો આપે જે વાત કરી પ્રદૂષણ માટે, એટલે પ્લાસ્ટિક, એટલે અત્યારે ખરાબમાં ખરાબ વસ્તુ પ્લાસ્ટિક છે, જે લાઈફ ટાઈમ સુધી અગર જમીનમાં રહે છે તો પણ એનો કોઈ દિવસ નિકાલ નથી થતો. એવી જે વસ્તુ છે એનો આપણે પાળ્યા જગ્યામાં ઘણા વર્ષોથી એનો ઉપયોગ બંધ કરી દીધો,
0: પ્રતિબંધ છે.
1: યસ, પ્રતિબંધ છે. તેમજ શું આપ બીજું,
0: એટલે ચોખ્ખાઈ જાળવવા માટે બીજું શું થાય પ્રદૂષણ અટકાવવા માટે?
1: ચોખ્ખાઈ માટે પૂજ્ય ભૈલુભાઈની દેખરેખ હેઠળ જગ્યાના સ્ટાફમાં, આપણે જગ્યાનો તમામ સ્ટાફ એટલી ચોખ્ખાઈ રાખી રહ્યા છે. અને અહીંયા પ્રદૂષણ માટે ટ્રીનું પ્લાન્ટેશન પણ ભૈલુભાઈ અલગ અલગ રીતે કરાયેલું છે, જ્યાં જેવી જરૂરિયાત હોય, જેનાથી પ્રદૂષણ ઓછું થાય અને ઠંડક વધારે આવે.
0: વાહ, ખૂબ સરસ વાત કરી તમે. અને આપણે ઈચ્છીએ કે બીજા પણ બધા અહીંયા આવે અને આ પ્રદૂષણને અટકાવવાના, એટલે ધર્મની સાથે સાથે આપણી ધરતી માતાને બચાવવાના પણ પ્રયત્નો થાય એવું મને લાગે છે. આપને શું લાગે છે?
1: હા જી, આ અત્યારની પેઢી માટે તો આ જરૂરી છે, પણ ભવિષ્ય માટે આવા જાગતા પિરાણાની આપણા દરેક આપણી આવનારી પેઢીઓને પણ ખૂબ જરૂરિયાત છે. તો અમારું બધાનું એવું કહેવું છે કે આવી જે સંસ્થાઓ છે એમાં યોગદાન આપી અને એને સંસ્થાને ખૂબ ડેવલપ થાય એવું આપણે પ્રયત્ન કરીએ.
0: ખૂબ સરસ કિશોરભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ.
2: નમસ્કાર.
3: નમસ્કાર.
2: શું નામ આપનું?
3: અરુણા.
2: અરુણાબેન, ક્યાંથી આવો છો?
3: હું વડોદરાથી આવું છું.
2: કાયમ આવો છો?
3: કાયમ એટલે હા, આમ અવારનવાર કહી શકાય. અને અમારે ત્યાંથી અમાસ ભરવા માટે બધા જ આવતા હોય છે. અમાસનું બહુ મહાત્મય છે, એટલે અમારે ત્યાંથી અમાસ માટે બધા બહુ જ આવતા હોય છે. વડોદરાથી અથવા સુરત, અમદાવાદ, ગાંધીનગર, મુંબઈથી પણ અહીંયા આવે છે બધા. ના, ટ્રેનમાં બેસી જાય ને એક દિવસ અમાસની, બધે એમની પોતાની માનતા હોય અથવા અમાસના ઠાકરના દર્શન કરવા આવે બધા.
4: નિર્મળાબા, આપણા પરમ પૂજ્ય આદરણીય મહામંડલેશ્વર 1008 જેઓ આ ધરા, આ ધુરા સંભાળીને બેઠા છે અને વારસો એમનો જાળવીને બેઠા છે, તો એમના વિશે કંઈક કહો અને આ ધરતી વિશે કંઈક કહો.
3: નિર્મળાબા એટલે અમારી આ વિહળ ધામ જગ્યાના દીકરી, અને એમને અમરા બાપુ પછી ઉમાબા અને પછી નિર્મળાબાએ આ ધુરા સંભાળી. અને એ પોતે ખૂબ એજ્યુકેટેડ છે, સ્કૂલમાં હતા, અને એમને આપણા આખા ગુજરાતમાંથી એક સ્ત્રી સંત સન્માનીય, એમને મહામંડલેશ્વરનું બિરુદ મુરારી બાપુએ ત્યાં સજેસ્ટ કર્યું કોરોના પછી, અને એમને મહામંડલેશ્વરનું બિરુદ મળ્યું છે. નિર્મળાબા એટલે ઘણી બધી સેવાઓ સાથે જોડાયેલા છે અને પોતે એટલા બધા એજ્યુકેટેડ છે કે દરેક વસ્તુને બહુ જ ચીવટપૂર્વક, એકદમ નાનામાં નાની એની હોય ક્ષતિ, એ પણ સુધારીને એમને આ સંસ્થાને બહુ જ ઉપર ટોચ સુધી પહોંચાડી છે.
0: બેન, ખાસ તો નિર્મળાબા પર્યાવરણની જાળવણી માટે અને એને વૃક્ષારોપણ, એને માટે નક્ષત્ર વન, એ બધા જે વનો ઊભા કરે છે, એ પ્રવૃત્તિઓ પર્યાવરણને જાળવવા માટેની પ્રવૃત્તિઓ આપને કેવી લાગે છે?
3: અતિ ઉત્તમ લાગે છે. અને એમાં એમનું કેવું છે કે જે રીતે મોદીજી કહે છે કે સૌનો સાથ સૌનો વિકાસ, એમ સૌને સાથે લઈને રાશિ પ્રમાણે બધા એનો લાભ લઈ શકે એવી રીતના એમને જે આખું વન ઊભું કર્યું છે, રાશિવન, નક્ષત્રવન, બહુ સુંદર કામગીરી છે.
4: પર્યાવરણ બચાવવાની પ્રવૃત્તિમાં બીજું એમની પ્રવૃત્તિ કઈ હોય?
3: એક તો આપણી સંસ્થામાંથી મોટે ભાગે પ્લાસ્ટિકનો ઉપયોગ નથી, અને અહીંયા જે કંઈ લાખો લોકો ભોજન જમે છે એ ભોજનમાંથી જે હોય છે વસ્તુ વધે છે. અને બીજો જે બધો જૈવિક કચરો છે, અહીંયા આપણે બાયોગેસ પ્લાન્ટ નાખેલો છે.
4: અચ્છા.
3: હા, એટલે એ રીતે પણ એ પર્યાવરણને ઘણા ઉપયોગી થઈ રહ્યા છે અહીંના પ્લાન્ટ્સ બધા.
4: તમે કેટલા વર્ષોથી અહીંયા આવો છો?
3: હું તો અત્યારે લગભગ 58 પૂરા થઈ ગયા, મારું 59મું ચાલે છે. નાના હતા ત્યારથી જ અમે તો નાનપણથી આવે છે. હા હા, ના જન્મ પહેલા ના મારા મા બાપ ને અહીંયા 7 પેઢીથી અમારે છે. મારા બાપુજી લોકો અહીંયા મૂળ રાણપુરના, મારા સસરાજી લોકો પણ રાણપુરના, અને વર્ષોથી અમે તો જ્યારથી શીખ્યા ત્યારથી કે એક દીવો કરીએ ઘરે બેઠા, કંઈક નાનકડી નાના હતા ત્યારે નાની

0: નાની કસોટીઓ આવે એટલે કરીએ, અમરા બાપુના નામનો દીવો કરીએ કે ચલો ઠાકરના નામનો દીવો કરી દો, આપણું કામ થઈ જાય. અમારી શ્રદ્ધા અમારા એક દીવો જલાવવાથી, દીવો પ્રગટાવવાથી અમારી શ્રદ્ધા, અમારા બધા કામ પૂરા થાય છે.
1: બેન, તમે જે ખેતી થાય છે ને એ ખેતીમાં અહીંનું દેશી ખાતર જ ગાયોનું ને ભેંસોનું નાખવામાં આવે છે, એને કારણે અહીંનો જે પાક થાય છે એમાં કંઈ તમને જુદું દેખાય છે જે વસ્તુ ઉપજે છે?
0: જરૂર દેખાય છે. અહીંયા આમ તમને કહું કે અહીંનો જે ખોરાક, અમે જ્યારે અમે પણ અહીંયા રહીને અહીંયા જમીએ ને તો થોડા દિવસમાં અમારા પોતાના શરીરમાં પણ હવે પરિવર્તન જોઈએ છે, કારણ કે અમે લોકો શહેરમાં રહીએ ને એટલે જ્યારે અહીંયા આવીએ ત્યારે અહીંની દેશી અને સરસ મજાની વસ્તુઓ જમીએ અને ખોરાકની મીઠાશ. એ સિવાય ધારો કે મારા મિસ્ટર છે મારા ઘરેથી, એ 3-1 વર્ષથી અહીંયા સેવા આપે છે, અને મારા એક જાણમાં કહું તો મારા એક ફોઈ પણ અહીંયા છે, પણ જ્યારે એ લોકો કમર પટ્ટો બાંધીને જ્યાં શહેરમાં હતા ત્યારે કમરમાં બેલ્ટ બાંધીને રહેતા હતા, ત્યારે સરસ રીતે નીચે બેસીને, એટલે અહીંનો ખોરાક છે એટલે માનું કે કુદરતી એનો ઔષધિ છે, કુદરતી ઔષધિ છે. હા,
2: બહુ સરસ ચર્ચા કરી અને બહુ સરસ તમે વાત કરી અહીંના સ્થાન વિશેની, અહીંની ધરા વિશેની. આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. ધન્યવાદ.
0: ધન્યવાદ. આભાર આપનો પણ.
1: ધન્યવાદ. નમસ્કાર. મિત્રો, તમે પણ એક વખત આ સંસ્થાની મુલાકાત અવશ્ય લેજો અને નક્ષત્ર વન કે રાશિ વન સહિત પ્રકૃતિ કેન્દ્રોની મુલાકાત પણ લેજો.
2: તમારી આજુબાજુ પણ છોડમાં રણછોડ જોનારી આવી કોઈ સંસ્થા કે ધર્મસ્થાન હોય તો અમને અચૂક જણાવજો.
1: બિલકુલ, અમે તેની પણ મુલાકાત લઈને બધા શ્રોતા મિત્રોને તેની વિગતો જણાવીશું.
2: એ માટે ફોન નંબર તો જગ જાહેર છે જ,
1: 94-276-0566, અને કાલે સવારે પત્ર લખવાનું સરનામું પણ જગ જાહેર છે જ.
2: હરિયાળુ ગુજરાત
1: ગીર ફાઉન્ડેશન,
2: ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન,
1: પોસ્ટ ઓફિસ સેક્ટર 7, ગાંધીનગર.
2: તો મિત્રો, આવતા રવિવારે રાજ્યભરમાં થઈ રહેલા પર્યાવરણ દિવસની ઉજવણીની વિગતો સાથે ફરી મળીશું અને પછી ગૌરવથી ગાઈશું.

એ હતા સચિન લીમ્યુએ. આ સાથે જ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે થોડી જ વારમાં સમાચાર સંધ્યા અમે દિલ્હીથી રિલે કરીશું.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. હવે જોઈએ સ્થાનિક હવામાન સમાચાર. હવામાન ખાતાની માહિતી અનુસાર આજના દિવસનું મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 29.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. રાત્રિના 8:30 વાગે હવામાં ભેજનું પ્રમાણ 53% નોંધાયું. હવામાન ખાતાની આગાહી અનુસાર આકાશ વાદળછાયું રહેશે. સ્થાનિક હવામાન સમાચાર આપે સાંભળ્યા. શ્રોતા મિત્રો, હવે જોઈએ આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગત. કાલે સવારે તારીખ 8 જૂન 2026, આવતીકાલે સવારે 6:05 ભક્તિ સંગીતથી કાર્યક્રમનો પ્રારંભ કરીશું. અર્ચના. સવારે 6:30 અમૃતધારા, વિષય વૈરાગ્ય, સ્વામી આધ્યાત્માનંદજીની પ્રસ્તુતિ. 6:35 શ્રી રામચરિત માનસ ગાન રજૂ થશે અને 7 વાગે સાદાબહાર ગીતો રજૂ થશે. 7:20 ગુજરાતી ગેરફિલ્મી ગીતો આપ માણી શકશો અને 8:30 પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. સવારે 9 વાગે સવારે માહિતી અને મનોરંજનનો કાર્યક્રમ. સવારે 9:30 ગુજરાતી ગેરફિલ્મી ગીતો રજૂ થશે. સવારે 10:02 સાહિત્ય પત્રિકા કાર્યક્રમ અંતર્ગત પારંપરિક અને આધુનિક ભવાઈનો ભેદ પ્રસ્તુતિ આશીષ કેલકર. સવારે 10:45 સુગમ સંગીત કલાકાર કીર્તિકુમાર હાથી. સવારે 11:02 હિન્દી ચિત્રપટ સંગીત. 11:30 હિન્દી ગેરફિલ્મી ગીતો આપ માણી શકશો અને 12:02 સુર સંગાત કાર્યક્રમ અંતર્ગત શબ્દોમાં મહેકતી યાદો આકાશવાણીના ભૂતપૂર્વ કેન્દ્ર નિયામક શ્રી તુષાર શુક્લ સાથે દેવાંગ ભટ્ટની મુલાકાત રજૂ થશે. 12:10 સુગમ સંગીતનો કાર્યક્રમ આપ માણી શકશો કલાકાર રાસબિહારી દેસાઈ. 1:30 આપ ફૌજી ભાઈઓ માટેનો કાર્યક્રમ જય ભારતી. 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. 5:45 લોકસંગીતમાં માણશો કલાકાર શૈલેશ ગીરી બાવા અને પ્રભાબેન રબારી પાસેથી લોકસંગીત. 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી. 7:22 ગામનો ચોરો, જેમાં જૂન માસના અગત્યના ખેતી કાર્યો, ગ્રીન હાઉસમાં ઉગાડાતા પાકોમાં કૃષિ ઉદ્ભવ અને તેનું નિયંત્રણ. રાત્રે 8 વાગે સુરમાધુરી. 8:30 ગુજરાતી ગેરફિલ્મી ગીતો આપ માણી શકશો. આપ સાંભળી રહ્યા છો અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. રાત્રે 9:30 આજ કે ફનકાર કાર્યક્રમ પ્રસ્તુત થશે. રાત્રે 10 વાગે રજૂ થશે ગુજરાતી નાટક

નમસ્કાર. આકાશવાણીની ડીટીએચ સેવાના ગુજરાતી પ્રસારણમાં આપનું સ્વાગત છે. કાર્યક્રમના પ્રારંભે સાંભળીશું લોકસંગીત. ગાયક પ્રવીણભાઈ સોલંકી.

ಶಾಂತಿ ಕರಣ ಜಗ ಭರಣತು ಗಡಣ ಗಣಾಭವ್ ಘಾಟ್ ಆದಿ ನಮ್ಮು ನಾರಾಯಣಿ ಮಾತನೆ ವಿಶ್ವರೂಪಿ ವಿರಾಟ್ ಸಂಬರ್ಗಡನು ರಾಜ್ અને સંબરગઢની અંદર હોરજ્ઞાન ભગવાન એમ કોર કાઢી હોય 50 કરોડ પૃથ્વીને જળાહળ જળાહળ કરી રહ્યા હોય અને આખાય નગરમાં ઢોલ નગારા શરણાયું વાગતા હોય માનવ મેરામણ ઉમટ્યો હોય હૈયે હૈયું દળાતું હોય જાણે સંબરગઢના રાજવી સંબરગઢના રાજકુમાર ગોગાજી ચૌહાણ અને ગોગાજી ચૌહાણ નો રૂડો પ્રસંગ હોય કુંવરના લગ્ન લીધેલા હોય સંબરગઢ ની અંદર અને માનવ મેરામણ હૈયે હૈયું દળાતું હોય એકબીજા હળી મળી વાતો કરતા હોય લગ્નને એમ કહેવાય ટાણે આનંદ કરતા હોય ઢોલ નગારા વાગતા હોય બેનું દીકરીઓ ઢોલે રમતી હોય અને ઈ ગોગાજી મહા ચૌહાણ કે ચૌહાણોની ચલણી

चली ना सके कोई, माथा पड़े धड़ लड़े यही पटंदर होय। ई चौहान वंश की बात करिए एटले बाप हिंदू सम्राट पृथ्वीराज चौहान पण याद आता होय। ए गोगाजी महाराज ना रूड़ा लग्न नु टाणू અને લગ્નનું ટાણું ને ગોગાજી મહારાજ એમ કે ભાઈ કે જાજેરી જાન જોરી સંબર ઘડતી એમ કે ભાઈ ગાડા ઊંટ બળદ હાથી વગેરે લઈ અને પોતાની જાનું ચાલતા ચાલતા ચાલતા એમ ખેડ કરતા કરતા ઝાલાવાડ ની અંદર અને જાનું ઉતરી હોય અને એ ગોગાજી મહારાજના લગ્ન ગીતું ગવાતા હોય પોખણા થાય રાજ દરબાર ની અંદર અને પોખણા કરી ગોગાજી મહારાજ જેવા ચોરી ની અંદર આવીને ઉભા હોય બાપ આસન ના મત આમ આવીને ઉભા રહી આમ આસન વિરાજમાન કરી અને ત્યાં આગળ ગૌર મહારાજ બ્રહ્મદેવ અગ્નિદેવની સાક્ષીએ મંત્ર ઉચ્ચાર કરતા હોય મંત્રોના ઉચ્ચાર ભણાતા હોય ઠકરાણા એમ કે ભાઈ આમ મંત્ર ઉચ્ચાર થાય કન્યા પધરાવવાનો સમય આવે અને રાજકુમારી ધીરા ડગ માંડતા માંડતા માંડતા ચોરી ની અંદર આવ્યા હોય અને ચોરી ની અંદર આવેલા બેનું દીકરીઓ લગ્નના રૂડા ગીતડા ગાતા હોય અને એ લગ્નના ગીતડા ગાતા ગાતા આમ મંગળ ફેરા ફરવાની ઘડી આવે સપ્તપદીના ફેરા લેવાતા હોય અને સપ્તપદીના ફેરા ફરી આમ વરમાળા પહેરાવા જાય ને બાપ અને વરમાળા પહેરાવા જાય આમ વરમાળા પહેરી ન પહેરી કે હોય વૃદ્ધ બાળ કે અંગ જોબન ભર્યો હોય બળવાન કે અબળવન ગેલો ગીત મંગળ તણા ગાયને કંઠમાં હોય વર માર ચોળી ચડેલો હાથ જ્યાં હાંભળે દેશ દ્રોહી તણી પછી ભાગ્યમાં એ ના લખ્યું સૈવું એવા પંચ રાજપૂત ના વીર અભજૂત ને જીવવું તે પછી ઝેર જેવું બાપ રાજપૂત નો દીકરો હતો આમ મંગળ ફેરા ફરી રહ્યો હોય અને એમ કહેવાય વરે મારા પહેરાયું હોય મંગળ ફેરા ફરતા હોય પહેલું મંગળ બીજું ત્રીજું અને આમ ચોથું મંગળ ગવાતું હોય અને ત્યાં તો બાપ ઝાલાવાડના પાદરમાં હળવદના પાદરમાં બુંગ્યો ઢોલ ધ્રીજબાંગ રણીબાંગ ધ્રીજબાંગ રણીબાંગ ધ્રીજબાંગ રણીબાંગ આમ ઢોલનો નાદ થાય અને ઢોલનો નાદ થતા થતા એમ કહેવાય જ્યાં ગોગાજી ચૌહાણની ચોરી છે ને બાપ લગ્નની એ કુટુંબના હગા વાલા ભાયા તું બેઠ્યા હોય અફણ કહુંબા ગોળાતા હોય કે બડી પીપલ કી જાબ સોબત બડું કી રગડ કસુંબલ ગોટ મુઠ્ઠી ચણું કી મરગા નેણી નાર દો બેટા ધાવણા આમ જ્યાં ખરલની અંદર કહુંબા ગોળાતા હોય એકબીજાના હમ દઈને ધોવા દેતા હોય કહુંબા ના અને ત્યાં તો બુંગિયા ઢોલનો અવાજ એકબીજા રાજપૂતોના કાને પડવા લાગ્યો કાને પડે એકબીજા રાજપૂતો ત્યાં માંડવામાં બેઠા બેઠા વાતું કરે કે કોણ વારે ચડે ઢોલ વાગ્યો સાનો વાગ્યો આમ વાતું કરતા હોય ને ત્યાંથી વાત છૂટે અને ફેરા ફરી રહ્યા ચોથું મંગળ ફરતા હોય ને એ ગોગાજી ચૌહાણના કાને એ વાતનો વાત જાય કે ગામના પાદરમાં બુંગિયો ઢોલ વાગ્યો અને બુંગિયો ઢોલ વાગ્યા પછી તો બાપ કે તારે કે તેજ મેં ચંદ છુપે નહીં સૂર છુપે નહીં બાદલ છાયો રાડ પડે રજબૂત છુપે નહીં દાતા છુપે નહીં મંગની આયો ચંજન નારીકો નેન છુપે નહીં પ્રીત છુપે નહીં પૂંડ દીકાયો કે કવિ ગંગ કહે સુન સાઈ અકબર કે કર્મ છુપે નહીં ભભૂત લગાય એમ રાજપૂત નો દીકરો હતો બાપ એના લક્ષ્મણ છાના ના રે હુરજ જાણે ભગવાન કોર કાઢે કે નમુ યાદી આદિત રે હાથ જોડી પ્રભુ કર્મ ના બંધનો નાક તોડી રવિ બાવથી તુજ શીશ નમાવું કૃપા દ્રષ્ટિથી જો મુજ રંક સામુ અહો કેમ હું વર્ણાવું વાત તારી રહ્યો માનવી અલ્પ બુદ્ધિ છે મારી બધા દેવ નેક્રોડ 33 ભાઈ રવિ તુજથી ઉપરી ગણ દાવે આમ હુરજ જાણે કોર કાઢે અને હાડ મહિનાના વાદળા મંડાણે હોય ને બાપ છતાંય હુરજ ભાણ છાના નો રે છુપે છુપાય નહીં એમ રાજપૂત નો દીકરો બાળ હોય તોય યુવાન હોય તોય અને વૃદ્ધ હોય તોય ગામના પાદરમાં ઢોલ વાગે ને બાપ તેથી ધર્મની ખાતર કે ધર્મ જાતા ધર્મ જાતા ધરા પલડતા અને ત્રિયા પળંદા તાવ ત્રણેય ટાણા મરણના પછી કોણ રાજા કોણ લાવ અને ધર્મની ખાતર થઈ બેન દીકરીઓની ખાતર થઈ ગૌ માતાની ખાતર થઈ અને બુંગિયો ઢોલ વાગતાના હારે એમ કહેવાય ઘોડાના માથા સવાર થઈ જાય ને ઈ રાજપૂત અને બુંગિયા ઢોલનો અવાજ સાંભળી

પૂછી કે ઢોલ તાનો વાગ્યો અને કોઈ આવીને કહ્યું કે બાપ આજ હળવદના પાદરની અંદર એમ કહેવાય યૌનો ગાયો અડી જતા હોય, ગાયોને લઈ લૂંટેરા જતા હોય અને એની વાર કરવી છે. અને આટલી વાત થાય ને બાપ, પછી તો રાજપૂતનો દીકરો પૂછવાનું ભૂલી જાય ભાન. એની પોતાની જનેદાના ધાવણના એક એક ઘૂંટ યાદ આવતા હોય. અને જેમ કહ્યું ને કે હોય વૃદ્ધ બાળ કે અંગ જોબન ભર્યો, હોય બળવાન કે અબળવાન ગેલો, ગીત મંગળ તણા ગાઈને કંઠમાં હોય વર માર ચોડી ચડેલો, હાગ જ્યાં હાંભળે દેશ દ્રોહી તણી ભાગ્ય મેં એના લખ્યું છે. એના કદાચ કિસ્મત મંડાણ નહીં મંડાણે હોય એની ચિંતા નથી, અને છતાંય વર માળા ફેંકી માયરાની અંદર ચોરીની અંદર અને ફળ ભરી પોતાની ઘોડીના માથા સવાર થાય. ભયા તું રોગે કે ગોગાજી રવા દો, ગોગાજી રવા દો, અત્યારે મંગળનું ટાણું છે. આ નોંધારીને માયરાની અંદર મૂકી અને આમ જવાય નહીં. છતાંય રાજપૂતનો દીકરો બાપ ઘોડાના માતર સવાર થઈ આત્મા સમજે ઉઘાડી લે, તલવાર ઉઘાડી લે, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ ના નાદ કરતો કરતો એમ કે ભાઈ જે ગાયોને લૂંટેરા લૂંટીને જે માર્ગે ગયા હતા ને બાપ, એ માર્ગે હાલી નીકળ્યો મારતા ઘોડે. અને મારતા ઘોડે બાગડતા ધમા બાગડતા ધમા પડ ધમા પડ ધમા પડ કરતા કરતા એમ કહેવાય દુશ્મનો હામાં દેખાણ્યા. અને દુશ્મનો દેખ્યા ગાયું ને દેખી ગવોત્રી ને દેખી. અને બાપ ગવોત્રી ને દેખ્યા પછી રાજપૂત નો દીકરો બાપ છાનો ન રહ્યો, પટકાર નાખ્યો ગુભારો. અને પટકાર નાખતા હંગાતે દુશ્મનો સાબદા થયા હોય, આ બાજુ દુશ્મનો સાબદા થયા હોય, લૂંટેરાઓ સાબદા થયા હોય. અને રાજપૂત નો દીકરો એક પછી એક, એક પછી એક, એક પછી એક એમ કહેવાય દુશ્મનોના મતે તલવારના ઘા કરવા માંડ્યો, તલવારે તોરણો બંધાવવા લાગ્યા હોય કે ભૂજા બળે ભાન મરવા મેદાન બન્યો, બબરાન ઝુલોક કરી એ દારૂમાં દીવાન પીધો બે પ્રમાણ કર મેં કુરબાન કુરબાન કરી. ઉતર્યો સુરાન ભર્યો અભિમાન એ ભૂપત હાથ બટુકા ભરે કે કડ ડાક હુબાક ધ્રુબાક મચાવત હાક મારે નહીં ધ્રાગ ધરે ચરડાક ચીરે ચામડી નકતી ત્યાં તો બત્રીસી દાંત છૂટી પડે. ગાંડો બની ગયો બાપ. અને એ ગોગોજી ગાંડો બની દુશ્મનોને એમ કહેવાય માથા ઉતરવા માંડ્યો. કોઈના હાથ પડ્યા હોય, કોઈના પગ કપાયા હોય, કદાચ કોઈના માથા પડી ગયા હોય. અને ગાયોને બચાવી દુશ્મનો ભાગવા લાગ્યા. દુશ્મનો ભાગતા ભાગતા આમ દુશ્મનો ભાગ્યા ગાયોને હંકારીને પાછા આવવા લાગ્યા. ગાયોને લઈને આવી પાછળ આખું ગામ આવેલું ત્યાં ઝાલોર ની અંદર. આજે એમ કહેવાય ઝાલાવાડ ની અંદર એક રાજપૂતનો દીકરો પરણવા આવ્યો હોય, 54 વર્ષનો કુળદીપક પરણવા આવ્યો અને આજ ગાયોની વારે ચડ્યો અને આખું ગામ પાછળ થયું હોય અને આવતા ગાયોને વારીને આવતો હોય કેવો રૂડો લાગતો હશે બાપ. આમ તલવાર ની અંદર એમ કહેવાય ટપાક ટપાક ટપાક જ્યાં રુદ્રના ટીપા પડતા હોય ધરતીના માથે. માં વસુંધરા કદાચ ઘડીકના માથે હરક ખાતી હોય અને એવું રૂપ દેખીને ગોગાજીને આવતા દેખ્યા બધી ગાયુ આવી. પણ એક રોડી રોડભાઈ, એક વિધુરભાઈ અને વિધુરભાઈ ની એક ગાવડી નું આવેલી, એક વાછડી નું આવેલી. અને વાછડી ને આવીને અને એ વખતે ભાઈ માલધારી ની દીકરી લાછુ એ એટલો જઈને કહ્યું કે રાજપૂત બાપ સવા શેણની તો હું ગાયું પાછી વાળ, પણ આ રોડી રોડ બાઈની આ નાના છોકરાને છાસુ પીવા વાળાની ગાયું કોણ પાછી વાળ. અને આટલી વાત કરી કે સવા શેણની ગાયું હું પાછી લાવ, પણ રોડી રોડની ગાય કોણ પાછી લાવ વાછડીઓને. અને આ વાત સાંભળીને ભોગોજી પછી ભાન ભૂલી ગયો બાપ. ફરી મારતા ઘોડે પાછો અને પાછળ જો વાછડીને બચાવવા જાય ને. અને વાછડીને જેથી બચાવવા ગયો ગોગાજી ચૌહાણ, પાછળથી યૌવનો ઉભેલા અને યૌવનો ઉભેલા પાછળથી ગોગાજીના મસ્તકના માથે ઘા કર્યો. અને મસ્તકના માથે જેથી ઘા કર્યો ને એ પોતાના ધડ માથાથી મસ્તક ઉતરી ગયું. જાણે કોઈ કુંભાર ચાકડો માથાથી એમ કહેવાય પિંડ ઉતારી લે માટીનો, માટીનો પિંડ ઉતારી લે ચાકડા માથાથી, એમ ગોગાજીનું મસ્તક ધડ માથાથી ઉતરી ગયું. અને પછી તો ગાંડો બનેલો રાજપૂત પોતાના કુળની એક એક વાતોને યાદ કરે

સંબરગઢનો ધણી પોતાના રાજની ઉભાનો હોય અને સંબરગઢના ધણીએ બાપ નાદાત વાળી નાખ્યો દુશ્મનોનો, યૌનનો નાદાત વાળ્યો. આમ મોગલો ભાગવા માંડ્યા, ત્રાહિમામ થઈ ગયા. વાછડી લઈને આવવું તો હતો ને બાપ, ત્યાં પાછળથી ઘા આવેલો, પોતાનું મસ્તક જુદું થઈ ગયેલું. આજ પણ મસ્તક ઈ રણની અંદર બાપ મોજુદ પડ્યું છે ગોગાજીનું. અને ત્યાંથી જોડીની અંદર કે રજ ટપકતી સો સો જોડી સમરા ગણતી આવે, ડાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. માની આઝાદી ખાતર કામ આવી ગયો હોય એની આંખની અંદર એમ કેવા હરગના પોરા હોય, અને ઈ સબ લઈ ઈ જોડી લઈ અને પોતાના ભાયાતું પોતાના કુટુંબીજનો સગાવાલા ભેળા મળી ઝાલાવાડના હળવદ દરબારમાં આવ્યા. ઠકરાણાને ખબર પડી કે ચોરીની વચ્ચે મૂકી રહ્યા રાજપૂત સ્વર્ગા પરના એમ કહેવાય પોખડા થવા લાગ્યા હોય. રાજપૂતાણીએ પોતે મનમાં વિચાર કર્યો કે મારી જિંદગી અદભુત છે, પણ એ સબને લઈ એ રાજપૂતો એ જોડીને લઈને ધીમા ધીમા ચાલતા ચાલતા પોતાના વતન સંબળગઢ તરફ આવવા માંડ્યા. અને આવતા આવતા રસ્તામાં એમ કહેવાય મહેશભાઈ જ્યાં જ્યાં એ ગોગાજીનું સબ જન બાપ ધરતીમાં તો પછી મુકાય નહીં, વીર પુરુષ હતા, વીરવર પુરુષ હતા. કે ત્રણ સાત રાજપૂતની જગમાં ઉંચેરી જાણ, ચુવાણ સોળંકી રાઠોડ એ જગમાં નામ કમાય. આવો બાપ રાજપૂત સમાજ એક એક વાતું કરીને વીરવર પુરુષની અને ગાયોની વારે ચડવા વાળા પુરુષોને બાપ એના હજારો વંદન છે, એને કોટી કોટી પ્રણામ કરવા પડે. અને સબ લઈને જયારે આવતા હતા ને, રાત વાહો થાય, કોઈ ઝાડની માથે કોઈ વરગડીના માથે આમ સબ ભરાવી અને રાત વાહો કરે. અને જે સબ હતી, જે જોડી હતી ને, એ જોડીની અંદર જ્યાં જ્યાં એમ કહેવાય લોહીના ટીપા પડે, ધરતી માત્ર રક્તના ટીપા પડે ને, ત્યાં ત્યાં ગોગાજીના મંદિરો બને બાપ. અને એ સબ લઈ પોતાના વતન ચાલતા ચાલતા ચાલતા ધીરે ધીરે કરતા પોતાના વતન સંભરગઢની અંદર આવ્યા. અને સંભરગઢની અંદર આવી બાપ પોતાના દેહનો કુટુંબી ભાઈયાતો એ પોતાના પરિવારે ભેગા મળી અને એમ કહેવાય ચિતા ખડકાવી અગ્નિ દાહ દીધો. અને રાજપૂતાની ભેળી સતી થતી હોય અને એ ગોગાજી ચૌહાણ આજે પણ સંભરગઢની અંદર પૂજાતો હોય. અને એ વખતે લાછલે કહ્યું હતું કે ગોગા ગોગા ગોગ સલામ, લાછલ ભાઈના વીર સલામ, તમે દેખતા અમે આંધળા, તમારી આંખે દીવા બળે, અમારી આંખે પિયા વળે, ડાભી બોલાવું જમણી ઓકારો દેજો. અને જમણી બોલાવું ને તો બાપ ડાભી ઓકારી દેજો. હે લાછલા વીરા બાપ, વાટે ઘાટે મારા ધણી બાપ તું રકોપા મારા કરજે. આજે પણ માલધારી સમાજ ઘેર ઘેર ગોગાના બેહણા કરાવી અને સંભરગઢના ગોગાજી ચૌહાણના પૂજાઓ કરતા હોય, એની પ્રાર્થનાઓ કરતા હોય અને ગુજરાતના ગામડે ગામડે ગોગાજી મહારાજનો મહિમા ગવાતો હોય બાપ. આજે સંભરગઢમાં અખંડ પૂજાતી હોય દાદાની જો ગોગા.